મન્નાડાએ ગાયેલા ભજન સાથે જ શ્રોતા મિત્રો, ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમની આ ગુજરાતી પ્રસારણ સેવાની એક વિરામ આપીશું. સવારનો સમય થયો છે 5:45. હમણાં થોડી જ વારમાં દિવસ દરમિયાનના પ્રસારણની આપ પ્રતીક્ષા કરો. નમસ્કાર, આપનો દિવસ શુભ રહે.

સુપ્રભાતમ, નમસ્કાર. મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. આજે ગુરુવાર, વિક્રમ સંવત 2082ની જેઠવદ બીજ, અર્થાત તારીખ 2 જુલાઈ 2026.

મંગળ પ્રભાતનો અત્યારનો 5:53 આ સમય મંગળધ્વનિ સ્વ આરંભીએ આજના દિવસ દરમિયાનના પ્રસારણને. મિત્રો, આખી દુનિયામાં એવો એક પણ ચહેરો નથી જે સ્માઇલ એટલે કે હાસ્ય ચહેરા પર લાવ્યા પછી સુંદર ના દેખાય. મીઠી પ્રભાતનું આ સૌંદર્ય સાથે આપ સૌનું સ્વાગત છે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ પર. હવે આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા અને સ્થાનિક હવામાન સમાચાર. પ્રથમ વિગતો કાર્યક્રમોની. સવારે 6:05 પ્રાતઃકાલીન ભક્તિ સંગીત અર્ચના, 6:30 લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણીમાં આજે સંકલ્પ વિષયક ડોક્ટર ચંદ્રકાંત શેઠનો લઘુ વાર્તાલાપ, 6:35 શ્રી રામચરિત માનસ ગાન, આજે 206 કડી, 6:45 સુરસરિતા, 7 સદાબહાર ગીતો જેમાં જૂના હિન્દી ફિલ્મી ગીતો આપ માણશો, 7:20 ગુજરાતી ગીત, 8:30 એનસીઈઆરટીનો પ્રાયોજિત ઉમંગ કાર્યક્રમ, 9 સવારે માહિતી સાથે મનોરંજનનો દૈનિક કાર્યક્રમ, 10:02 લોકસંગીતમાં પ્રાચીન ભજનો ઇન્દિરા શ્રીમાળીના કંઠે અને લોકગીતો રાજેશ સોઢાતરના કંઠે, 10:30 હિન્દી ફિલ્મી ગીતો, 10:45 સુગમ સંગીતમાં સ્વાતિ વ્યાસે ગાયેલા ગીતો, 11:02 ફિલ્મ સંગીત, 11:30 હિન્દી ગેર ફિલ્મી ગીતો, તો 12:02 ગુજરાતી ગીતો. સહિયર કાર્યક્રમ રોજનો સમય 12:30. 1:10 સુગમ સંગીતમાં હસમુખ પાટડી અને વિભા દેસાઈના ગાયેલા ગીતો, 1:30 ફોજી દોસ્તોની સેવામાં જય ભારતી, 2:40 ગુજરાતી ગીતો. બીજી સભાની શરૂઆતમાં 5:10 ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ, 5:45 લોકસંગીતમાં પ્રાચીન ભજન ખીમજીભાઈ વાણંદના સ્વરમાં અને લોકગીતો માણશો મનુભાઈ રાઠોડના કંઠે, 6:30 યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરપાલિકાના પર્યાવરણ અને સ્વચ્છતાના બ્રાન્ડ એમ્બેસેડર પલ્લવીસિંહ સાથેની શુભમ ભટ્ટની વાતચીત, ત્યારબાદ વન મહોત્સવ અને વર્લ્ડ પ્લાસ્ટિક બેગ ફ્રી વિષયક કેટલીક વાતચીત, 7:30 ગેરફિલ્મી ગીતો, તો 7:22 ગ્રામીણ પ્રસારણ ગામનો ચોરો, 8 સુરમાધુરી, 8:30 ગુજરાતી ગીતો અને 9:15 પ્રાદેશિક સમાચાર વિભાગની પ્રસ્તુતિ, 9:30 આજે કે ફનકાર, 10 ક્ષેત્રીય લોક અને સુગમ સંગીતનો રાષ્ટ્રીય કાર્યક્રમ 2026 અંતર્ગત અમલ એન્ટનીનું ગાયન તથા માર્ગી મધુનું લોક ચાકિયાર કુથુ દિલ્હી કેન્દ્રથી પ્રસારિત કરીશું. રાત્રિના 10:30 શ્રોતા મિત્રો, આઈસીસી વિમેન્સ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલનું જીવંત પ્રસારણ દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું. આ હતી વિગતો આજના દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે ફટાફટ એક નજર હવામાન ખાતા તરફથી મળેલી વિગતો અનુસાર સ્થાનિક હવામાન સમાચાર અંગેની. ગઈકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ થયું, જે સામાન્ય કરતાં 3.5 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું. લઘુત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ, તે પણ 2.7 ડિગ્રી સેલ્સિયસ વધારે નોંધાયું. 5:30 ડિગ્રી સેલ્સિયસ અને 5:30 74% ભેજ નોંધાયો. સ્થાનિક હવામાન
1: સમાચાર કે સાથ મેં મુકેશ કુમાર બલ.
2: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ નઈ દિલ્હી મેં જાપાન કી પ્રધાનમંત્રી

મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. પ્રાતકાળીન ભક્તિ સંગીત માણીએ અર્ચના સાથે.

કાર્યક્રમના આરંભે ભગવાન શિવને નમસ્કાર કરીએ. ત્રણ આંખોવાળા જે સર્પોના રાજાને માળા તરીકે પહેરે છે, જેનું શરીર પવિત્ર રાખ ભસ્મંગ રાગાઈથી લતપત છે, જે પરમ ભગવાન છે, શાશ્વત શુદ્ધ અને આકાશ અનંત દિશાઓ દ્વારા પહેરેલા છે. આવો સાંભળીએ આવા શંકર ભગવાનનું શિવ પંચાક્ષર સ્તોત્ર. ગાયક કલાકારો છે આકાશવાણી ગાયક વૃંદ.

કવિ ગોરખનાથનું આ ભજન હમણાં જ આપે સાંભળ્યું, યશવંત ભટ્ટના સ્વરમાં. કવિ સુરદાસ એટલા તો પ્રભુમય, વારંવાર પ્રભુની યાચના કરે, પ્રભુ મેરે અવગુણ ચિત્ત ના ધરો, સમદર્શી પ્રભુ નામ તિહારો, ચાહો તો પાર કરો. આવો સાંભળીએ સુરદાસનું લીધેલું આ એક ભજન છે આભા દેસાઈના સ્વરમાં.

ધરમશી રાજાના કંઠે મીરાબાઈનું પદ હમણાં જ આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતે સાંભળીએ પ્રેમસિંહ ચાવડાએ ગાયેલું આ ભજન. લખ્યું છે દાસ.

0: આ તો પ્રાતકાલીન ભક્તિ સંગીતનો અર્ચના કાર્યક્રમ આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. લઘુચિંતનાત્મક વાર્તા શ્રેણી અમૃતધારા. આજનો વિષય છે સંકલ્પ. વક્તા ડોક્ટર ચંદ્રકાંત શેઠ.
1: સંકલ્પ શબ્દ કાને પડતા જ તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ એ પંક્તિ યાદ આવી જાય છે. જીવનમાં કોઈ સંકલ્પ તો કરવાનો જ, પણ શિવ એટલે કે કલ્યાણકારી સંકલ્પ કરવાનો, પોતાનું અને તે સાથે અન્ય સૌનું ખરેખરું કલ્યાણ કરે એવો સંકલ્પ. આપણો સંકલ્પ હોય સારા થવાનો, સાચા થવાનો, શુદ્ધ.

0: અને સશક્ત થવાનો. સંકલ્પની જરૂર પડે છે ઊંચે ચડવા માટે. સંકલ્પ હોય મુશ્કેલીઓ સહન કરીને આગે કદમ ભરવા માટેનો, પરાક્રમ કે સાહસ કરવા માટેનો, આત્મસમૃદ્ધિ ને આત્મસિદ્ધિ માટેનો. સંકલ્પ ક્યારે કરવો, કઈ બાબતમાં કરવો, એ માટે સ્વસ્થ અને શાંત ચિત્તે વિચારવું જોઈએ. આપણે જીવનમાં કઈ બાબતમાં સંકલ્પ લેવો તે બધી બાજુનું વિચારીને નક્કી કરવાનું રહે છે. સંકલ્પ કરવો એટલે દ્રઢ નિશ્ચય કરવો, પારા જેવા ચંચળ મનને સ્થિર કરવું, દ્રઢ કરવું, એકાગ્ર કરવું, અને એ છે કાર્ય સાધનાનું પહેલું પગલું. એ પગલું ભરવામાં વીરતા અને ધીરતા બે અનિવાર્ય. પાયામાં સ્થિરતા ન હોય તો પ્રગતિ થતી નથી. સંકલ્પ મનમાં બાંધ્યા પછી અથવા મનને સંકલ્પમાં બાંધ્યા પછી તેને એકાગ્રતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક વળગીને આગળ ચાલવાનું રહે છે. સંકલ્પ સિદ્ધિમાં જે બાબતો બાધારૂપ લાગે તેનો તત્કાળ ત્યાગ કરવો જોઈએ. સંકલ્પ સિદ્ધિમાં ઉપકારક કે સહાયરૂપ બાબતોનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ. આપણે સંકલ્પપૂર્વક જે કામ હાથમાં લીધું હોય તે બોજારૂપ કે વેઠરૂપ તો ન જ લાગવું જોઈએ. આપણો તો એક જ નિશ્ચય હોય, કાર્યમ સાધ્યામિ દેહમ પાત્યામિ વા, કરેંગે યા મરેંગે. તીર જેમ લક્ષ્યની દિશામાં ધસે એમ આપણો સંકલ્પ સિદ્ધ કરવા તરફ આપણે ધસવાનું હોય. અશક્ય શબ્દને આપણા જીવનના કોષમાંથી હટાવી દઈ નરવીર નેપોલિયનની જેમ આપણે આપણી લડાઈ લડી આપણો મકસદ પાર પાડવાનો રહે છે. સંકલ્પવાન મનુષ્યના પગમાં આશા અને ઉત્સાહની પાંખ હોય છે અને એની આંખોમાં ધ્રુવના તારાની સ્થિર ચમક હોય છે. એ પોતે સંકલ્પ બળે, આત્મબળે પોતાના નસીબનો અજય સિકંદર બની રહે છે. એ તો ચરાથી ચરતો ભગહનો મંત્ર ગ્રહીને સંકલ્પપૂર્વક પોતાના જીવનના અશ્વને ધારી દિશામાં જય સિદ્ધિ માટે પ્રેરતો રહે છે. સંકલ્પ શક્તિનો મહિમા, એનો જાદુ અનેક મહાપુરુષોએ પારખ્યો છે, અનુભવ્યો છે. સર વોલ્ટર સ્કોટ, ચાર્લ્સ ડાર્વિન, સ્વેન હેડિન, તો આપણે ત્યાં સ્વામી રામતીર્થ, સ્વામી વિવેકાનંદ, ગાંધીજી જેવા અનેક મહાપુરુષોના જીવનમાં સંકલ્પ શક્તિનો ચમત્કાર થયેલો પ્રતીત થાય છે. આલ્પાત્મામાંથી મહાત્મા બનનાર ગાંધીજીના જીવનમાં સંકલ્પે કેવો પ્રબળ ભાગ ભજવ્યો છે તે આપણે જોઈ શકીએ છીએ. જેમ કોઈ સ્વપ્ન વિનાનું, તેમ કોઈ શિવ સંકલ્પ વિનાનું જીવન આપણને અલુનું અને નિર્માલ્ય ન લાગે તો જ નવાઈ. સમજદાર મનુષ્ય કોઈ સંકલ્પ વિના આડેધડ પોતાની જીવન નૌકા ચલાવતો નથી. જેમ કલ્યાણ કરનારો દુર્ગતિને પામતો નથી, તેમ શિવ સંકલ્પ કરીને સાધકની રીતે જીવન યજ્ઞ કરનારો પણ દુર્ગતિને પામતો નથી.
1: સંકલ્પ આ વિષયક લઘુચિંતનાત્મક વાર્તાલાપ આપણને આપી રહ્યા હતા ડૉક્ટર ચંદ્રકાંત શેઠ. આ હતી શ્રેણી અમૃતધારા. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ.

સવારનો સમય 6:35 સાંભળીએ શ્રી રામચરિત માનસ ગાનની આજની 206 કડી. ગાયક કલાકારો છે શોભના રાવ અને રવિન્દ્ર સાઠે.

શોભના રાવ અને રવિન્દ્ર સાઠેના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાનની આજે 206મી કડી. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ સાંભળીએ જૂના હિન્દી ફિલ્મી ગીતો.

સુર સરિતા કાર્યક્રમનું આ પ્રથમ ગીત લીધું છે, ફિલ્મ સરગમનું. ગીતના શબ્દ છે પીએલ સંતોષીના અને સંગીત શ્રી રામચંદ્રનું. સાંભળીએ લતા મંગેશકરને.

વચ્ચે તું ખપે ભાઈ, શેના માટે કોઈનું દીવાનું એટલા પણે બનવાનું કે દુઃખથી ભરાઈ જાય હૃદય. કાર્યક્રમનું હવેનું ગીત લીધું છે ફિલ્મ બાઝીનું, સાંભળીએ કિશોર કુમારને. શબ્દો છે સાહિર લુધિયાનવીના, સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને.

લતા મંગેશકરના સ્વરમાં બીજું એક દર્દીલું ગીત સાંભળીએ, ફિલ્મ મુગલે આઝમનું. ગીતકાર શકીલ બાદાયુની, સંગીતકાર નૌશાદ.

મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સવારનો 7 નો સમય એટલે સાંભળીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો સદાબહાર ગીતોનો આ કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે મજરૂ સુલતાનપુરીનું લખેલું આ ગીત સાંભળશો. સંગીત આપ્યું છે સચિન દેવ બર્માને અને ફિલ્મનું નામ છે તીન દેવિયા. ગાયક કલાકારો આશા ભોસલે, કિશોર કુમાર.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ

0: માટે જરૂરી ઈંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. સમાચાર વિગતવાર. ગુજરાત સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં દેશભરમાં પ્રથમ ક્રમે રહ્યું છે. છેલ્લા 5 વર્ષ દરમિયાન રાજ્યની જીએસટી આવકમાં 20% વધુ સરેરાશ વાર્ષિક વૃદ્ધિદર નોંધાયો. રાજ્યમાં જીએસટી આવક નાણાકીય વર્ષ 2020-21માં 30,628 કરોડથી વધીને વર્ષ 2025-26માં 83,066 કરોડ થઈ છે. તો રાજ્યમાં જીએસટી ભરનારા કરદાતાઓની સંખ્યા 14 લાખને પાર થઈ છે. જૂન 2026 દરમિયાન રાજ્યની જીએસટી હેઠળ 7,800 કરોડની આવક થઈ છે, જે ગત વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ 27% વધુ છે. અન્ય વેરાની વાત કરીએ તો રાજ્યની વેટ હેઠળ 3,073 કરોડ, વિદ્યુત શુલ્ક હેઠળ 980 કરોડ તથા વ્યવસાય વેરા હેઠળ 21 કરોડની આવક થઈ છે. આ તમામ વેરા સહિત રાજ્યકર વિભાગને જૂન 2026 દરમિયાન કુલ 11,873 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું છે. તમામ સરકારી વિભાગોને પણ પોતાની કચેરીઓ અને સંલગ્ન સંસ્થાઓમાં નિરંતર સફાઈ ઝુંબેશ ચલાવવા સૂચના આપવામાં આવી છે. સાથોસાથ પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરવાનો કેબિનેટમાં નિર્ણય કરાયો હોવાનું પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.
1: આ ખેત પેદાશો સવારથી સાંજ સુધીમાં વેચવા આવ્યા હોય ત્યારે અમદાવાદથી માંડીને બધા જ્યાં જ્યાં પણ કેન્દ્ર છે ત્યાં વેચાઈ જાય છે. એનાથી તંદુરસ્તીનો પણ ફાયદો થયો છે. ત્યારે આ વેચાણ કેન્દ્રો મહાનગરમાં 3-4 હોય, તાલુકા લેવલે હોય, નગરપાલિકા લેવલે હોય, કલેક્ટરને સૂચના આપી છે ત્યારે ત્વરિત એ વેચાણ કેન્દ્રોની પ્રગતિ થઈ છે, કેવા પ્રકારની કામગીરી થઈ રહી છે એની ઝીણવટભરી વિગતો એ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મગાવી છે.
0: રાજ્યમાં ટીબી મુક્ત ભારત અભિયાનમાં કેન્દ્ર સરકારના અહેવાલમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે ત્યારે રાજ્યને ટીબી મુક્ત કરવા તમામ જરૂરી કામગીરી કરવામાં આવશે.
1: 2015ની સરખામણીએ વર્ષ 2023માં ગુજરાતમાં ટીબીના નવા દર્દીઓના દરમાં 34% અને ટીબી મૃત્યુદરમાં 30% ઘટાડો એ એક મહત્વપૂર્ણ સિદ્ધિ એ રાજ્યએ હાંસલ કરી છે. આપણું રાજ્ય ટીબી મુક્ત થાય એના ઇન્ડિકેટર્સ અને એ પ્રમાણેનું કામગીરી કરવાની પણ સૂચના માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે.
0: કેબિનેટના એક વધુ મહત્વપૂર્ણ નિર્ણયની વિગતો આપતા પ્રવક્તા મંત્રીએ જણાવ્યું, બીએસસી ઓનર્સ નેચરલ ફાર્મિંગની ડિગ્રીને હવે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર સમકક્ષ માન્યતા અપાશે. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. બિનઉપયોગી ફર્નિચર, જૂની એમ્બ્યુલન્સ અને વાહનો, આઈટી અને તબીબી ઉપકરણો સહિતની આ વસ્તુઓની નિયમોનુસાર અને સમયબદ્ધ રીતે નિકાલ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે 4,000થી વધુ વસ્તુઓનું સમારકામ કરાયું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના હસ્તે ભાવનગરમાં વરિષ્ઠ નાગરિકોને 2.48 કરોડની નિઃશુલ્ક સાધન સહાયનું વિતરણ કરાયું. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત એલિમકોના સહયોગથી 2,569 લાભાર્થીઓને સહાય પૂરી પાડવામાં આવી છે. આ પ્રસંગે રાજ્યપાલે ભાવનગરમાં પ્રધાનમંત્રી દિવ્યાશા વયોશ્રી કેન્દ્રનું ઉદ્ઘાટન પણ કર્યું. આ અગાઉ રાજ્યપાલે જિલ્લાની મુલાકાત દરમિયાન સરતાનપર ગામે માં ખોડિયાર વન પરિસરમાં આયોજિત એક પેડ મા કે નામ અભિયાનમાં સહભાગી બની ગ્રામજનો સાથે દેશી પ્રજાતિના વૃક્ષોનું મહાવૃક્ષારોપણ કર્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoneair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. ચોમાસા દરમિયાન સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન સ્તરે ઉપલબ્ધ રાખવા રાજ્ય પોલીસ વડા GS મલિકે સૂચના આપી છે. ચોમાસાને ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને આપત્તિ વ્યવસ્થાપનની સમીક્ષા કરવા રાજ્યના પોલીસ વડા GS મલિકની અધ્યક્ષતામાં પોલીસ ભવન ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ, જેમાં આપત્તિના સમય NDRF, SDRF, હોમગાર્ડ, GRD, TRB અને સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંકલન સંકલન કરીને સંયુક્ત કામગીરી કરવા પર ભાર મુકાયો. રાજ્યમાં એસડીઆરએફની કુલ 11 કંપનીઓના 1036

0: જવાનોને સંવેદનશીલ અને નિયત સ્થળો પર તૈનાત કરાશે. કસ્ટમ્સના અધિકારીઓએ ગઈકાલે અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા એક મુસાફરની અટકાયત કરી અને ધરપકડ કરી. મુસાફરની ટ્રોલી બેગની તપાસ દરમિયાન ખાદ્ય પેકેટોમાં છુપાયેલા 22 પારદર્શક પોલીથીનથી લપેટેલા માદક પદાર્થ મળી આવ્યા. પરીક્ષણ દરમિયાન જપ્ત કરાયેલ પદાર્થની ઓળખ હાઇડ્રોપોનિક ગાંજા તરીકે થઈ. અરવલ્લી જિલ્લા પોલીસને વોન્ટેડ આરોપીઓ સામે હાથ ધરેલી વિશેષ ઝુંબેશમાં નોંધપાત્ર સફળતા મળી છે. જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડે ઓપરેશન કારાવાસ અંતર્ગત 25 દિવસની સ્પેશિયલ ડ્રાઇવ ચલાવી અને 25 આરોપીઓને ઝડપી પાડ્યા છે, તેમ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમએમ ઝાલાએ જણાવ્યું.
1: જૂન મહિનામાં 1-6 થી લઈને 25-6 સુધીની ડ્રાઇવનું આયોજન કરેલું હતું. ટોટલ 4 ટીમો અમે બનાવેલી હતી. તો એ 25 દિવસ દરમિયાન અમે અલગ અલગ જિલ્લાના આરોપીઓ જે અરવલ્લી જિલ્લામાં વોન્ટેડ હતા, ટોટલ 25 આરોપીઓ પકડેલ છે. જેમાંથી જાજાભગના પ્રોહિબિશનના આરોપી હતા, ઘરફોડ ચોરીના આરોપી હતા, નોર્મલ ચોરીના આરોપી હતા, બલાત્કારના આરોપી હતા, અપહરણના આરોપી હતા, મારામારીના પણ આરોપી હતા.
0: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ સુરતના બારડોલી અને પલસાણામાં 7.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વલસાડના વાપીમાં 7.4, જૂનાગઢના માળિયા હાટીનામાં 5.28 અને રાજકોટના લોધિકામાં 3.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. દરમિયાન રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વરસાદી છાંટા પડ્યા. જામનગરમાં વરસાદને પગલે ટોડા ગામની સ્થાનિક નદીમાં પૂર આવતા કાલાવાડ ધોરાજી હાઇવે બંધ કરાયો. ભાવનગરના મહુવામાં 1 ઇંચ, જ્યારે તળાજા, ગરિયાધાર અને જેસરમાં હળવો વરસાદ વરસ્યો તો મહીસાગરના વીરપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો. ભારે વરસાદની આગાહીને પગલે ડાંગ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રએ તમામ સંબંધિત વિભાગોને તકેદારીના પગલાં લેવા સૂચના આપી છે. હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજકોટ, જૂનાગઢ, વડોદરા અને છોટાઉદેપુરમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને પોતાના પડતર અને લોકહિતના પ્રશ્નોની રજૂઆત માટે જિલ્લા મથક સુધી લાંબા ન થવું પડે તે હેતુથી મહેસાણા જિલ્લા પંચાયત દ્વારા રાજ્યમાં સૌપ્રથમ જિલ્લા પંચાયત આપને દ્વાર કાર્યક્રમ નવતર પહેલ શરૂ કરાઈ છે. આ અંગે મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રોહિત પટેલે વધુ માહિતી આપી.
2: સમગ્ર મહેસાણા જિલ્લા પંચાયત એ તમારા દ્વારેના કાર્યક્રમ દ્વારા અમે સમગ્ર જિલ્લામાં તાલુકા કક્ષાએ જઈને લોકોના પ્રશ્નોનું નિરાકરણ ઝડપથી થાય એના માટે પ્રજા અને તંત્રની સાથે સંકલન જળવાય એ આશય સાથે અમે આ કાર્યક્રમ શરૂ કર્યો છે.
0: અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતની નિયુક્તિ કરવામાં આવી છે. તેઓ સુરતના પોલીસ કમિશનર તરીકે સેવા આપી રહ્યા હતા. અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિક રાજ્યના પોલીસ વડા બનતા તેમની ખાલી પડેલી જગ્યા પર અનુપમસિંહની નિમણૂક કરાઈ છે. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. બેઠકમાં સરકારી તથા ખાનગી જમીનો પર થયેલા ગેરકાયદે દબાણોની વિગતવાર સમીક્ષા કરવામાં આવી. જિલ્લામાં 18 જેટલા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરાયા છે. બાકીના દબાણો સામે એફઆઈઆર નોંધવાની કડક કાર્યવાહી કરવાનો નિર્ણય બેઠકમાં લેવાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. ચોમાસામાં સ્થાનિક સ્તરે વાયરલેસ કોમ્યુનિકેશન નેટવર્કને સજ્જ રાખવા તેમજ જનરેટર સેટ માટે જરૂરી ઇંધણનો પૂરતો જથ્થો પોલીસ સ્ટેશન લેવલે ઉપલબ્ધ રાખવા ડીજીપીની સૂચના. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. અને રાજ્યમાં 102 તાલુકામાં વરસાદ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

હિતેશ આનંદપુરાનું લખેલું આ ગીતને સ્વર આપ્યો હિમા દેસાઈએ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ. સવારનો સમય થઈ રહ્યો છે 7:45 મિનિટનો. થોડી જ ક્ષણોમાં અપાશે ગુજરાતીમાં સમાચાર.

નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચીની સાથે મુલાકાત કરશે અને વાટાઘાટો થશે. જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો. 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી

0: નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાની સમકક્ષ સનાઈ તાઇકેચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરશે. આ સમિટ બંને પક્ષોના દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરાર થવાની અપેક્ષા છે.
1: नवंबर 2024 में टोक्यो में आयोजित पहले आर्थिक सुरक्षा संवाद के दौरान भारत और जापान ने रणनीतिक सहयोग के लिए 5 प्राथमिकता वाले क्षेत्रों की पहचान की थी. इनमें सेमीकंडक्टर, महत्वपूर्ण खनिज, फार्मास्यूटिकल्स, स्वच्छ ऊर्जा और सूचना एवं संचार प्रौद्योगिकी शामिल है. वर्ष 2025 में आयोजित वार्षिक शिखर सम्मेलन के दौरान जापान भारत मानव संसाधन आदान प्रदान एवं सहयोग कार्य योजना शुरू की गई. इसके तहत अगले 5 में दोनों देशों के बीच 500,000 लोगों के दो तरफा आदान प्रदान का लक्ष्य रखा गया है. इसमें भारत से जापान जाने वाले 50,000 कुशल और अर्ध कुशल कर्मी भी शामिल हैं. सुपर्णा सैकिया के साथ सकलैन अख्तर, आकाशवाणी समाचार, दिल्ली.
0: जापानना प्रधानमंत्री गईकाले सांजे भारत ने 3 दिवस की मुलाकाते नवी दिल्ली पहुंचा था. प्रधानमंत्री ताकाइची की आ भारत की प्रथम सत्तावार मुलाकात छे. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે તેઓ આજે જાપાનના પ્રધાનમંત્રી સાથે વ્યાપક ચર્ચાઓ માટે આતુર છે, જે ભારત જાપાન વિશે વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેઓ ભારતની અને તેમની પ્રથમ મુલાકાત પર તેમનું સ્વાગત કરીને ખુશ છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે તેમના સંયુક્ત પ્રયાસો દ્વારા ભારત અને જાપાન હિન્દ પ્રશાંત અને તેનાથી આગળ શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિને આગળ વધારવાનું ચાલુ રાખશે. અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કામાં યાત્રાળુઓને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ આજે સવારે 4 વાગે જમ્મુના ભગવતીનગર બેઝ કેમ્પથી લીલી ઝંડી આપી રવાના કર્યા હતા. અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ 57 દિવસની વાર્ષિક યાત્રા આવતીકાલે કાશ્મીરના જોડિયા ટ્રેક પર સત્તાવાર રીતે શરૂ થશે અને 28 ઓગસ્ટના રોજ પૂર્ણ થશે. યાત્રાળુઓનો પહેલો કાફલો વહેલી સવારે કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ જમ્મુથી રવાના થયો હતો. આ યાત્રાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થાય છે. યાત્રા શરૂ થાય તે પહેલા આશરે 4 લાખ શ્રદ્ધાળુઓએ નોંધણી કરાવી હતી. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ગઈકાલે નવી દિલ્હીમાં ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. તેમણે વિવિધ વિભાગોને ડેન્ગ્યુના કેસોના સંભવિત વધારા અંગે તૈયાર રહેવા સૂચના આપી. તેમણે રાજ્યોને, વોર્ડ કમિશનરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને નિવાસી કલ્યાણ સંગઠનોને જાગૃતિ અને નિવારણના પ્રયાસોમાં સક્રિયપણે જોડાવા હાકલ કરી. આ બેઠકમાં આરોગ્યમંત્રીને રાષ્ટ્રીય સ્તરે ડેન્ગ્યુની સ્થિતિ અને દેશભરમાં હાથ ધરવામાં આવેલી તૈયારીઓના પગલાં વિશે માહિતી આપવામાં આવી હતી. ભારત અને મલેશિયાએ ગઈકાલે નવી દિલ્હીમાં યોજાયેલી 12મી સબકમિટ મીટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે બંને પક્ષોએ ઇન્ડો પેસિફિકમાં શાંતિ, સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતા પ્રત્યેની તેમની સહિયારી પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો. ચર્ચાઓમાં લશ્કરી દ્વિપક્ષીય કવાયતો, તાલીમ, સ્ટાફ વાટોઘાટો, ક્ષમતા નિર્માણ, દરિયાઈ સહયોગ અને ઉભરતા ક્ષેત્રોમાં સહયોગ સહિત ચાલુ સંરક્ષણ સંબંધોને આવરી લેવામાં આવ્યા હતા. મુલાકાતી પ્રતિનિધિમંડળે સંરક્ષણ સચિવ રાજેશકુમાર સિંહની પણ મુલાકાત લીધી હતી. મીટિંગ પહેલાં તેઓએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર જવાનોને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પી હતી. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે એક પછી એક આવેલા ભૂકંપમાં મૃત્યુઆંક 2,295 પર પહોંચી ગયો છે અને 11,000થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે વધુમાં જણાવ્યું કે લગભગ 13,000 લોકો બેઘર થઈ ગયા છે. દેશને એક સદીમાં સૌથી શક્તિશાળી ભૂકંપનો ભોગ બન્યાના 7 દિવસ પછી પણ બચાવ કામગીરી ચાલુ છે. દરમિયાન વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે 7 દિવસના શોકની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે વિનાશક ભૂકંપમાં થયેલી જાનહાનિથી દેશ ખૂબ જ દુઃખી છે. આ પહેલા 25 જૂનના રોજ દક્ષિણ અમેરિકન રાષ્ટ્રમાં 7.2 અને 7.5ની તીવ્રતાના 2 સખત શક્તિશાળી ભૂકંપ આવ્યા હતા. વેનેઝુએલાના મોટાભાગના વિસ્તારોમાં અનુભવાયેલા જોરદાર આંચકાઓના કારણે કારાકાસમાં અનેક મકાનો ધરાશાયી થયા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પાકિસ્તાનમાં અગ્રણી માનવાધિકાર સંગઠનોએ બલુચિસ્તાનમાં પાકિસ્તાની દળો દ્વારા વધુ 3 નાગરિકોની બળજબરીથી ગુમ કરવાનો આરોપ લગાવ્યો છે. બલુચ નેશનલ મુવમેન્ટના માનવ અધિકાર વિભાગે જણાવ્યું છે.

0: કે ગત સોમવારે પંજગુર જિલ્લાના પારૂમ વિસ્તારમાં દરોડા દરમિયાન પાકિસ્તાની દળો દ્વારા 20 વર્ષીય ડ્રાઈવરને કથિત રીતે લઈ જવામાં આવ્યો હતો. તે જ દિવસે એક અલગ ઘટનામાં પંજગુરમાં ચિટકાન બજાર વિસ્તારમાંથી અન્ય એક નાગરિક ઉમરજાન બલોચને પણ બળજબરીથી ગુમ કરવામાં આવ્યો હતો. તેને પાકિસ્તાની સુરક્ષા દળો દ્વારા તેની દુકાનમાંથી બળજબરીથી લઈ જવામાં આવ્યો હતો. બલુચિસ્તાનના પાકિસ્તાની દળો દ્વારા સતત અત્યાચારનો સામનો કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને નાગરિકોનું ગુમ થવાની સાથે અનેક બલુચ નાગરિકોની હત્યા થઈ રહી હોવાનો દાવો કરાયો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે ગઈકાલે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ થઈ. કતાર સરકારના એક નિવેદન મુજબ બંને પક્ષો આ મહિનાની 9મી તારીખે ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા અલી ખામેનીના અંતિમ સંસ્કાર સમારોહ બાદ ચર્ચા યથાવત રાખવા સંમત થયા હતા. મીડિયા સાથે વાત કરતા અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે દોહાની વાટાઘાટો સકારાત્મક છે. ટેકનિકલ સ્તરની ચર્ચાઓ અગાઉથી જ ચાલી રહી છે. તેમણે કહ્યું કે આગામી તબક્કામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત રહેશે અને તેમણે ઉમેર્યું કે તાજેતરના અમેરિકી લશ્કરી કાર્યવાહી પછી વાટાઘાટો સક્ષમ રીતે યોજાઈ રહી છે. ઈરાનના નાયબ વિદેશમંત્રી કાઝેમ ધરીબાબાદીએ જણાવ્યું હતું કે વાટાઘાટો 14 મુદ્દાના સમજૂતી પત્રના અમલીકરણ પર કેન્દ્રિત હતી. ઈરાન અને કતારે ઈરાનની 6 અબજ યુએસ ડોલરની સ્થિર સંપત્તિના ભાગનો ઉપયોગ કરવાની પણ ચર્ચા કરી હતી. ભારત સરકાર દ્વારા દેશમાં વોટ્સઅપ પર વપરાશકર્તાઓના નામની એટલે કે યુઝર્સ નેમ ફીચર સુવિધા શરૂ કરવાની બાબતમાં મેટાને નોટિસ જારી કરી છે. મેટાને 3 દિવસમાં યુઝર નેમ ફીચર્સ અંગે વિગતવાર સ્પષ્ટતા કરવાનો નિર્દેશ આપ્યો છે.
1: सूत्रों के अनुसार मंत्रालय ने मेटा को यह भी निर्देश दिया है कि इस मामले पर परामर्श पूरा होने तक यूजर नेम फीचर शुरू न किया जाए. मंत्रालय ने व्हाट्सएप द्वारा की गई एक सार्वजनिक घोषणा पर संज्ञान लिया है. इस घोषणा में व्हाट्सएप ने भारत सहित वैश्विक स्तर पर चरणबद्ध तरीके से अपने यूजर नेम फीचर को लागू करने की बात कही थी. व्हाट्सएप ने बताया कि एक बार ये फीचर सक्रिय हो जाने पर पहली बार संपर्क करने वाले व्यक्ति को प्राप्तकर्ता का फोन नंबर दिखाई नहीं देगा और एक
0: ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસું દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન તરફ આગળ વધવાની સંભાવના છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દરમિયાન કોસ્ટલ કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ફિફા વર્લ્ડ કપમાં બેલ્જિયમે શાનદાર વાપસી કરીને વધારાના સમયના રાઉન્ડ ઓફ 32 પછી સેનેગલને 3-2 હરાવ્યું અને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા.
2: આજના અખબારોમાં અલગ અલગ સમાચારો હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે. સંદેશની હેડલાઇન છે, 7 કલાકમાં 5 ઇંચ વરસાદથી મુંબઈ બેહાલ. ગુજરાત સમાચારે યુક્રેનના હુમલામાં રશિયાની રિફાઇનરીઓ ઠપ, આ સમાચારને હેડલાઇન બનાવી છે. એનએસઓના અહેવાલને ટાંકીને દિવ્ય ભાસ્કર લખે છે, ગુજરાતના નોકરી કરતા ધંધામાં સરેરાશ 27% વધુ આવક, નોકરીમાં 9 ગુણ, ધંધામાં 13 ગુણ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકેચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુમાં ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના. આવતીકાલથી યાત્રા શરૂ થશે. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારે મેટાને નોટિસ ફટકારી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં કર્ણાટક, ગુજરાત, કોંકણ, ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી. અને ફિફા વિશ્વકપમાં બેલ્જિયમે સેનેગલને હરાવીને રાઉન્ડ ઓફ 16 માટે ક્વોલિફાય કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
3: આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર.
4: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: નયા દોર ફિલ્મનું આ દેશભક્તિ ગીત સાંભળી મોહમ્મદ રફી અને બરવીરના સ્વરમાં. ગીતના શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે ઓપી નૈયરે.

સવારે સવારે. સવારે સવારે.

સવારે આજની આ સવારે સવારેમાં વાત કરવી છે દોસ્તો. જૂન મહિનાની થઈ ગઈ વિદાય અને સાથે જુલાઈ મહિનાનો આરંભ. પહેલી જુલાઈથી

સાત જુલાઈ સુધીનું અઠવાડિયું ઉજવાશે વન મહોત્સવ. કુદરતની મસ્ત મીઠી ભીની ઋતુ એટલે આ ચોમાસાની ઋતુ. આકાશ તરફે મોખડું રાખીને ઉપર જોતો ખેડૂતને જો તમે કદાચ ચિત્ર નિહાળ્યું હશે ને, તો હૃદયની સંવેદનાઓ જાગી ઉઠશે. આપણે જમીન પર ડોલ ભરી ભરીને ભલે ને પાણી રેડીએ, પણ જમીન તો આ કોરીની કોરી દેખાશે. હા, થોડી ભીની દેખાશે, પણ માત્ર ભીની. પણ જો કુદરત વરસે ને, તો ધરતી જ નહીં, ધરતીવાસીઓ પણ હૃદયથી છલોછલ થઈ જશે. જમીનની સાડીની કોર પડેલું બીજડું છોડ અને વૃક્ષનું સ્વરૂપ ધારણ કરી લે. આ અઠવાડિયું આ વન મહોત્સવની ઉજવણી કરવાના મૂળિયા પર્યાવરણવેદ અને ભૂતપૂર્વ કૃષિમંત્રી ડૉક્ટર કે એમ મુનશી દ્વારા વનીકરણને પ્રોત્સાહન આપવા અને આબોહવા પરિવર્તન સામે લડવા માટે શરૂઆત કરાઈ હતી. આવો દોસ્તો, આપણે પણ ધરતીની કોરમાં બીજડા વેરીએ, ધરતીને લીલુડી બનાવીએ, જે કાલે પર્યાવરણને જાળવશે ને, એ પર્યાવરણ આપણી માવજત કરશે, આપનું સૌનું પાલન કરશે.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: हमारी जीत और टीबी की हार।
1: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
2: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
0: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: મિત્રો, 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ પછી શિમલામાં એક સંધિ પર હસ્તાક્ષર થયા હતા, જે શિમલા કરાર તરીકે ઓળખાયા. તેમાં ભારતનું પ્રતિનિધિત્વ શ્રીમતી ઇન્દિરા ગાંધી અને પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ ઝુલ્ફિકાર અલી ભુટ્ટો સામેલ હતા. આ યુદ્ધ પછી 90,000થી વધુ પાકિસ્તાની સૈનિકોએ લેફ્ટનન્ટ જનરલ નિયાઝીના નેતૃત્વ હેઠળ ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું અને પૂર્વે પાકિસ્તાને પાકિસ્તાની શાસનમાંથી બાંગ્લાદેશ તરીકે મુક્ત કરવામાં આવ્યું હતું. મિત્રો, સામાન્યપણે છતાંય અસામાન્ય હો, બે શબ્દો શાંતિ સંધિ, શિમલા કરાર, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે 2 જુલાઈ 1972ના રોજ હિમાચલ પ્રદેશ રાજ્યની રાજધાની શિમલામાં હસ્તાક્ષર કરાયેલા દ્વિપક્ષીય શાંતિ સંધિ અને માળખાગત કરાર. આ સંધિનો સત્તાવાર હેતુ બંને દેશો માટે અત્યાર સુધી તેમના સંબંધોને નુકસાન પહોંચાડનારા સંઘર્ષ અને મુકાબલાનો અંત લાવવા માટે અને બંને વચ્ચેના સંબંધોને વધુ સામાન્ય બનાવવા માટેનો હતો. સાંભળે દિલ જલે ફિલ્મનું આ ગીત, આદિત્ય નારાયણ કુમાર સાનુના સ્વરમાં, શબ્દો જાવેદ અખ્તરના, સંગીત અનુ મલિકનું.
4: हिंदुस्तान का झंडा भेज देते थे.
5: मां, जानती हो बाबूजी ने सबसे ज्यादा प्यार किससे किया है? इस मुल्क से.

0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: હેલો
2: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
1: ફરીથી
2: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
1: 10 લાખ આપી દો, બચી જશો.
3: સર, આટલા ક્યાંથી?
1: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 2 લાખ મોકલો, બાકીના પછી.
3: સર, 2 લાખ?
4: શું થયું પપ્પા?
3: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
2: અરે,
3: કાપી નાખ્યો.
4: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
3: ફ્રોડ?
4: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
5: તો પૈસા ગુમાવશો.
6: RBI કહે છે,
7: જાણકાર બનો, સતર્ક રહો.
8: આજ કી તાજા ખબર. એમ બાપ્પે નોકઆઉટમાં 10 ગોલ સાથે ટોપ સ્કોરર બન્યો. મેક્સિકોનું શાનદાર પ્રદર્શન. મેક્સિકોએ 40 વર્ષ પછી વર્લ્ડકપમાં નોકઆઉટ મેચ જીતી. ઓહો, આ શું છે બધું? જી હા દોસ્તો, આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ. આજે 2 જુલાઈ, આજે વિશ્વ ખેલ પત્રકારિતા દિવસ અને એની સાથોસાથ વિશ્વ UFO દિવસ. દુનિયાભરમાં રમત ગમતના પ્રચાર પ્રસાર માટે મીડિયા રિપોર્ટ્સની કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે વર્લ્ડ સ્પોર્ટ્સ જર્નાલિઝમ ડે ઉજવાય છે. ઉપરાંત UFO દિવસ, જે લોકોમાં અદ્રશ્ય અજ્ઞાત ઉડતી વસ્તુઓ વિશે જાગૃતિ ફેલાવવા અને અસ્તિત્વને સ્વીકારવા માટે આ દિવસ ઉજવાય છે. દોસ્તો, રમતગમત શારીરિક અને માનસિક વિકાસનું એક મહત્વનું પાસું. સખત પરિશ્રમ, પ્રબળ ઈચ્છાશક્તિ, નિષ્ઠા અને ગુણો ધરાવતી વ્યક્તિ માટે મેદાન મોકળું હોય છે, એવું એક વાક્ય મિલ્ખા સિંહનું લખેલું વાંચ્યું હતું. આખા વિશ્વમાં

રમાતી ટુર્નામેન્ટ્સ, આ બધી રમતોનું વિશ્વના ખૂણે ખૂણે વસનારા લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરનારા, એની પાછળના અથાગ પ્રયાસો પત્રકારોના આજે એમને બિરદાવવા છે. તેમના ઉત્સાહ માટે, તેમના પ્રયાસ માટે, તેમની અથાગ મહેનત માટે. કોઈપણ પરિસ્થિતિ, કોઈપણ સંઘર્ષવાળી પરિસ્થિતિ પણ યોગ્ય રીતે આપણા સર્વે સુધી પહોંચાડવાનું એ કામ આ પત્રકારોનું. આજ રમતગમતના પત્રકારોને બિરદાવવા અને તેમના કામને પ્રોત્સાહન આપવા માટે આજે આ દિવસની ઉજવણી થઈ રહી છે દોસ્તો. તેમના યોગદાનની સરાહના કરવા માટે આંતરરાષ્ટ્રીય રમત પત્રકાર સંઘની સ્થાપના 2 જુલાઈ 1924 રોજ પેરિસમાં થઈ હતી. આ ઐતિહાસિક દિવસની યાદમાં 1995 આ દિવસ વૈશ્વિક સ્તરે ઉજવવાનું શરૂ થયું. સાંભળીએ કાર્યક્રમમાં ઉદિત નારાયણના સ્વરમાં આ ગીત. ફિલ્મનું નામ છે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. શબ્દો છે જાવેદ અખ્તરના, સંગીત જતિન લલિતનું.

0: कॉल करी मरीन पुलिस ने जान करवी जोइए आपनी सजागता ने तकेदारी आपे दरियाई सुरक्षानी खातरी गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित
1: आज 2 जुलाई बॉलीवुड ना प्लेबैक गायक कलाकार मशहूर पार्श्व गायक मोहम्मद अजीज की जन्म जयंती तारीख 2 जुलाई 1954 અને જીવન સમય પર પૂર્ણવિરામ તારીખ 27 નવેમ્બર 2018 મુંબઈ ખાતે. તેમનું મૂળ નામ આમ તો સૈયદ મોહમ્મદ અઝીઝ ઉન નબી. તેમણે દોસ્તો 20,000 ગીતો ગાયા, કદાચ તેનાથી વધારે પણ થોડાક હોઈ શકે, જેમાં 10થી વધુ વિવિધ ભારતીય ભાષાઓના ભજન હતા. એમાંની ભાષાઓ હતી હિન્દી, ઉડિયા અને બંગાળી. તેમણે સૂફી ભક્તિ ગીતો અને અન્ય શૈલીઓના ગીતો ગાયા. એમની ગાયકી તેમણે પીરસી. હિન્દી સિનેમામાં 1984માં આવેલી અંબર ફિલ્મથી તેમણે શરૂઆત કરી અને 1980-90ના દાયકામાં અમિતાભ બચ્ચન, મિથુન ચક્રવર્તી અને ગોવિંદા જેવા દિગ્ગજ સ્ટાર્સ માટે તેમણે તેમનો અવાજ પીરસ્યો. આજે તેમને યાદ કરવા છે અને શ્રદ્ધાંજલિ ભાવભીની અર્પીએ. એ સાથે તેમનું આ ગીત ગાઈએ, ફિલ્મ આખિર ક્યોનું. શબ્દો ઇન્દિવરના છે અને સંગીત આપ્યું છે રાજેશ રોશને.

જીવન મળ્યું છે તે જીવનમાં ઉતાર ચઢાવતા આવતા જ રહેશે. સંઘર્ષમાં જો હારીએ તો પછી આપણને આગળ જીવવાનું ના ફાવે. દોસ્તો, આજે એક બીજી પણ વાત જણાવી છે. જેમ જેમ ભારત વિકાસ, ભારત 2047 તરફ આગળ વધી રહ્યું છે ને, તેમ ડિજિટલ ઇન્ડિયાની તકોનો વિસ્તાર કરી રહ્યું છે, સમાવેશીને મજબૂત બનાવી રહ્યું છે, એક અબજથી વધુ લોકોને ભવિષ્યનો આકાર આપી રહ્યું છે. ડિજિટલ ઇન્ડિયાએ સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ, MSMEs, ફ્રીલાન્સર્સ, સર્જકોને પણ સશક્ત બનાવ્યા છે, જ્યારે ભારતને AI, સેમિકન્ડક્ટર્સ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન જેવી આપણી આ તકનીકોમાં વૈશ્વિક નેતા તરીકે એનું સ્થાન આપ્યું છે. ડિજિટલ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગના પરિવર્તનના 11 વર્ષના સ્તંભો. ડિજિટલ ઇન્ડિયાએ નીતિ, સહાય, નવીનતા અને રોકાણ દ્વારા આપણા દેશના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન ઇકોસિસ્ટમને પણ મજબૂત બનાવ્યું છે. ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન નાણાકીય વર્ષ 2014-15 લગભગ ₹1.9 લાખ કરોડથી વધીને માર્ચ 2026 સુધીમાં આશરે 12 લાખ કરોડ થવાનો અંદાજ છે. દોસ્તો, આજે આપણો દેશ વિશ્વનો બીજો સૌથી મોટો મોબાઈલ ફોન ઉત્પાદક દેશ બની ગયો છે, જે વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ મૂલ્ય શૃંખલામાં તેની વધતી જતી ભૂમિકાને પ્રતિબિંબિત કરે છે. આ છે દોસ્તો માહિતી સભર મનોરંજનનો દૈનિક કાર્યક્રમ. આ સાથે જ આપની રજા લઈશું, પણ સાંભળતા રહો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને, અને આવી અવનવી માહિતીઓને સાથે સાથ જાણતા રહો. આપનો દિવસ શુભ રહે.

0: સવારે સવારે.
1: શ્રોતા મિત્રો, અત્યારે 9:30 થઈ ચૂકી છે. આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર, એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય, નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન, પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

કાર્યક્રમના આરંભે આપે મહેન્દ્ર જોશી લેખિત ગીત સાંભળ્યું હતું. સંગીત હતું ડોક્ટર ભરત પટેલનું. આજ ગીતકાર અને સંગીતકારનું બીજું એક ગીત સાંભળીએ.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

ડોક્ટર ભરત પટેલના સંગીતબદ્ધ કરેલા આ ગીતો શ્રોતા મિત્રો અત્યારે આપ સાંભળી રહ્યા છો. એમાંનું આ ગીત આપે સાંભળ્યું, ગીતકાર સંજુવાળાનું. હવેનું ગીત ગીતકાર દિલીપ જોશીનું સાંભળીએ.

0: ગીતકાર સંજુ વાળાનું લખેલું આ ગીત શ્રોતા મિત્રો અત્યારે આપ સાંભળી રહ્યા હતા. આજના ગીતોના સંગીતકાર હતા ડોક્ટર ભરત પટેલ. અને આ સાથે જ પૂરો થયો ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર મીડિયમ વેવ 354.6 મીટર એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સવારનો 10 નો સમય, થોડી જ ક્ષણોમાં મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિરામના સકારાત્મક વલણ વચ્ચે ભારતીય શેરબજારના સૂચકાંકમાં ઉછાળો. સેન્સેક્સમાં 450 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 150 પોઈન્ટના વધારા સાથે કારોબાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાઇકાઇચી સાથે વાટાઘાટો કરશે. જમ્મુ ભગવતીનગર બેઝ કેમ્પથી અમરનાથ યાત્રાના પ્રથમ તબક્કાના યાત્રાળુઓનું જૂથ રવાના, આવતીકાલથી યાત્રા શરૂ થશે. વોટ્સએપ પર વપરાશકર્તાના નામની સુવિધા શરૂ કરવા મુદ્દે સરકારે મેટાને નોટિસ પાઠવી. ભારત અને મલેશિયાએ 12મી સબ કમિટી મિટિંગ દરમિયાન દ્વિપક્ષીય લશ્કરી સહયોગના સમગ્ર સ્પેક્ટ્રમની સમીક્ષા કરી. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પહોંચ્યો, 11,000થી વધુ લોકો ઘાયલ. ઈરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. આરોગ્યમંત્રી જગત પ્રકાશ નડ્ડાએ ડેન્ગ્યુની તૈયારીઓ અંગે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી. ગૃહમંત્રી અમિત શાહે ન્યાય પ્રણેતા ડોક્ટર સોનેલાલ પટેલને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત, 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સરકારે ભૂતપૂર્વ આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોને ભ્રામક ગણાવી દીધા છે. રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મિસાઇલ અને ડ્રોનનો હુમલા કર્યા. સતત 5 વર્ષથી નિયત સમય મર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવકમાં 27% વધારો. પ્રાકૃતિક ખેત પેદાશોના વેચાણ માટે મહાનગર અને તાલુકા સ્તરે વેચાણ કેન્દ્રો શરૂ કરાશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ દ્વારા 1870 એકમોની તપાસ દરમિયાન 709 નમૂનાઓ લેવાયા. 545 સામે નોટિસ ઇસ્યુ કરાઈ અને 10.29 લાખથી વધુનો વહીવટી ચાર્જ વસૂલ કરાયો અને નિયમ ભંગ સામે કડક કાર્યવાહી કરાઈ. અમદાવાદના ખાડિયાવાડમાં આવેલા 5 કુવા દરવાજા પાસે રથયાત્રા રોડ પરના દબાણો દૂર કરવાની ઝુંબેશ. રોડ પર મૂકવામાં આવેલા તાડપત્રી અને અન્ય પ્રકારના સામાનો જપ્ત કરાયા. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

46 કિલોહર્ટ્ઝ. સાંભળીએ લોકસંગીતનો કાર્યક્રમ. આજના આ કાર્યક્રમમાં પ્રાચીન ભજનો આપ સાંભળશો ઇન્દિરા શ્રીમાળીના કંઠે, અને ત્યારબાદ લોકગીતો રાજેશ શોઢાતરના સ્વરમાં. પ્રથમ સાંભળીએ ઇન્દિરા શ્રીમાળીના કંઠે રૂપાંદેની આ ગીત રચના.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અત્યારે આપ લોકસંગીતનો કાર્યક્રમ સાંભળી રહ્યા છો. કાર્યક્રમમાં પ્રથમ આપે ઇન્દિરા શ્રીમાળીના કંઠે પ્રાચીન ભજનો સાંભળ્યા અને હવે લોકગીતો માણીએ. કયા કલાકાર છે? રાજેશ સોઢાતર.

શ્રોતા મિત્રો, લોકસંગીતનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. આજના કાર્યક્રમમાં ઇન્દિરા શ્રીમાળીના કંઠે રૂપાંદે અને ગંગા સતીની ભજન રચનાઓ આપે સાંભળી અને લોકગીતો માણ્યા રાજેશ સોઢાથરના સ્વરમાં. આ સાથે આ કાર્યક્રમ પૂરો થયો. સવારના 10:30 નો સમય મીડિયમ વેવ 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. ફિલ્મ સંગીત કાર્યક્રમનું આ પ્રથમ ગીત કિશોર કુમારના સ્વરમાં.

કિશોર કુમારના સ્વરમાં ઇન્દિવરનું લખેલું ગીત આપે સાંભળ્યું. સંગીત હતું કલ્યાણ જાનનજીનું, ફિલ્મ કલાકાર. હવેનું ગીત ફિલ્મ વારિસનું સાંભળીએ. ગાય કલાકાર છે કિશોર કુમાર અને સાથીદારો. ગીત વર્મા મલિકનું અને સંગીત છે ઉત્તમ જગદીશનું.

0: આશા ભોસલેએ ગાયેલું ઝંઝીર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. ગીત હતું ગુલશન લોરાનું, સંગીત હતું કલ્યાણજી આનંદજીનું, અને આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ. આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, સમય સાંભળીએ સુગમ સંગીત. તે પહેલા એક વિજ્ઞાપન બ્રેક.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
0: સુગમ સંગીત કાર્યક્રમના ગાયિકા છે સ્વાતિ વ્યાસ. તેમના સ્વરમાં આ પ્રથમ ગીત રચના છે ઉષ્ણ સ્નેહી.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: સ્વાતિવાસને આપ સાંભળી રહ્યા છો. હવેનું આ પદ આપ સાંભળશો, મીરાબાઈનું.

આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશી વાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી, તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો. વિશ્વમાં ગમે ત્યાં બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી

0: સુગમ સંગીતના આ કાર્યક્રમમાં સ્વાતિ વ્યાસને આપ સાંભળી રહ્યા હતા. ગીત રચનાઓ હતી ઉષ્ણસની, મીરાબાઈની અને મેઘબિંદુની. આ સાથે જ આ કાર્યક્રમ પૂરો થયો. થોડી જ ક્ષણોમાં અપાશે મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 340થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 105 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં તેમના જાપાનના સમકક્ષ પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાટાઘાટો કરશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ જમ્મુના ભગવતી નગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓના પ્રથમ જૂથને લીલી ઝંડી આપી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જાહેરાત કરી છે કે ઉંડાવલી હેલીપોર્ટ ખાતે હેલિકોપ્ટર કામગીરી માટે દેશની પ્રથમ ખાનગી પોઈન્ટ ઇન સ્પેસ પિન્સ સાધન અભિગમ પ્રક્રિયાને મંજૂરી આપીને ભારતે એક મોટો સીમાચિહ્ન હાંસલ કર્યો છે. મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ ઇકોસિસ્ટમ બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું. મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સેફટી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ભાર મુકાયો. ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 32 મિલીમીટર જેટલો વરસાદ નોંધાયો. ભાવનગરના સરતાનપર ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. અમદાવાદના ગોતા આશ્રયગૃહમાં એમસી દ્વારા આશ્રિતોનો મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો. અમદાવાદ એરપોર્ટ પરથી 4 કિલો 276 ગ્રામ ગાંજા સાથે બેંગકોકથી આવેલા મુસાફરની ધરપકડ. દર મહિનાના પ્રથમ રવિવારે સ્વચ્છતા માટે શ્રમદાન કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને આહવાન કર્યું. નમો સ્વચ્છતા અભિયાનના પ્રથમ દિવસે રાજ્યભરની 12,000થી વધુ આરોગ્ય સંસ્થાઓમાં 1.36 લાખ જેટલી બિનઉપયોગી વસ્તુઓની ઓળખ કરાઈ. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિયુક્તિ કરવામાં આવી. ગીર સોમનાથમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાઈ. આગામી 2 દિવસ દરમિયાન દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગળ વધવાની સંભાવના. આજે સવારના 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં રાજ્યના 44 તાલુકાઓમાં વરસાદ. સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા અને જૂનાગઢના વંથલીમાં 1.25 ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ. હવે પછી આપ 12 વાગ્યે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. શ્રોતા મિત્રો, આજે આપણે લક્ષ્મીકાંત પ્યારેલાલના કેટલાક સંગીતબદ્ધ કરેલા ગીતો સાંભળીશું.
1: કોઈ અંદર ના આ સકે અંદર સે.

ફિલ્મ સંગીતના પ્રારંભે આપે સાંભળ્યું લતા મંગેશકર અને શૈલેન્દ્ર સિંહના સ્વરમાં બોબી ફિલ્મનું ગીત, જેની શબ્દરચના હતી આનંદ બક્ષીની અને સંગીતબદ્ધ કર્યું હતું લક્ષ્મીકાંત પ્યારેલાલે. હવે સાંભળીએ કિશોર કુમારના સ્વરમાં ફિલ્મ દાગનું ગીત, જેને બોલ લખ્યા છે સાહિર લુધિયાનવીએ અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમનું હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મનું નામ દો રાસ્તે. ગીત લખ્યું છે આનંદ બક્ષીએ અને સંગીતબદ્ધ કર્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે.

કાર્યક્રમમાં હવે પછીનું ગીત છે લતા મંગેશકરના સ્વરમાં, શબ્દરચના રાજેન્દ્ર કૃષ્ણની અને ફિલ્મનું નામ છે ઇંતકામ.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ કર્ઝનું ગીત કિશોર કુમારના સ્વરમાં, શબ્દરચના આનંદ બક્ષીની અને સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલ.

આ ગીત સાથે આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે હવે હિન્દી ગેરફિલ્મી ગીતોનો, જેમાં આજે આપણે માણીશું ગઝલ. કલાકાર છે જગજીત સિંઘ અને ચિત્રા સિંઘ.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યા જગજીતસિંહ અને ચિત્રાસિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ. હવે સાંભળીએ અમીર મીનાઈની રચના જગજીતસિંહના સ્વરમાં.

હમણાં જ આપે ચિત્રાસિંહના સ્વરમાં ફિરાક ગોરખપુરીની ગઝલ સાંભળી. હવે સાંભળીએ જગજીતસિંહના સ્વરમાં કફિલ અઝેરની ગઝલ.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અને આપ સાંભળી રહ્યા છો ગઝલ. હવે સાંભળીએ તારીખ બદાયુનીની રચના ચિત્રસિંહના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ સઈદ રાહીની ગઝલ, જગજીતસિંહના અને ચિત્રાસિંહના સ્વરમાં.

0: رخ به کوئی.
1: અગઝલ સાથે આજનો ગેરફિલ્મી હિન્દી સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 12 વાગે સાંભળશો અત્યારના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારના સેન્સેક્સમાં 270થી વધુ પોઈન્ટનો ઉછાળો, જ્યારે નિફ્ટી 80 પોઈન્ટથી વધુ ઉછળ્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 11 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદ અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ દિલ્હી સચિવાલય ખાતે ગ્રીન ડ્રાઇવ પોર્ટલ લોન્ચ કર્યું. વોટ્સએપ પર વપરાશકર્તાઓના નામની સુવિધા શરૂ કરવાના મુદ્દે સરકારની મેટાને નોટિસ. વેનેઝુએલાના ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 2295 પર પહોંચ્યો અને 11,000થી વધુ લોકો ઘાયલ. ઈરાન અને અમેરિકા વચ્ચે દોહામાં મધ્યસ્થીની મદદથી વાટાઘાટો પૂર્ણ. પાકિસ્તાનના ખૈબર પ્રાંતના સૈફુલ્લા તળાવમાં પ્રવાસી બોટ પલટી જતા 7 લોકોના મોત અને 1 ગુમ. કેન્દ્ર સરકારે આસામમાં પૂરની સ્થિતિનો સામનો કરવા રાજ્ય સરકારને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. આયર્લેન્ડ આગામી 6 મહિના માટે યુરોપિયન યુનિયન કાઉન્સિલનું પ્રમુખ પદ સંભાળશે. સતત 5 વર્ષથી નિયત સમયમર્યાદામાં જીએસટી રિટર્ન ભરવામાં ગુજરાત દેશભરમાં પ્રથમ ક્રમે. જૂન 2026માં રાજ્યમાં જીએસટીની આવક 27% વધારો થયો. દેવભૂમિ દ્વારકામાં વાડીનારથી હરસદ સુધીના દરિયામાં ઊંચા મોજા ઉછળવાની આગાહી. ભાવનગર અને મુંદ્રામાં દારૂના ગેરકાયદે વેપાર સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ભાવનગરમાં વિદેશી દારૂના જથ્થા સાથે 1 શખ્સ ઝડપાયો, જ્યારે મુંદ્રામાં 67.62 લાખના વિદેશી દારૂ અને વાહનો સાથે 3 શખ્સો ઝડપાયા. અમદાવાદની ગુજરાત કોલેજના સ્પોર્ટ્સ પ્રોફેસરે વિદ્યાર્થીઓને એરફોર્સમાં નોકરી અને ક્રિકેટની મેચમાં સિલેક્શનના નામે પૈસા પડાવ્યા. અને આઈસીસી મહિલા T20 વર્લ્ડ કપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર સાથે. પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. સૌ પ્રથમ સાંભળીએ નિરૂપમા શેઠના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના.
1: કવિ પ્રિયકાંત મણિયારની આ પ્રિયતમ રચના છે. વા મિજાજ અને ભાવ વિહવળતાથી આ ગીત અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતી સમી રચનાની વિશેષતા છે.

હમણાં જ આપે નિરૂપમા શેઠના સ્વરમાં પ્રિયકાંત મણિયારની રચના સાંભળી. સંગીત હતું અજીત શેઠનું. હવે સાંભળીએ પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના

ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના સાંભળી સંગીત હતું અવિનાશ વ્યાસનું. હવે સાંભળીએ ભુવેન્દરસિંહના સ્વરમાં જગદીશ જોશીની રચના.

પ્રાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે બહેનો માટેના ખાસ કાર્યક્રમ સહિયરનો. તો પ્રસ્તુત છે કાર્યક્રમ સહિયર.

0: હેલો
1: રાજેશજી, હું પોલીસ સ્ટેશનેથી બોલું છું.
0: ફરીથી
1: તમે ડિજિટલ અરેસ્ટમાં છો. બીજા રૂમમાં જાઓ. એકલા તમારા પાર્સલમાંથી ડ્રગ્સ મળ્યા છે. લાંબા જશો.
0: 10 લાખ આપી દો, બચી જશો.
2: સર, આટલા ક્યાંથી?
0: એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે
1: 2 લાખ મોકલો, બાકીના પછી.
2: સર, 2 લાખ?
3: શું થયું પપ્પા?
2: બેટા કહી રહ્યા છે કે મારા પાર્સલમાં ડ્રગ્સ મળ્યા છે.
1: અરે,
2: કાપી નાખ્યો.
3: પેનિક નહીં કરો પપ્પા, ડિજિટલ અરેસ્ટ જેવું કઈ જ નથી હોતું. આ બધા ફ્રોડ છે.
2: ફ્રોડ?
3: પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને કોઈ પૈસા ના મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો. જો તમે સમજદારી નહીં બતાવો
4: તો પૈસા ગુમાવશો.
5: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.

0: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. હું છું આપની રેડિયો સખી ભાવના દોશી.
1: અને હું છું અટલ શર્મા. ભાવનાબેન, આપણે છે ને મહિલા સશક્તિકરણની વાતો ખૂબ કરતા હોઈએ છીએ, ઘણા દિવસો એવા ઉજવતા હોઈએ છીએ, ઘણી વાર એવા સ્લોગન કે નિબંધ પણ માણસો લખતા હોય છે, પણ મને એમ થાય કે ઈ બધું છે ને ઓન પેપર હોય છે, પણ આપણે જો ધરાતલ ઉપર કોઈ એવા વ્યક્તિને મળી લઈએ કે જે સાચે ને આવું કામ કરતા હોય, તો મને લાગે છે કે ઘણી બધી જે આપણી અંદર ગેરમાન્યતાઓ છે ને આ વસ્તુને લઈને એ પણ દૂર થાય, અને સાંભળનાર બહેનો છે એને કંઈક પ્રોત્સાહન મળે, કંઈક પ્રેરણા પણ મળે.
0: સાચી વાત છે અટલબેન, અને ખાસ તો આપણે આપણા સહિયર કાર્યક્રમમાં આવા જ બહેનો સાથે આપણે વાતો કરીએ છીએ, તેમના ક્ષેત્ર વિશે વાત કરીએ છીએ, તેઓ જે કામગીરી કરે છે તેમાં અનેક પડકારો પણ આવતા હોય છે, તો આ બધી વાત જ્યારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને ખરેખર ખ્યાલ આવે કે શૂન્યમાંથી સફળતા સુધી પહોંચવા માટે કેટલો સંઘર્ષ કરવો પડે છે,
1: કેટલા પડકારો આવે છે,
0: કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પરંતુ અટલબેન, એક વસ્તુ છે કે આ બધામાંથી પસાર થયા પછી જ્યારે આપણે સફળ બનીએ ને તો એનો આનંદ એક અલગ જ હોય છે.
1: અને મારે ખ્યાલથી શ્રોતા મિત્રો સમજી ગયા હશે કે આવા જ એક બેનને આપણે મળવાના છીએ, પણ એ બેન છે ને એને લઈને જે આવનાર બેન છે ને એ પણ એટલા પ્રેરણાત્મક કાર્ય કરે છે.
0: અને ખરેખર અટલબેન, એક મહિલા છે એ બીજી મહિલાને આગળ વધારે, એને મદદ કરે, તો એ ખરેખર આપણે સાચું સ્ત્રી સશક્તિકરણ કહેવાય. તો આજે આપણા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે આવું જ સ્ત્રી સશક્તિકરણનું કામ કરતા સુમિત્રાબેન ઠક્કર, જેઓ મહિલા સ્વરાજ મંચ સાથે સંકળાયેલા છે. છેલ્લા 3 દાયકાથી તેઓ મહિલા સશક્તિકરણ, ગ્રામ વિકાસ, ખેતી તેમજ અનેક સેવાકીય કાર્યો તેમજ રાજકીય નેતૃત્વમાં તેઓ તાલીમ પણ આપતા હોય છે, આનંદી સંસ્થા સાથે પણ સંકળાયેલા છે. આવી અગણિત કામગીરી સાથે તેઓ જોડાયેલા છે. તો સુમિત્રાબેન ઠક્કર, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
1: નમસ્તે.
2: નમસ્તે
1: સુમિત્રાબેન, તમે ફોન ઉપર વાત કરી કે ખૂબ એક પ્રેરણાત્મક બેનને તમે લઈને આવવાના છો, બેન પણ આવી ગયા છે, તો એમનો પહેલા પરિચય અમને કરાવો.
2: તમે બહુ સરસ વાત કરી કે દીવેથી દીવો પ્રગટે, એટલે અમે જયારે આનંદી સંસ્થા 30 વર્ષ પહેલા શરૂ કરી ત્યારે જ આ 1995માં મહિલા પંચાયતનું 73 અમેન્ડમેન્ટ આવ્યું ને એમાં 33% બહેનો પંચાયતમાં આવે. આ બહુ મોટી તક છે. આર્થિક બહેનો તો સક્ષમ થાય, પણ રાજકીય નેતૃત્વ લઈને તો આખા ગામનો વિકાસ બહેનોના દ્રષ્ટિકોણથી થાય, કારણ કે ઘણી બધી બહેનોની પરિસ્થિતિ નબળી અને નીચું સ્થાન માનવામાં આવે છે. હવે ઘણી બહેનો પ્રયત્ન કરી રહી છે, તો એવા જ સંજોગોમાં

0: મેં સિયોર તાલુકામાં કામ શરૂ કરેલું અને ત્યાં તૈયાર થયા પછી એક ફેમિલાબેન હુનાણી કરીને પોતે જે અત્યારે અમારી સાથે મહિલા સ્વરાજ મંચ નામનું એક મંચ બનાવ્યું. એ લોકોએ જે બધી ચૂંટાયેલી બહેનોએ બે હરોળની ભેગી થઈને બહેનોએ નક્કી કર્યું કે આપણે એક એવું સંગઠન બનાવ્યું જેને લીધે નવી પંચાયતમાં બહેનો આવે એને મોકો મળે. નહીંતર આપણે ઘણી વાર જોઈએ છીએ છાપામાં અને વાંચતા હોઈએ છીએ કે પંચાયત મહિલાઓ વહીવટ કરવાના બદલે પતિ સરપંચ નામ પૂરતું અને કાગળ પર, પણ એમણે ઠાની લીધું હતું અને સિયોર તાલુકો આમ થોડો પ્રખ્યાત એટલે જરાક એવા પડકારો પણ આવે. પણ ત્યાં અમુક બહેનો એવી હતી પોતે અમુક સમસ્યામાં આવી અને અમે એક ન્યાય સમિતિ પણ ચલાવતા હતા, તો એમાં જે ફેમિલાબેન પોતાની વાત તો કરશે જે આવ્યા અને એમને આ રંગ લાગી ગયો તો પોતે એ પ્રવૃત્તિઓમાં આગળ વધતા વધતા ગામના વિકાસના ઘણા કામો કર્યા. અને એમણે મને લાગે છે કે બહુ સારા ઉદાહરણો ગ્રામસભાઓમાં મહિલાઓની ભાગીદારીને એમના એજન્ડા લઈ જવા, જે આપણે ઘણા જ વર્ષોથી એવું ઈચ્છીએ છીએ દેશમાં સરકાર શ્રીએ આવું બહુ જ ઈચ્છે છે અને એને એમણે સાકાર કરવા માટેનું પણ બીડું ઝડપ્યું છે. એટલે એક બહુ આવકારદાયક વાત છે. વધારે તો આપણે ફેમિલાબેન ના મોડે જ સાંભળીએ એટલે વધારે મજા આવશે.
1: તો સૌથી પહેલા એમનું સ્વાગત કરીએ. નમસ્તે બેન.
2: નમસ્તે
1: ફેમિલાબેન. સૌથી પહેલા તો આપના ગામ વિશે થોડીક માહિતી આપો અને આપના વિશે થોડીક માહિતી આપો.
2: હું રામધરી ગામની વતની છું. સિંહોર તાલુકો ભાવનગર જિલ્લો અને ગામ રામધરી. હું પહેલા ઘરેલુ બેન તરીકે ઘરમાં જ રહેતી હતી. મારા લગ્ન 2001 થયા હતા અને 2004 મારા પિયરમાં મારા પપ્પા સાથે જ રહેતી હતી. પછી મહિલા સ્વરાજ મંચ નામનું જે સંગઠન છે એ લોકો ગામમાં ફિલ્ડમાં આવતા અને ગામમાં બધા બહેનોને મળતા હતા એટલે એમને મારી સાથે પરિચય થયો અને એ લોકોએ એવું કહ્યું કે તું અમારા મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં જે મિટિંગો તાલીમો ટ્રેનિંગો થાય છે એમાં આવ અને જોડા. ત્યારે મેં એવું કીધું કે ના, બહાર તો હું નથી જતી કારણ કે હું એક મુસ્લિમ જ્ઞાતિમાંથી આવું છું એટલે અમારી જ્ઞાતિમાં એવું હોય પડદા પ્રથા હોય અને ઘરની બહાર નહીં જવાનું, દીકરીઓને ઘરમાં રહેવાનું, એવી બધી અમારી જ્ઞાતિની રૂઢીને એવા રિવાજો છે. છતાં પણ મારા પપ્પાએ એવું મને કીધું કે ના, આપણે એવું નથી કરવાની, તું બહાર જા. અને મારા પપ્પા મને મહિલા સ્વરાજ મંચના સંગઠનમાં, અમે એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ સિંહોર તાલુકા પંચાયતમાં, તો એમાં મને એ લઈ ગયા અને હું એક દિવસ ત્યાં બેઠી. પછી બીજા દિવસે અમારી ઓફિસમાં રાજકોટમાં તાલીમ હતી, ત્યાં અમારા સંગઠનના બહેનો હતા, એમને એવું કીધું કે અમારી સાથે આવો અને ટ્રેનિંગ લ્યો એટલે બધું શીખો એમ. ત્યારે મેં એવું કીધું કે ના ભાઈ, હું એકલી ન જાઉં. પણ પપ્પાએ એવું કીધું કે ના, આપણે બહાર નીકળવું જોઈએ અને જવું જોઈએ. એટલે પછી હું ત્યારથી 2007 મહિલા સ્વરાજ મંચ સંગઠનમાં જોડાયેલી છું અને હાલની હું મહિલા સ્વરાજ મંચની મંત્રી છું છેલ્લા 5 વર્ષથી. અને અત્યારે જે ગયા સાલ 2025 જૂનમાં ચૂંટણી આવી એમાં હું ગ્રામ પંચાયતની સભ્ય તરીકે ચૂંટાઈને આવી, 108 મતથી વિન થઈ.
1: વાહ વાહ.
2: અને અત્યારે ગ્રામ પંચાયતમાં પણ કામ કરું છું અને મહિલા સ્વરાજ મંચ સંગઠન જે છે એમાં પણ છેલ્લા 18 વર્ષથી કામગીરી કરી રહી છું. અને હું રામધરી ગામની વતની છું, તો રામધરી ગામમાં અમારે વસ્તી છે 3000 વસ્તી છે. અને અત્યારે જે અમે પંચાયતમાં કામ કરી રહ્યા છીએ, તો મહિલા સ્વરાજ મંચમાં હું જોડાય ત્યારથી હું ગ્રામ સંગઠનમાં કામ કરતી અને ગામનો વિકાસ, મહિલાના વિકાસ, મહિલા નેતૃત્વ, મહિલા આગળ કેવી રીતે આવે અને મહિલા હિંસાથી દૂર રહે, મહિલા પર જે હિંસા થતી હોય એ હિંસા દૂર થાય અને મહિલા કાયદાનો ઉપયોગ કરતી થાય, મહિલા પોલીસ સ્ટેશન સુધી કોર્ટ સુધી જતી થાય એવું મારું કામ છે. અને જે પીડિત મહિલા છે એમને પણ હું ન્યાય અપાવવાનું કાર્ય કરી રહી છું. અને જે અમારું ગામ છે રામધરી, તેમાં ઘણા બધી જ્ઞાતિના અલગ અલગ લોકો છે, પણ એ સારી રીતે અમે બધા સંપથી રહીએ છીએ અને અમારા ગામમાં કોઈ ભેદભાવ કે એવું કોઈ છે નહીં. અને જ્યારથી અમે ચૂંટાઈને આવ્યા ત્યારથી ગ્રામ વિકાસના કામો અમે કરી રહ્યા છીએ અને મહિલા ગ્રામસભા, ગ્રામસભા મહિલાને આ પંચાયતમાં જવાનું. અને જયારે ગ્રામસભા થાય ત્યારે આપણે અમે એક દિવસ આગળ મહિલા ગ્રામસભા કરતા હોઈએ અને મહિલાના મુદ્દા છે એ લઈ અને લેખિતમાં લેતા હોય અને એક દરેક ગામમાં સંગઠન બનાવ્યા છે, તો સંગઠનની બહેનો 25-30 બહેનો ભેગી થાય અને અલગ અલગ વોર્ડના જે પ્રશ્નો છે એ પ્રશ્નો પોતે બહેનો લખે અને લેખિત કરીને અમે બીજા દિવસે ગ્રામસભામાં એ રજૂ કરતા હોઈએ.

0: અને મહિલાને મુદ્દાને આગળ લઈ જવાનું કામ કરતા હોઈએ છીએ.
1: તો ફેમિલાબેન, કેવા કેવા મુખ્ય મુદ્દાઓ કે મુખ્ય સમસ્યા હોય છે?
0: મુખ્ય સમસ્યામાં તો મેઇન છે કે પીવાનું પાણી, ચોખ્ખું પીવાનું પાણી મહિલાને. પછી પહેલા તો ગામોમાં એવું હતું કે બાર લોકો બહેનો છે એ શૌચાલય માટે બહાર જતા હતા ખુલ્લામાં, તો આપણે બહેનો માટે શૌચાલય ઘરે ઘરે બનાવ્યા છે. પછી શેરીઓમાં બ્લોક છે, ગટર વ્યવસ્થા છે. પછી જે ગટરનું કામ કરતા હોય, જયારે ગટર ભરાય અને ઉભરાતી હોય ત્યારે જે લોકો ગટરનું કામ કરવા આવતા હોય એ ખુલ્લામાં કામ કરતા હોય છે, એટલે એ માટે આપણે પંચાયતમાં એવા ઠરાવ કરાવ્યા છે કે ભાઈ એ લોકોને કીટ મળે જેમાં સ્વચ્છતાને લઈને, એ લોકોને પણ સ્વચ્છતાની જરૂર હોય તો એ લોકોને માસ્ક મળે, પછી પહેરવાના ગ્લોવ્સ, એવું બધી વસ્તુ એ લોકો ઉપયોગ કરી અને ગટરનું કામ જે ગંદકી હોય એ દૂર કરે, કારણ કે એ પણ એક માણસ જ છે. હા, એટલે એવું બધું કામ કરીએ. પછી મહિલાના નામે આવાસ, તો બહેનોના નામે આવાસ થાય, મહિલાના નામે પ્લોટ મળે, જે 100 ચોરસવારના પ્લોટ હોય છે એ મહિલાના નામે થાય, મહિલાના નામે આવાસ બને, મહિલા હિંસાથી મુક્ત થાય, એવા અલગ અલગ અમે કામો કરતા હોઈએ છીએ.
2: વાહ. પણ એટલે તમે, મને લાગે કે ફેમિલાબેન, એક ગામમાં યુવતીઓની મહિલાઓની સુરક્ષા માટે એ લોકોએ જે મહિલા સભામાં વાત કરતા હતા કે બહેનોને તકલીફ પડે છે એટલે દરેક સ્ટ્રીટ લાઇટ હોવી જોઈએ, તો એ માટે એ લોકોએ સરસ કામ કર્યું છે એ જણાવો ને.
0: એટલે અમે જયારે દર મહિને અમે પંચાયત મીટીંગ બોડી બેસીને પંચાયત મીટીંગ કરતા હોઈએ છીએ, એમાં અમે એવા ઠરાવો કર્યા છે કે જયારે રાત્રિના બહેનોને બહાર જવું હોય, દીકરીઓને બહાર જવું હોય તો સુરક્ષાનો થોડોક આપણને પ્રશ્ન આવે, એટલે કે ગામે વોર્ડ વાઇઝ થાંભલા હોય એના ઉપર સ્ટ્રીટ લાઇટ, સોલાર લાઇટ અને સ્ટ્રીટ લાઇટ મૂકી છે ગામોમાં. પછી એક પંચાયતમાં અલગ અલગ સમિતિની રચના કરવાની હોય છે, તો અમે એમાં તકેદારી સમિતિ છે, એસએમસી સમિતિ છે, પાણી સમિતિ છે, અલગ અલગ સમિતિ, એમાં એક મહિલા સુરક્ષા સમિતિ આવે છે. મહિલા સુરક્ષા સમિતિની રચના કરેલી છે, એમાં મહિલા સુરક્ષા સમિતિમાં 11 બહેનો સક્રિય રીતે કાર્ય કરે છે અને ગામોમાં ઘરેલુ ઝઘડા, નાના નાના ઝઘડા થતા હોય, માનો કે સાસુ વહુના હોય, નણંદ ભાભીના હોય, એવા ઝઘડા એ લોકો ગામમાં ને ગામમાં નિવારણ થઈ જાય અને આગળ ન જવું પડે, એટલે એ સમિતિ બેસે અને એનું પંચાયતમાંથી અમને એક બેનર બનાવ્યું છે પંચાયતના ખર્ચે, આપણે પંચાયતમાંથી આપણને એક રજીસ્ટર આપવામાં આવ્યું છે અને દર 3 મહિને એ મહિલા સુરક્ષા સમિતિની બેઠક થાય છે. મહિલા સ્વરાજ મંચ દ્વારા મહિલા સુરક્ષા સમિતિને તાલીમ ટ્રેનિંગ આપવામાં આવી છે અને એ બહેનો અત્યારે તૈયાર થઈ છે અને દર 3 મહિને એ બેઠક થાય છે અને બેઠકમાં જે મહિલાના મુદ્દા છે એ લેવાય છે અને જે નાના નાના ઘરેલુ ઝઘડા હોય છે એના સમાધાન થાય છે. પછી મહિલા જે આપણે મહિલા હેલ્પલાઈન છે 181 112 એનો ઉપયોગ કરતી હોય છે અને એ ગાડી બોલાવતી હોય છે અને મહિલા સુરક્ષા સમિતિ દ્વારા ઘણા આપણે ઘરેલુ ઝઘડાઓનો પણ ઉકેલ લાવ્યા છે અને અત્યારે એ રજીસ્ટરમાં પણ નોંધાય છે અને બેનર પણ લગાવાય છે.
1: ખૂબ સરસ વાત છે. સ્ટ્રીટ લાઇટ આપણે શહેરમાં રહેતા હોય ને તો આપણને ટેકન ફોર ગ્રાન્ટેડ હોય કે પણ બેને જેમ કીધું કે ગામડાની પરિસ્થિતિ અલગ હોય અને ગામડાની જે બહેનો છે એમની સમસ્યાઓ પણ એક અલગ હોય છે.
3: અને અટલબેન, નાના વિસ્તારમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો લોકો કરતા હોય છે, પણ જો આવી કામગીરી કરવામાં આવે, નાની નાની વાતને ધ્યાનમાં લઈને જો કામગીરી કરવામાં આવે તો ખરેખર આખા ગામને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ, સગવડતા પૂરી પાડી શકીએ. પણ ફેમિલાબેન, એક વસ્તુ એ પૂછવાનું મન થાય કે આપ જે રીતે કીધું કે ઘરમાંથી 4 દિવાલમાંથી આપ બહાર નહોતા નીકળ્યા, પછી તમે જ્યારે બહાર નીકળ્યા, આટલી બધી કામગીરી કરી, તો એ અનુભવ કેવો રહ્યો? કારણ કે એ સરળ તો નહીં જ હોય, એના વિશે થોડી વાત કરો.
0: એટલે એમાં એવું છે કે જયારે આપણે બહાર નીકળીએ ત્યારે આપણને મુશ્કેલી આવે, તકલીફ આવે અને પોતાને પણ એવું થાય કે આપણે બહાર નથી જવું, પણ મારા ઘરનાનો મને એટલો સપોર્ટ હતો, મારા ભાઈઓનો, મારા પપ્પાનો, મમ્મી તો મને પહેલેથી જ નથી, એટલે મારા મમ્મીને તો 20 વર્ષ થઈ ગયા, એટલે પપ્પાનો એટલો ટેકો હતો. અને બીજું, એક મહિલા સ્વરાજ મંચની જે ટીમ છે એમાં સુમિત્રાબેન અમારા આવી જાય, એ લોકોનો મને એટલી બધી હિંમત ને ટેકો આપ્યો હતો, મને બહાર નીકળવામાં સરળતા રહી. પણ જયારે હું બહાર નીકળતી ને ત્યારે ગામ લોકો એવું પેલા વાતો કરતા કે લ્યો બેનો તો થેલા લઈને નીકળી જાય છે, એટલે થેલા નાખીને નીકળી ગયા એવું. પણ પહેલેથી મારું થોડું ગામમાં એટલું વર્ચસ્વ હતું કે ભાઈ આ દીકરી તો બહુ ડાય છે અને બહુ સંસ્કારી છે.

0: એટલે એટલું બધું મુશ્કેલી નતું. પણ જયારે બહાર નીકળે ત્યારે લોકો વાતો કરે કે બહેનોને તો બહાર જવાય નહીં, ઘરમાં રહેવું પડે. અને મને ગામનો ટેકો હતો, પણ જે અમારા સંબંધીઓ હોય ને એ લોકોનું એવું કહેવાનું હતું કે આપણે તો બહાર જવાય જ નહીં, બુરખામાં રહેવાનું હોય. પણ અમારે એવી સિસ્ટમ નથી, એટલે હું બહાર નીકળી. અને તોય ઘણો બધો બધા સગાવાલાનું એવું કહેવાનું હતું કે જો કેવી ફરે છે, આવી છે પાછી સાસરેથી, તોય તે બિંદાસ ફરે છે, એને જરાય શરમ નથી એમ. ત્યારે હું એવું કહેતી હતી કે ભાઈ હું કામ કરવા જાઉં છું, હું છે ને મારી સેફટી અને હું મારી ઇજ્જત થી જ જાઉં છું, અને હું સારું કામ કરવા માટે જાઉં છું. અને જે મહિલા ઉપર હિંસા થઈ છે, જે મેં સહન કરી છે, અને બીજી એવી કોઈ સ્ત્રી હિંસા નો સહન કરે, અને એ સ્ત્રીઓનો મારે બહાર કાઢવી છે. અને બહેનો અમારા ગામડામાં એવું હોય કે બહેનો છે ને પોલીસ સ્ટેશન અને કોર્ટનું નામ લઈએ ને, તો એ લોકો એવું કહેતા હોય કે કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી તો પહોંચવાનું જ નહીં, ભલે ઘરમાં ઘરમાં માર ખાવ, તમે ઘરમાં હિંસા સહન કરો. પણ મને એવું થાય કે હિંસા સહન કરવી ને એ પણ એક હિંસા નો સામનો કરવો અને હિંસા સહન કરવી એમાં ફરક છે. એટલે મને
1: એવું લાગે કે પ્રેમિલાબેન જે વાત કરે ને એમાં એક ન્યાય સમિતિ છે. એટલે મોટા ભાગે પછી જે બેનો આવે ને પોતાના દુઃખ દર્દ વાત કરવા માંડે ને, અને સામે વાળાને બોલાવે, એટલે ડરથી જ સમાધાન ઘણા બધા થઈ જાય. પણ એવું જે બીજી વસ્તુ હોય પણ એક એવી છાપ તો ખરી જ કે જયારે, કારણ કે બહેનોને બહુ અતિ મુશ્કેલી હોય ને ત્યારે જ જાય ને, આ લોકો જે બને ત્યાં સુધી પગથિયાં ન ચડે એના માટે કોશિશ.
2: એટલે જ્યાં સુધી સમાધાન આપસી વાતચીત થી જે પરિવારમાં કલહ છે એ શાંત થતો હોય ત્યાં સુધી બધા એમ જ ઈચ્છે કે આપણે પોલીસ કે કોર્ટ સુધી ન કરીએ.
3: પણ અટલબેન એ વસ્તુ સારી છે કે જયારે કોઈ પણ રસ્તો ન હોય અને જયારે પોલીસનો કે કોર્ટનો રસ્તો આપણે અપનાવવો પડે,
2: એ પણ હિંમત હોવી જોઈએ.
3: એમાં ફેમિલાબેન લોકોને હિંમત,
1: પેલા એક વખત પોતે બહાર નીકળવામાં ડરતા હતા, આજે રાત્રે ગમે ત્યારે કોઈ બેન ની તકલીફ હોય ને તો પેલું કામ એ દોડીને કરે. અને બીજું જે એને મને લાગે છે કે બહુ મોટું યોગદાન છે, આખા ગામમાં 100% સામાજિક સુરક્ષા, એટલે 100% વૃદ્ધ પેન્શન અને વિધવા પેન્શન બહેનોને, એકલ બહેનોની કોઈ પણ મુશ્કેલી હોય તો એ તરત ત્વરિત એમને આવાસ નો પ્રશ્ન છે, એનું રાશન કાર્ડ છે. કારણ કે ઘણી જ બધી સરકારની યોજનાઓ છે
2: પણ લોકો સુધી પહોંચતી નથી, અને ઘણીવાર લોકો પાસે કાગળ પણ પૂરા નથી હોતા, તો એ વિશે થોડીક વાત કરો.
0: મહિલા સ્વરાજ મંચ દ્વારા અમે તાલુકા પંચાયત સિંહોરમાં એક લોક અધિકાર કેન્દ્ર ચલાવીએ છીએ. એમાં દર સોમવારે સરકારની વિવિધ યોજનાને લઈને અમે માહિતી આપતા હોઈએ, જેમ કે વિધવા પેન્શન છે, વૃદ્ધ પેન્શન છે, આવાસનું છે, મફત પ્લોટ છે, રેશન કાર્ડ છે, રેશન કાર્ડમાં નામ કમી કરાવવા કે મહિલા નામે રેશન કાર્ડ બનાવવા, એવું બધું કામગીરી થાય છે. અને ગુરુવારે એક ન્યાય સમિતિ બેસે છે. ન્યાય સમિતિમાં અમારે એવો નિયમ હોય કે બેન જયારે પીડિત બેન આવે ને ત્યારે એમને સાંભળવાના, એનું કાઉન્સેલિંગ કરવાનું, પછી સામેના પક્ષને નોટિસ આપવાની, પછી સામેના પક્ષ આવે એટલે બંનેને સાથે બેસાડીને એનું કાઉન્સેલિંગ કરવાનું. બંનેનું કાઉન્સેલિંગ થાય એટલે બેનની ઈચ્છા હોય કે મારે સાસરે જવું છે અને પતિ તેડવા માંગતા હોય, તો આપણે કાઉન્સેલિંગ કરી સમાધાન કરી સ્ટેમ્પ ઉપર, અને બંનેના બબ્બે કે પાંચ પાંચ સાક્ષી લાવી અને બેનને સમાધાન કરીને સાસરીએ મોકલતા હોઈએ. અને પછી દર અઠવાડિયે બેનનું ફોલોઅપ કરતા હોઈએ 6 મહિના સુધી કે તમને કેવી રીતે સાસરીમાં રાખે છે, તમારી શું ત્યાં પરિસ્થિતિ છે. એવી કામગીરી સુરક્ષા સમિતિમાં થાય છે. અને પછી જો બેનની ઈચ્છા હોય અને સામેવાળો તેડવા ના માંગતા હોય તો પછી અમે કોર્ટ કાર્યવાહી કરીએ છીએ. અને કોર્ટમાં પણ બેનને તૈયાર કરવાના, બેનને કેસ દાખલ કરવાનો, બેનની મુદતમાં સાથે જવાનું, જ્યાં સુધી બેન પોતે તૈયાર થઈ જાય કોર્ટમાં જવા માટે, એકલા પોતે બોલી શકે અંદર જઈ શકે ત્યાં સુધી આપણે એની સાથે મુદતમાં પણ જતા હોઈએ અને બેનને તૈયાર કરતા હોઈએ. માનો કે અમારે વર્ષના 100 થી 102-5 એમ કેસ આવતા હોય તો એમાંથી 60-70% તો આપણી સમિતિ દ્વારા સમાધાન જ થતા હોય છે. 10 કે 12 કેસ વર્ષના હોય અમારે સિંહોર કોર્ટમાં અમે દાખલ કરતા હોઈએ અને એ બેનને તૈયાર કરીએ અને બેન જાતે જતા હોય છે.
2: ફેમિલાબેન, આટલા આત્મવિશ્વાસથી તમે કોર્ટમાં જાઓ કે પોલીસ પાસે જાઓ તો પૂછવાનું મન થાય તમે કેટલું ભણેલા.
0: હું તો અત્યારે 11th ધોરણ સુધી જ ભણેલી છું. કોર્ટમાં પીએલવી તરીકે હું 5 વર્ષથી કાર્યરત છું અને જજ સાથે પણ અમારી મીટિંગ થાય છે. અને કઈ એવા અટલ મુદ્દા હોય જે આમ સુલઝી ન શકે એવા હોય તો જજ મને કહેતા હોય છે કે બેન તમે આમનું સમાધાન કરાવો અને એક જિલ્લા લેવલે મીડિયેશન

0: સેન્ટર પણ ખોલેલા છે.
1: વાહ.
0: તો મીડિયેશન સેન્ટરમાં જે લોકો પીડિત બહેનો હોય ને એ પતિ પત્નીને જ બેસવા દેતા હોય, પણ મીડિયેશન સેન્ટરમાં આપણી એટલી ઓળખ છે ને તો એ લોકો મને મીડિયેશન સેન્ટરમાં પણ બેસવા દે છે અને એમ કે બેન તમે સમાધાન કરો. વકીલથી સમાધાન ન થાય એ મહિલા સ્વરાજ મંચ સમિતિ થતું હોય છે.
1: ખુબ સરસ કામગીરી.
2: કામ કરવું હોય ને ભાવનાબેન, ભણતર કે તમારું આર્થિક સ્થિતિ કઈ નડતી નથી.
1: એટલે હજી હું એ જ પૂછવા જાઉં છું ફેમિલાબેનને કે જયારે કોર્ટની વાત આવે, કોર્ટમાં કેસ કરવાની વાત આવે, તો તમે સાથ તો આપો જ છો, પરંતુ ઘણીવાર એવું થાય કે સામા પક્ષવાળા પણ એનો વિરોધ કરતા હોય, કોઈ વખત એ લોકો પણ પોતાની વાત મૂકે અથવા તો કોઈ ધાક ધમકી આપે, કે ક્યારે એવો બનાવ બન્યો છે કે થોડુંક તમારે વિચારવું પડે કે હવે આમાં શું કરશું?
0: એટલે એમાં એવું છે કે પહેલા જ્યારે કોર્ટમાં 2007માં મારો પોતાનો કેસ મેં દાખલ કર્યો ને ત્યારે પપ્પા ગયા હતા કેસ દાખલ કરવા, ત્યારે મને હિંમત નહોતી, મેં કોર્ટે કોઈ દિવસ નહોતી જોઈ, પણ પછી મહિલા સ્વરાજ મંચ દ્વારા મને ટેકો મળ્યો અને હું કોર્ટમાં ધીરે ધીરે જતી થઈ અને પછી બહેનોના કેસ લેવા માંડી અને બહેનોને જેમ જેમ ટ્રેન કરવા લાગી એમ મારામાં પણ હિંમત આવી અને બહેનોમાં ગામની બહેનોને પણ મેં હિંમત ઉભી કરી અને ગામની બહેનોને એવું કીધું કાયદા બન્યા છે ને બહેનો માટે જ છે, એટલે આપણે પોલીસ સ્ટેશનનો કે કોર્ટનો ઉપયોગ કરવો જોઈએ એમ. અને અત્યારે બહેનો કોર્ટનો ઉપયોગ કરતી થઈ છે, પોલીસ સ્ટેશનનો ઉપયોગ કરતી થઈ છે, પણ જયારે અમે કોર્ટમાં જઈએ છીએ ને ત્યારે સામે પક્ષવાળા જે ભાઈઓ આવ્યા હોય છે ને એ લોકો એવું કે છે કે આ બેન છે ને એ જે મારી પત્ની કે જે હોય તે પત્નીને ચડાવીને લાવ્યા છે ને એ જ એને શીખવાડે છે અને બેન તમે અમારું સમાધાન કરાવી દો અમે તમને પગે લાગી એવું પણ કહેતા હોય છે. ત્યારે હું એવું કહું કે તમારે પગે લાગવાની જરૂર નથી, પણ તમે બેનને સારી રીતે રાખો અને એને ઘરમાં એ તમારું ઘરનું માણસ છે એવો દરજ્જો આપો ઘરની વ્યક્તિ તરીકે, તો કોર્ટ કાર્યવાહી કશું ન થાય. પણ તમે જયારે એને સામે એવું વર્તન કરો છો ત્યારે આ કોર્ટ સુધી તમારો મામલો પહોંચ્યો છે ને. એટલે ઘણી વાર ભાઈઓ સાથે, જ્ઞાતિ પંચો સાથે અને જિલ્લા તાલુકાના પ્રમુખ જે હોય છે એની સાથે પણ અમારે બેઠક કરવાની થતી હોય.
3: ઘણા પંચાયતના સરપંચ ભાઈઓ અહીંયા કેસ મોકલે છે કે ઘણી બધી જગ્યાએથી આવે કે અહીંયા આ લોકો, કારણ કે આપણે છે ને એક માનવીય અભિગમથી કરીએ છીએ, એવું નથી કે કાયદા કલમનો દુરુપયોગ કરવામાં આવે, અને પણ કાયદાની જાણકારીથી કરીએ છીએ, એટલે ખોટી રીતે કોઈને
1: હેરાન કરવા એવું
3: નથી કરતા. સાચો પક્ષ હોય તો ભાઈઓને પણ બેનને પણ સમજાવીએ
1: છીએ
3: કે ભાઈ આ યોગ્ય નથી. એટલા માટે ઘણા બધા લોકો અને એને મૂળ સમસ્યા છે ને ઘણી વાર લોકો નથી જાણતા, ઘણી વાર મા બાપને નથી કહી શકતા,
1: એટલે એ
3: બહેનોને આ લોકો દિલ ખોલીને વાત કરે છે, એટલે બહુ વધારે સારી રીતે કેસનું નિવેડો આવે છે.
1: વાહ વાહ, ખૂબ સરસ.
2: તો ખૂબ સરસ. આપણે જેમ શરૂઆતમાં વાત કરી કે ગ્રાઉન્ડ લેવલ પર કોઈ વ્યક્તિ કામ કરે એમાંથી આપણને જે પ્રેરણા મળે એ કદાચ લેખો વાંચવાથી, સ્લોગન કરવાથી કે નિબંધ વાંચવાથી પણ
1: નથી મળતો. તો અટલબેન, આપણે હવે સમય ઘણો થઈ ગયો છે, તો છેલ્લે આપણે મુલાકાત પૂરી કરીએ એ પહેલા ફેમિલાબેનને જણાવીએ કે અમારા શ્રોતાઓ માટે કોઈ એક સંદેશ આપો.
0: આજે અહીં આવી મને બહુ સરસ લાગ્યું, સારું લાગ્યું અને મને અહીંયા ઘણું બધું જાણવા અને શીખવા મળ્યું અને આકાશવાણીનું નામ સાંભળ્યું હતું પહેલેથી અને કોઈ દિવસ આકાશવાણી જોયું નહોતું, પણ આજે જોયું તો સરસ લાગ્યું. અને હું આજે એક બહેનોને સંદેશો આપવા માંગુ છું કે જો બહેનો છે પોતે હિંસા સહન કરશે અને કાયદાનો ઉપયોગ નહીં કરે તો સમાજ એટલો બધો કાંઈ હજી પણ સુધરો પણ નથી કે બહેનોને આઝાદી આપશે. એટલે બહેનોને જો આઝાદી જોતી હોય તો બહેનોએ આગળ આવવું પડશે અને પંચાયતમાં પણ, ગ્રામ પંચાયતમાં પણ બહેનોએ આગળ આવીને પોતે સરપંચ સભ્ય બને. અને મારી એક એવી પણ ઈચ્છા છે કે હું ભવિષ્યની સરપંચ બનું અને જે સરપંચ સભ્ય બને છે બહેનો એ પોતે પોતાનો હોદ્દાનો ઉપયોગ કરે અને આગળ આવે. નારી શક્તિ જિંદાબાદ.
2: ખૂબ સરસ. અને મને લાગે છે કે આપણને જેમ ફેમિલાબેન સાથે વાત કરવાની મજા આવી, મિત્રોને પણ મજા આવશે, તો એમનો નંબર મિત્રોને લખાવી દે.
1: હા ચોક્કસ. ફેમિલાબેનનો નંબર છે 94285 14315 94285 14315. શ્રોતા મિત્રો, આપ ફેમિલાબેન હુનાની સાથે વાત કરી શકો છો, તેમનું માર્ગદર્શન મેળવી શકો છો. ફેમિલાબેન અને સુમિત્રાબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ માહિતી આપી અમારી

0: એ બહેનોને પ્રેરણા પણ મળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આભાર, આપનો પણ આભાર, થેન્ક યુ.
0: અટલબેન, ખૂબ સરસ આજે નવી નવી વાતો જાણવા મળી. આપણે જ્યારે નાના ગામનું વાત વિચારીએ ને તો આપણે ઘણી બધી વાતોની કલ્પના પણ નથી હોતી કે કેવી કેવી પરિસ્થિતિ ત્યાં ઉભી થતી હોય છે. તો આજે આ વાતચીત ઉપરથી આપણને એ પરિસ્થિતિનો પણ ખ્યાલ આવ્યો, કેટલું સરસ કામ થાય છે એનો પણ ખ્યાલ આવ્યો. પરંતુ હવે એક સરસ મજાનું ગીત સાંભળવાનો સમય છે, તો આપણે સૌ સાથે મળીને આ ગીત સાંભળી લઈએ.

0: વાહ, ગીત સાંભળવાની ખૂબ મજા આવી. અને અટલબેન, હવે કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડીક ક્ષણોમાં બરાબર 1 વાગે

0: A fifth-minute penalty to seal a dramatic 3-2 victory and extend Belgium's unbeaten run to 17 matches. And with that, we end this news bulletin.
1: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ હસમુખ પાટડિયા અને સાથીઓના અવાજમાં મહેશ સોલંકીની રચના.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, થોડી ક્ષણોમાં બરાબર 1:20

0: આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના કીવમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે. આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે. પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે. અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા. ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા નબળા ન કરવા જોઈએ.
1: ભારત દશકો સે સીમા પાર આતંકવાદ કો ઝેલ રહા હૈ. હમને ઇસકી ભારી કીમત ચુકાઈ હૈ. ઇસી અનુભવ કે ચલતે ભારત ને આતંકવાદ કો કતઈ બરદાસ્ત ન કરને કી નીતિ અપનાઈ હૈ. આતંકવાદ કે સભી રૂપો ઔર તરીકો કી નિંદા કી જાની ચાહીએ. ભારત ને આતંકવાદ કે લિયે ફંડિંગ કો રોકને પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરને કી દિશા મે કામ કિયા હૈ. ભારત કા માનના હૈ કી આતંકવાદ વિરોધી પ્રયાસો કો રાજનીતિ સે પ્રેરિત બયાનો સે કમજોર નહીં કિયા જાના ચાહીએ.
2: વી મસ્ટ એડ્રેસ ધ કન્ડિશન્સ કન્ડ્યુસિવ ટુ ધ spread of terrorism.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે. માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી. ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે. મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા. કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે. કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે. કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ EPF યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે. આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્યનિધિ માળખાને સંરેખિત કરવાનો છે. નવી યોજના હેઠળ કર્મચારી અને નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત EPF યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે. આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. દિલ્હી પોલીસ

પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં ચાર આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન બે વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abad ને ફોલો કરશો. યુક્રેનના ક્યુમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 થી 3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતરમંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ શેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ISI સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની ધરપકડ કરી. યુક્રેનના ક્યુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં

0: કરી. યુક્રેનના ક્યુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત. અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આપને ટ્યુન કિયા હૈ આકાશવાણી કા અહેમદાબાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર. પ્રસ્તુત હૈ ફૌજી ભાઈઓ કે લિયે ફિલ્મ સંગીત કા કાર્યક્રમ જય ભારતી.

પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો

0: મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનના કારણે આ વિધાનસભા બેઠક ખાલી પડી હતી. રાજ્યમાં મહિલાઓ અને બાળકો માટે ભયમુક્ત ડિજિટલ માળખું બનાવવા ગુજરાત પોલીસે ઓપરેશન સુરક્ષિત સાયબર સ્પેસ શરૂ કર્યું છે. આ 28 દિવસીય રાજ્યવ્યાપી અભિયાન હેઠળ મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે સાયબર સલામતી, જાગૃતિ અને ટેકનોલોજી આધારિત પોલીસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર આ અભિયાનનો હેતુ સામુદાયિક જોડાણ, ટેકનોલોજી આધારિત દેખરેખ, પીડિતો સુધી પહોંચ, સાયબર જાગૃતિ અને ઝડપી કાનૂની કાર્યવાહી દ્વારા મહિલાઓ અને બાળકોને સાયબર ગુનાઓથી બચાવવાનો છે. આ અભિયાન અંતર્ગત 25 લાખ નાગરિકોને સાયબર સુરક્ષા અને જવાબદાર ડિજિટલ વર્તન અંગે શિક્ષિત કરાશે. 10,000 શાળાઓ અને 1,500 કોલેજોમાં સાયબર જાગૃતિ કાર્યક્રમો યોજાશે, જ્યારે 1 લાખ કિશોરીઓને સાયબર સ્ટોકિંગ, ઓનલાઇન સતામણી, ડિજિટલ પ્રાઇવસી અને સુરક્ષિત ઇન્ટરનેટ વપરાશ અંગે જાગૃત પણ કરાશે. ભાવનગરના પ્રવાસે રહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સત્તાનપર પ્રાથમિક શાળામાં આજે વહેલી સવારે વિદ્યાર્થીઓ અને ગ્રામજનો સાથે યોગાભ્યાસ કર્યો. તેમણે યોગ અને પ્રાણાયામને જીવનનો અભિન્ન ભાગ બનાવવાનો અનુરોધ કર્યો. તેમણે ઘોઘા તાલુકાના કરેડા ગામે પ્રગતિશીલ ખેડૂત કાળુભાઈ સોલંકીના પ્રાકૃતિક મોડલ ફાર્મની મુલાકાત લઈ વિવિધ પાકોનું નિરીક્ષણ કર્યું. શ્રી દેવવ્રતે ખેડૂતો સાથે આત્મીય સંવાદ સાધ્યો, તેમજ પરંપરાગત ગ્રામ્ય જીવન અને કૃષિ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ખેતરમાં હળ ચલાવ્યું હતું. તાપીમાં જીવલેણ રોગ લેપ્ટોસ્પાયરોસિસને લઈ આરોગ્ય વિભાગ સચેત થયું છે. વિભાગની જાગૃતિ, સઘન કામગીરી અને વરસાદ પૂર્વેના આયોજનના કારણે હજી સુધી લેપ્ટોસ્પાયરોસિસનો એક પણ કેસ નોંધાયો નથી. ગત 5 વર્ષથી જિલ્લામાં રોગના કેસમાં ઘટાડો નોંધાયો છે. જોકે ચોમાસું હજી બાકી હોવાથી કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તંત્ર તૈયાર હોવાનું જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર અનિલ પટેલે જણાવ્યું હતું.
1: જિલ્લામાં જજુએ છેલ્લા 5 વર્ષની અંદર 22 જેટલા કેસીસ નોંધાયેલા છે અને એમાંથી અત્યાર સુધીમાં પ્રોગ્રેસિવ 2 મરણ થયેલા છે. અને મુખ્યત્વે જે છે આ રોગમાં અત્યારે જોઈએ તો લોકોને જનજાગૃતિ માટે અમારે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા જે છે ઘરે ઘરે સર્વેલન્સ કરવામાં આવે છે અને લોકોને જે છે એના રોગના જાણકારી આપવામાં આવે. આ પ્રકારના કોઈપણ શંકાસ્પદ કેસીસ મળે તો રૂટીન ડેલી બેસિસ પર જે છે અમે એનું મોનિટરિંગ કરીએ છીએ અને આવા કેસીસને સિવિલ હોસ્પિટલ ખાતે શિફ્ટ કરીને ત્યાં જ સારવાર આપીને કામગીરી કરવામાં આવે છે.
0: ડાંગ જિલ્લામાં 3 તાલુકા અને 310 ગામમાં 51,613 જેટલા એટલે કે 95% પરિવારે ટ્વીન પીટ શૌચાલય અપનાવ્યા છે. સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ફીકલ સ્લજ મેનેજમેન્ટના મહત્વના ઘટક એવા આ શૌચાલયોના વ્યાપક સ્વીકાર માટે ડાંગ જિલ્લો આજે ઓળખ મેળવી રહ્યો છે. તેમજ ડાંગ ગ્રામ્ય સ્વચ્છતા ક્ષેત્રે દેશ માટે એક આદર્શ જિલ્લો બન્યો છે. આ અંગે એક લાભાર્થી જ્યોતિ પવારનો પ્રતિભાવ સાંભળીએ.
2: પહેલા અમારી ઘરે શૌચાલય નહીં હતું, અત્યારે અમને સરકાર તરફથી શૌચાલય માટે 12,000ની સુવિધા મળી છે. તે થકી અમે શૌચાલય બનાવ્યું છે અને આ તકલીફ થતી નથી.
0: રાજ્યમાં આગામી 8 તારીખ સુધી કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગની યાદી મુજબ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં આજે અત્યંત ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે, તો દેવભૂમિ દ્વારકા, જામનગર, બોટાદ, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ અનેક જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. દરમિયાન દેવભૂમિ દ્વારકાના દરિયામાં 8 થી 10 ફૂટ સુધી ઊંચા મોજા ઉછળવાની શક્યતા છે, જેને પગલે આજે રાતથી આવતીકાલ રાત સુધી હાઈ ટાઇડ એટલે કે મોટી ભરતી માટે એલર્ટ જાહેર કરાયું છે. વાડીનારથી ઓખા સલાયા સુધીના દરિયાકાંઠા વિસ્તાર માટે ચેતવણી અને માછીમારોને દરિયો ન ખેડવા તેમજ હોડીની સલામત સ્થળે બાંધવા પણ સૂચના અપાઈ છે. ઉપરાંત પ્રવાસીઓ અને સ્થાનિકોને દરિયાકાંઠાથી દૂર રહેવા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે. ભાવનગરમાં પણ સવારથી હળવો વરસાદ થયો હતો, તો ડાંગમાં ગત 24 કલાકમાં સરેરાશ 1.25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે તાપીના વાલોડમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ, વાલોડ અને 3.5 ઇંચ જેટલો વરસાદ વ્યારામાં નોંધાયો છે. દીવ અને ભરૂચના અંકલેશ્વર, હાંસોટ પંથકમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે 3 ઇંચ જેટલો વરસાદ થયો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક હેન્ડલ AIR_ABIDને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

હવે આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે આશીષ પંચાલ. અમદાવાદમાં આગામી 16 જુલાઈએ અષાઢી બીજના રોજ યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. રથયાત્રા પહેલા જળયાત્રાનો પ્રસંગ ઉજવાઈ ગયો. ભગવાનના રથ, નંદી ઘોષ, તાલધ્વજ અને પદ્મધ્વજને નવો ઓપ આપવાનું કામ પણ ચાલી રહ્યું છે. રથના પૈડાથી લઈ તેના શિખર સુધી રંગકામ અને મજબૂતીની ચકાસણી કરવામાં આવી રહી છે. તો ભગવાનના વાઘા અને ઘરેણાને પણ ખાસ આકર્ષક લુક અપાઈ રહ્યો છે. મંદિર ટ્રસ્ટ અને પોલીસ વચ્ચે પણ સુરક્ષા વ્યવસ્થાને લઈ બેઠકોનો દોર શરૂ થયો છે. ગત 21 જૂને રાજ્યભરમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયો. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પ્રહલાદનગર બગીચા ખાતે કરાયેલી યોગ દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. વહેલી સવારે શ્રી શાહે પોતાના મત વિસ્તારમાં 100 જેટલા પ્રબુદ્ધ નાગરિકો સાથે યોગ કર્યા હતા. કલેક્ટર કચેરી ખાતે સંકલન સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના અધ્યક્ષસ્થાને યોજાઈ ગઈ. તેમાં ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોની કામગીરી ટ્રેસ કરવા એક એપ બનાવવા માંગ થઈ હતી, જેનો કલેક્ટરે સ્વીકાર કરીને તેની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. આ એપ બન્યા બાદ ધારાસભ્ય પોતાના વિસ્તારના કાર્યો ક્યાં સુધી પહોંચ્યા તે જાણી શકશે. પ્લાસ્ટિક પ્રદૂષણ અને પ્લાસ્ટિક કચરાને નાથવા ગુજરાત વડી અદાલતમાં કરાયેલી જાહેર હિતની અરજીમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોગંદનામું રજૂ કરાયું. તેમાં ગંદકી અને પ્રતિબંધિત પ્લાસ્ટિક અંગેની વિગત અદાલત સમક્ષ મૂકવામાં આવી, જેમાં કુલ 1,64,00,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો અને તેની સાથે 773 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરાયો, તેમજ 685 એકમને સીલ કરાયા હોવાનું અદાલતને જણાવાયું છે. એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓનું આ વખતે પ્લેસમેન્ટ કરાયું. સતત બીજા વર્ષે 1,000થી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2026ના પ્લેસમેન્ટ સિઝનમાં વિદ્યાર્થીઓએ ફરી એકવાર શાનદાર સિદ્ધિ હાંસલ કરી, તેમજ ઇતિહાસમાં પહેલીવાર આ વર્ષે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સૌથી વધુ 227 કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો. ગયા વર્ષે માત્ર 161 કંપનીએ આ પ્લેસમેન્ટમાં ભાગ લીધો હતો, તેમજ કંપની દ્વારા વિદ્યાર્થીઓને અપાતા પેકેજમાં પણ ધરખમ વધારો આ વખતે જોવા મળી રહ્યો. અમદાવાદ સહિત રાજ્યભરમાં પોલીસ દ્વારા ગેરકાયદે રહેતા બાંગ્લાદેશના નાગરિકને ઝડપી પાડવામાં આવ્યા. અમદાવાદથી 600થી વધુ બાંગ્લાદેશના નાગરિકને ઝડપવામાં આવ્યા હતા. આ તમામને પકડીને દસ્તાવેજ ચકાસવાની કામગીરી ખૂબ લાંબી રહી હતી, જેથી હવે સરળતાથી બાંગ્લાદેશના નાગરિકની ઓળખ થાય તે માટે પોલીસ દ્વારા પ્રતિરક્ષા એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે, જેમાં માત્ર ચહેરો સ્કેન કરતા તમામ વિગત મળી જશે. જો હવે તમે અમદાવાદ ટ્રેન મારફતે આવો છો તો અને જો ક્યાંય ફરવા માટે જતા હોય અને તમારો સામાન મૂકવો હોય તો રેલવે મથક પર સામાન મૂકવા ડિજિટલ લોકરની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. તેમાં પોતાનો સામાન મૂકવા 3 કલાકથી 24 કલાકના વિવિધ પ્રકારના સામાન માટેના ચાર્જ નક્કી કરાયા છે. 40 થી લઈ 280 રૂપિયા ચાર્જ લોકરમાં લેવાશે, જોકે મેન્યુઅલ લોકર રૂમમાં 15 થી લઈ 30 રૂપિયા સુધીનો ચાર્જ લેવાય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરની આશરે 1,750 જાહેર ઇમારતમાં રૂફટોપ વરસાદી પાણીના સંગ્રહની પ્રણાલી સ્થાપિત કરવાની યોજના અમલમાં છે. હાલમાં લગભગ 50% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે અને વરસાદના આગમન પહેલા અંદાજે 1,000 જેટલી પ્રણાલી કાર્યરત થઈ જશે. બાકીની કામગીરી ચોમાસા દરમિયાન અને ત્યારબાદ ચાલુ રહેશે. આ પરિયોજનામાં મહાનગરપાલિકાના મુખ્ય કાર્યાલય, ઝોનલ અને વોર્ડ ઓફિસો, હોસ્પિટલ્સ, શાળાઓ, ગ્રંથાલયો, શહેરી આરોગ્ય કેન્દ્ર તેમજ પાણી પંપિંગ મથક જેવી વિવિધ જાહેર ઇમારતોનો સમાવેશ કરાયો છે. અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક કરવામાં આવી. વર્ષ 1997ની બેચના આઈપીએસ અધિકારી શ્રી ગેહલોતે ઉત્તરપ્રદેશથી બીઈ અને એમટેકનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે ખૂબ જ અનુભવ છે. અગાઉ તેમણે સુરત, રાજકોટ અને વડોદરાના પોલીસ કમિશનર તરીકે તેમજ ઇન્ટેલિજન્સમાં પણ ફરજ બજાવી છે. હમણાં જ આપ અમદાવાદ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા આશીષ પંચાલ. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ. પ્રસ્તુત છે સુગમ સંગીત. સૌ પ્રથમ સાંભળીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

ગુજરાતી સુગમ સંગીતમાં હવે સાંભળીએ મનહર ઉદાસના સ્વરમાં હવે પછીની રચના, જેના લેખક છે કુતુબ આઝાદ.

આ ગઝલ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. 354.6 મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બરાબર 3 થયા છે. અમારી પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. DTH સેવાનું ગુજરાતી પ્રસારણ આપ નિરંતર સાંભળી શકશો. સાંજે 4:58 મિનિટે આ જ મીટર્સ પર ફરીથી મળીશું. નમસ્કાર.

અત્યારે બરાબર 5:10 ફિલ્મ સગીન તો કાર્યક્રમ સાંભળશો ગુલમહોર. 5:45 લોકસંગીતના કાર્યક્રમમાં ખીમજીભાઈ વાળંદના સ્વરમાં પ્રાચીન ભજનો તેમજ મનુભાઈ રાઠોડના કંઠે લોકગીતો આપ સાંભળશો. 6:30 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવવાણી. 7:00 હિન્દી ગીત પ્રસારિત થશે. 7:22 ગામનો ચોરો. 8:00 આપ સાંભળશો કાર્યક્રમ સુર માધુરી. 8:30 ગુજરાતી ગીતો. 9:15 વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના. પ્રાદેશિક સમાચાર વિભાગની આ પ્રસ્તુતિ આપ સાંભળી શકશો 9:15 રાત્રે. 9:30 આજ કે ફનકાર અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત આ કાર્યક્રમ. 10:00 ક્ષેત્રીય લોક અને સુગમ સંગીતનો કાર્યક્રમ 2026 જે અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે. તથા 10:30 ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ધ ઓવલ લંડન ખાતે આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026ની બીજી સેમીફાઇનલની મેચનું જીવંત પ્રસારણ આપ રમતના અંત સુધી અમારા દિલ્હી કેન્દ્ર પરથી સાંભળી શકશો. મિત્રો, કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા બાદ પોલીસ જાહેરાત.

ગુમ થનાર નિશાબેન રાજુભાઈ સિદ્ધપુરા, જેઓ ભરતનગર ભાવનગર વાળાથી તારીખ 19/5/2026 રોજથી ગુમ થયેલ છે. તેમની ઉંમર 30 વર્ષ છે. બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણા, વાળ કાળા અને મોઢું ગોળ છે. તેમણે લવંડર રંગનો પંજાબી ડ્રેસ પહેરેલ છે અને ઊંચાઈ 4.5 ફૂટ છે. નિશાબેન તેમને પુત્રી હસ્તી રાજુભાઈ સિદ્ધપુરા, જેમની ઉંમર 8 વર્ષ છે, તેમની સાથે ક્યાંક ચાલ્યા ગયેલ છે. અન્ય ગુમ થનાર મંતશાબેન યાકુબભાઈ સિંગાલ, જેઓ મેઇન બજાર મુનારવાડા ઘોઘા જિલ્લો ભાવનગરથી તારીખ 31/5/2026 રોજથી ગુમ થયેલ છે. તેમની ઉંમર 17 વર્ષ છે. બાંધો પાતળો, રંગે ઘઉંવર્ણ છે, મોઢું ગોળ છે અને શરીરે પાતળા બાંધાના છે. તેઓએ પંજાબી ડ્રેસ પહેરેલ છે અને તેમની ઊંચાઈ 4.5 ફૂટ છે. તેમની ઉંમર 17 વર્ષ છે. હંસાબેન મુરજીભાઈ પરમાર, જેઓ રામાપીરના મંદિરની બાજુમાં તળાજા જિલ્લો ભાવનગરથી તારીખ 8/6/2026 રોજથી ગુમ થયેલ છે. તેમની ઉંમર 48 વર્ષ છે. બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે. તેમણે પંજાબી ડ્રેસ પહેરેલ છે અને તેમની ઊંચાઈ 5.1 ફૂટ છે. અન્ય ગુમ થનાર રાયદાસ મનસુખભાઈ સોલંકી, જેઓ અક્ષર પાર્ક દાદાની દેરી પાસે મફતનગર જિલ્લો ભાવનગરથી તારીખ 16/6/2026 રોજથી ગુમ થયેલ છે. તેમની ઉંમર 23 વર્ષ છે. બાંધો મધ્યમ, રંગે ઘઉંવર્ણ છે, મોઢું લંબગોળ અને તેમણે શરીરે લીલા રંગનું શર્ટ અને કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. તેમની ઊંચાઈ 162 સેન્ટીમીટર છે. મિત્રો, જે કોઈને આ વ્યક્તિઓ અંગે કે માહિતી કે પત્તો મળે, તેઓએ નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી કરવામાં આવે છે. પોલીસ જાહેરાત અને કાર્યક્રમોની વિગતવાર રૂપરેખા આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. સાંજના 5:10 થઈ છે અને હવે સમય છે ગુલમહોરનો.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો કાર્યક્રમ ગુલમહોર.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન. જન જન કા રખે ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન.
4: નિક્ષય મિત્ર તો હમ સબકા સાથ નિભાતે. ટીબી રોગી વ પરિજન કો પોષણ, જાંચ, ઇલાજ ઓર આજીવિકા સંબંધી સહાયતા પહોંચાતે. જબ મિલ જાયેગા સબકો અપના નિક્ષય મિત્ર તૈયાર, તબ પક્કી હો જાયેગી હમારી જીત ઓર ટીબી કી હાર.
5: નિક્ષય મિત્ર इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है. आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं.
3: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान.
4: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी.

ધરતીનું વાલ છે વૃક્ષ, મૂળિયાથી ધરતીને પકડીને રાખે છે, જાણે મારી સાથે એ લોહીનો નાતો રાખે છે. સુખ દુઃખના વાવાઝોડા એ હસતા મુખે વેઠે છે, તોય પંખીઓ માટે એ લીલુંછમ ઘર રાખે છે. પથ્થર મારો તોય એ કદી રિસાતું નથી, વેર રાખવું એના સ્વભાવમાં નથી. પોતે તડકે બળીને જે બીજાને છાંયડો આપે, એ વૃક્ષ જેવું હેતાળ આ દુનિયામાં કોઈ હોતું નથી. વૃક્ષની ઉદારતા, અડગતા અને તેની સંવેદનશીલતા આલેખતી આ એક લાગણીભીની કવિતાનો ઉલ્લેખ આ સપ્તાહમાં એટલા માટે કરવાનો છે કેમ કે તારીખ 1-7 જુલાઈ સુધી વન મહોત્સવ સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. મિત્રો, ભારતમાં વન મહોત્સવની શરૂઆત 1950માં ભારતના તત્કાલીન અન્ન અને કૃષિ મંત્રી K.M. મુનશી દ્વારા કરવામાં આવી હતી. જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું પસંદ કરવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ એ છે કે આ સમયે ભારતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી હોય છે. વરસાદના કારણે જમીનમાં ભેજ હોય છે, જેથી આ દિવસોમાં રોપેલા છોડ સરળતાથી ચોંટી જાય છે અને તેમના જીવિત રહેવાની શક્યતા, એટલે કે સર્વાઇવલ રેટ, ઘણો જ વધી જાય છે. મિત્રો, ગુલમહોર કાર્યક્રમમાં પ્રથમ ગીત આપણે સાંભળીએ હમ તુમ ફિલ્મથી. સ્વર છે અલકા યાજ્ઞિક અને બાબુલ સુપ્રિયોનું.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: क्यों हो गया ना आ फिल्मनु गीत सांभळीए. गायक कलाकार छे साधना सरगम अने उदित नारायण.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સૈયર મારી માડીએ ઓઢણી માટા કી.
3: શું આજનું સોશિયલ મીડિયા આપણને દરેક સ્ત્રીની વાત કહી શકે?

0: છે?
1: શું આજનો મોબાઈલ સ્ત્રીના અંતરની છબી દેખાડી શકે છે?
0: શું તમારા ચેટ બોક્સમાં સ્ત્રી હૃદયની વણ કહેવાયેલી વાતો છે?
1: શું સ્ત્રી પોતે પોતાની વાત કહી શકે છે ખરી?
0: મહોતું વાર્તાકાર રામ મોરે લિખિત વાર્તા સંગ્રહનું ધારાવાહિક પઠન અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. તારીખ 6 જુલાઈ 2026 થી દર સોમવારે બપોરે 12:30 વાગે સાંભળવાનું ચૂકતા નહીં.
2: મહોતો.
3: મિત્રો, જ્યારે આપણે કોઈના પ્રેમમાં પડીએ છીએ ત્યારે આજુબાજુ બધું લીલુંછમ અને સુંદર લાગવા માંડે છે ને. દિલ પૂછે છે, ઇઝ ધીઝ લવ? પણ જરા વિચારો, જે પ્રકૃતિ આપણને આટલો સુંદર વરસાદ, માટીની સુગંધ અને હરિયાળી આપે છે, શું આપણને એના પ્રત્યે પ્રેમ ના થઈ શકે? વન મહોત્સવના આ દિવસોમાં ચાલો આપણે પણ કુદરતના પ્રેમમાં પડીએ અને ધરતીને એક છોડનું ગુલાબ આપીએ અને સાંભળીએ આ સુંદર ગીત.

મિત્રો, આપણે હવે પછી જે ગીત સાંભળવાનું છે એ ફિલ્મનું નામ જ છે ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની. અને એક સાચા હિન્દુસ્તાની તરીકે આપણી સંસ્કૃતિ આપણને શું શીખવે છે? પ્રકૃતિને પૂજવાનું, નદીઓને માતા માનવાનું અને વૃક્ષોને દેવતા ગણવાનું. વન મહોત્સવ એ આપણી એ જ હિન્દુસ્તાની પરંપરાનો ઉત્સવ છે. જ્યારે આપણે આપણી ધરતીને આવી હરિયાળીથી સજાવી દઈએ ત્યારે દિલ ગદગદ થઈને ગાઈ ઉઠે. આનાથી રૂડું બીજું શું હોઈ શકે? તો ચાલો આ વન મહોત્સવે હિન્દુસ્તાની દિલથી એક છોડ વાવીએ અને સાંભળીએ આ મીઠું મધુરું ગીત, અભિજીત અને અલકા યાજ્ઞિકના સ્વરમાં, ફિલ્મ ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની.

જરા વિચારો મિત્રો, જો આ વન મહોત્સવમાં દરેક વ્યક્તિ માત્ર એક છોડ વાવે અને તેના ઉછેરની જવાબદારી લે તો આપણી ધરતી કેટલી ખુશખુશાલ થઈ જાય. ચાલો નક્કી કરીએ કે આપણા ઘરના આંગણે, સોસાયટીમાં કે ખેતરના શેઢે એક લીમડો, પીપળો, વડ કે પછી મહેકતો પારિજાત કે તુલસીનો છોડ ચોક્કસ વાવીએ. વૃક્ષો આપણને ઘણું શીખવે છે. પોતે તડકો વેઠીને બીજાને છાંયડો આપવો, પાનખર પછી પણ ફરીથી ખીલી ઉઠવું અને જીવનભર બસ આપતા જ રહેવું. આટલા સરસ ઉદ્દેશ્ય પછી આપણે સૌ સાથે મળીને એક સંકલ્પ લઈએ કે માત્ર સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા પૂરતું નહીં, પણ સાચા અર્થમાં આપણી ફરજ નિભાવવા એક છોડ વાવીએ, તેને પાણી પાઈએ અને તેનું જતન કરીએ. યાદ રાખજો મિત્રો, આપણે હસતા રહેવું હશે ને તો પ્રકૃતિને વ્હાલ કરવું જ રહ્યું. તો આ સાથે જ આજનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ લોકસંગીતનો.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

ખેમજીભાઈ વાણંદના કંઠે પ્રાચીન ભજનો આપ સાંભળી રહ્યા હતા. અને મિત્રો, કાર્યક્રમમાં આગળ મનુભાઈ રાઠોડના કંઠે લોકગીતો હવે સાંભળીએ.

લોક સંગીતનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. મિત્રો, બરાબર 6:15 સિંધીમાં સમાચાર અમે પ્રસારિત કરીશું.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
1: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: પાપા મેરે આંગે ચોકલેટ ખૂબ લાએંગે, ઘર અભી વો આંગે મેં ઉનસે

0: જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: આકાશવાણી છે. શ્રોતા અને વક્તા વચ્ચેનો સુરેખ સેતુ એટલે આકાશવાણી. માહિતી અને મનોરંજનનો મનગમતો મનોરથ એટલે આકાશવાણી. આકાશવાણી દ્વારા પીરસાતો વિવિધ રસોથી ભરપૂર અન્નકૂટ એટલે આકાશવાણી. કલા, સાહિત્ય, સંગીત અને સંસ્કૃતિનો સુભગ સમન્વય એટલે આકાશવાણી. જ્ઞાન, સત્યનિષ્ઠા, વિવેક, વિશ્વસનીયતા અને પારદર્શિતાની વાણી એટલે આકાશવાણી. ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતી જેને જાણી તે છે મારી, તમારી, આપણા સૌની આકાશવાણી. આકાશવાણી હવે આકાશવાણીની વિવિધ ચેનલોને ડીટીએચ ઉપરાંત મોબાઈલ ફોન પર લાઈવ સ્ટ્રીમિંગના માધ્યમથી આપ સાંભળી શકો છો વિશ્વમાં ગમે ત્યાં. બસ એઆઈઆરની વેબસાઈટ પર જાઓ, લિંક ડાઉનલોડ કરો અને સાંભળતા રહો આકાશવાણી. આકાશવાણી
1: ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. સાંજના 6:30 થઈ છે. પ્રસ્તુત છે યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવ વાણી.

નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે છે ને દરરોજ લગભગ 20,000 વખત શ્વાસ લઈએ છીએ, અને આ દરેક શ્વાસની પાછળ એક નિસ્વાર્થ મિત્ર ઊભો છે, અને એ મિત્ર છે વૃક્ષ. નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો યુવાવાણી, અને હું છું આપની સાથે શુભમ ભટ્ટ. આજના આપણા યુવાવાણીના ખાસ કાર્યક્રમમાં આપણે વાત કરવાના છીએ એવા બે વિષયો ઉપર કે જે માત્ર પર્યાવરણ નહીં પરંતુ આપણા અસ્તિત્વ સાથે જોડાયેલા છે. તમને ખબર છે કે દર વર્ષે 1-7 જુલાઈ દરમિયાન સમગ્ર દેશમાં વન મહોત્સવ સપ્તાહ ઉજવવામાં આવે છે, અને 3 જુલાઈએ સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસ મનાવવામાં આવે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ માત્ર ખાલી તારીખો છે કે પછી આપણને કંઈક યાદ અપાવતી જવાબદારીઓ? એક પુખ્ત વયનું વૃક્ષ દર વર્ષે લગભગ 100-200 કિલોગ્રામ ઓક્સિજનનું ઉત્પાદન કરી શકે છે. ભારત સરકારના ઇન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ 2021ના અનુસાર ભારતમાં વન અને વૃક્ષ આવરણ દેશના કુલ ભૂમિ વિસ્તારના લગભગ 24.62% જેટલું છે. સંયુક્ત રાષ્ટ્રની ખાદ્ય અને કૃષિ સંસ્થા FAO અનુસાર વિશ્વમાં દર વર્ષે લાખો હેક્ટર જંગલોનું નુકસાન થઈ રહ્યું છે. વૈજ્ઞાનિકો કહે છે કે એક મોટું વૃક્ષ પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન લાખો રૂપિયાનું પર્યાવરણીય યોગદાન આપે છે, જેમાં હવા શુદ્ધ કરવી, વરસાદને પ્રોત્સાહન આપવું, જમીનનું ધોવાણ રોકવું અને પક્ષીઓને આશ્રય આપવાનું સામેલ થાય છે. ભારતમાં લગભગ 30 કરોડથી વધુ લોકો

પોતાની આજીવિકા માટે સીધા કે આડકતરી રીતે જંગલો પર જ નિર્ભર છે. પણ દુઃખની વાત એ છે કે દર વર્ષે વિશ્વભરમાં કરોડો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ વૃક્ષની યાત્રા આપણા માટે બહુ જ મહત્વની છે, એટલા માટે ક્યાંય જતા નહીં હું થોડી જ વારમાં આપની પાસે આવી રહ્યો છું આ મસ્ત મજાના ગીત પછી.

યુવાવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. હું શુભમ આપની સાથે. આપણે અગાઉ વાત કરતા હતા વન મહોત્સવ સપ્તાહની. તો આ વન મહોત્સવની શરૂઆત વર્ષ 1950માં ભારતના તત્કાલીન કૃષિ અને ખાદ્ય મંત્રી KM મુનશી દ્વારા કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ હતો કે લોકોમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો. અને હાલની ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં વધારાના કાર્બન સિંક ઉભા કરવા માટે કરોડો વૃક્ષો વાવવાના લક્ષ્યો નક્કી કર્યા છે. પણ આજે પણ પ્રશ્ન માત્ર વૃક્ષ વાવવાનો નથી, પ્રશ્ન એ છે કે શું આપણે તેને ઉછેરીએ છીએ ખરા, શું આપણે તેને બચાવીએ છીએ ખરા. કારણ કે એક વૃક્ષ વાવવું તો સરળ છે, પરંતુ તેને જીવંત રાખવું એ સાચી જવાબદારી છે. વૃક્ષની સાથોસાથ પર્યાવરણના જતન કરવા માટે બીજો એક સળગતો મુદ્દો આપણી વચ્ચે જ છે, એ છે પ્લાસ્ટિક. આવતીકાલે એટલે કે તારીખ 3 જુલાઈના રોજ વર્લ્ડ નો પ્લાસ્ટિક બેગ ડે છે. આપણે બધા જ આ વાતથી અવગત છીએ કે આપણા જીવનમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કેટલો બધો વધી ગયો છે. આપણે બધા જ જાણીએ છીએ કે આપણા રોજબરોજના જીવનમાં આપણે સામાન્ય રીતે કેટલા બધા પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ કરતા હોઈશું. દુકાનમાં જવું, શાક લેવા જવું, કોઈક વસ્તુની ખરીદી કરવી અને હાથમાં આવી જાય છે એક પ્લાસ્ટિકની થેલી. પરંતુ શું તમે જાણો છો કે એક સામાન્ય પ્લાસ્ટિક બેગને સંપૂર્ણપણે નષ્ટ થવામાં 500 વર્ષ સુધીનો સમય લાગી શકે છે? હા મિત્રો, થોડી મિનિટ માટે વપરાતી પ્લાસ્ટિકની થેલી સદીઓ સુધી ધરતી ઉપર ભાર બનીને રહી જાય છે. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમ UNEP અનુસાર વિશ્વમાં અંદાજે દર વર્ષે 40 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને વિશ્વમાં દર વર્ષે અંદાજે 5 ટ્રિલિયન પ્લાસ્ટિક બેગનો ઉપયોગ થાય છે. એટલે કે દર મિનિટે લગભગ આપણે ગણીએ તો 10 લાખથી પણ વધારે પ્લાસ્ટિક બેગો વપરાય છે. ભારતના કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPCB અંદાજ મુજબ દેશમાં દર વર્ષે લાખો ટન પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન થાય છે અને આપણા ભારત દેશમાં પણ દરરોજે દરરોજ 1000 ટન પ્લાસ્ટિકનો કચરો એકત્રિત થાય છે, જેમાંથી નોંધપાત્ર ભાગનું કોઈ પણ રીતે યોગ્ય સંચાલન થતું નથી અને તે પ્લાસ્ટિકનો એક મોટો હિસ્સો સીધે સીધો નદીઓ, સમુદ્રો અને જમીનની અંદર પહોંચી જાય છે. UNEP એક અહેવાલ મુજબ દર વર્ષે લગભગ 1 કરોડ ટનથી પણ વધારે પ્લાસ્ટિકનો કચરો જે છે એ સમુદ્રમાં પહોંચે છે, જેના કારણે ઘણા બધા દરિયાઈ જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ગળી જાય છે. વિશ્વ વન્ય જીવ નિધિના અભ્યાસ મુજબ સામાન્ય માણસ દર અઠવાડિયે લગભગ 5 ગ્રામ જેટલા માઇક્રો પ્લાસ્ટિક પોતાના શરીરમાં અજાણતા લઈ જાય છે અને આખરે આ જ પ્લાસ્ટિક આપણા ખોરાક અને પાણીમાં પણ પહોંચે છે. તો પર્યાવરણના આ બંને સળગતા મુદ્દાઓ ઉપર વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે એક ખાસ અતિથિ ઉપસ્થિત છે, જેમની સાથે

0: આપણે સંવાદ કરીએ. શ્રોતા મિત્રો, આ સંવાદ હિન્દી ભાષામાં જ રહેશે, કારણ કે આપણા અતિથિની માતૃભાષા હિન્દી છે. આકાશવાણી કે અમદાવાદ ઓર વડોદરા કેન્દ્ર સે પ્રસારિત યુવાઓ કે મનપસંદ કાર્યક્રમ યુવા વાણી માં આપકા સ્વાગત હૈ. મેં શુભમ આપકે સાથ. આજ હમ એક એસે વિષય પર બાત કરને વાલે હૈ જિસકા હમારે જીવન મેં બહોત હી ઝ્યાદા મહત્વ હૈ, પર્યાવરણ. પર્યાવરણ કે સંરક્ષણ કે લીએ ભી યે જો વન મહોત્સવ સતા ચલ રહા હૈ ઉસકે લીએ હમારે સાથ પર્યાવરણ કે સંરક્ષણ કે ઉપર બાત કરને આજ હમારે ખાસ એક અતિથિ ઉપસ્થિત હૈ જિનકા નામ હૈ સુશ્રી પલ્લવી સિંઘ જી. પલ્લવી જી, આપકા બહોત બહોત સ્વાગત હૈ.
1: ધન્યવાદ શુભમ.
0: પલ્લવી જી પર્યાવરણ પ્રેમી ઓર સામાજિક કાર્યકર્તા હૈ. પર્યાવરણ સંરક્ષણ ઓર સ્વચ્છતા કે ક્ષેત્ર મેં ઉનકે ઉલ્લેખનીય યોગદાન કે લીએ ઉન્હે ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન ઇન ગાંધીનગર કે બ્રાન્ડ એમ્બેસેડર કા પદ પ્રાપ્ત હુઆ હૈ. સુશ્રી પલ્લવી સિંઘ લોગો કો ઘર ઘર કમ્પોસ્ટ કેસે બનાના, બાયો એન્ઝામ કેસે તૈયાર કરના, કચરા પ્રબંધન જૈસી સરલ એવમ ઉપયોગી પર્યાવરણીય ગતિવિધિઓ કે બારે મેં જાગરૂક કરતી હૈ. ઉન્હોને અનેક કાર્યશાલાઓ કા સંચાલન ભી કિયા હુઆ હૈ ઓર ઉનકે દ્વારા જાગરૂકતા વિડિયો તથા લઘુ ફિલ્મે ભી વ્યાપક રૂપ સે સરાહી ગઈ હૈ. ઉન્હે પર્યાવરણ ઓર સમાજ સેવા કે ક્ષેત્ર મેં કઈ સમ્માન ભી પ્રાપ્ત હુએ જિનમે અતુલ્ય વારસો નો યોર આઇડેન્ટિટી અવોર્ડ 2025 ઓર સ્વચ્છતા સર્વેક્ષણ અવોર્ડ 2021-2022 ઓર વિભિન્ન સ્વચ્છતા સર્વેક્ષણ કે પુરસ્કાર સે ભી નવાઝા ગયા હૈ. શિક્ષા, પર્યાવરણ ઓર સમાજ સેવા કે માધ્યમ સે વે લોગો કો એક બહેતર ઓર ટિકાઉ ભવિષ્ય કે લિયે પ્રેરિત કર રહી હૈ. પલ્લવી જી, અબ હમારે અગલે ચરણ કે ઓર હમ આગે બઢતે હૈ. પલ્લવી જી, મેં આપસે પૂછના ચાહુંગા કે આપકે અનુસાર હમ પર્યાવરણ બચાને કી જો શરૂઆત હૈ વો અપને ઘર સે કૈસે કર સકતે હૈ.
1: તો શુભમ, આપને બહોત હી અચ્છા સવાલ કિયા,
0: ધન્યવાદ.
1: સમાજ મેં કોઈ ભી બદલાવ લાના હો યા કોઈ ભી આંદોલન કરના હો તો હમે શરૂઆત હમેશા અપને ઘર સે હી કરની ચાહીએ. યહાં બાત પર્યાવરણ સંરક્ષતા કી હો રહી હૈ તો હમ લોગ ઘર સે બહોત સારી એસી ગતિવિધિયાં કર સકતે હૈ જો પર્યાવરણ કો બચાને મેં બહોત અચ્છા યોગદાન દેતી હૈ. સબસે પહેલે હમે શરૂઆત કરની ચાહીએ કચરા પ્રબંધન યાની વેસ્ટ મેનેજમેન્ટ સે. તો હમ સબકે ઘરો મેં ગીલા કચરા, સૂખા કચરા નિકલતા હી હૈ. તો અગર હમ અપને જીવનશૈલી મેં ઇસ બાત કો ગાંઠ બાંધ લે, અપના લે કે હમ ગીલા કચરા હમેશા અલગ રખેંગે, એક ડસ્ટબિન ઉસકે લે રખેંગે, ઓર સૂખા કચરા એક અલગ ડસ્ટબિન મેં રખેંગે. દૂસરા કચરા પ્રબંધન હો ગયા. અબ દૂસરી બાત બહોત જરૂરી હૈ હોમ કમ્પોસ્ટિંગ કી, કે જો ગીલા કચરા હૈ ક્યા હમે શહેરો મેં જો મ્યુનિસિપલ કોર્પોરેશન કી ગાડિયાં આતી હૈ ઉનમે દે દેના હૈ કે ઉનસે હમ જૈવિક ખાદ બનાના પસંદ કરેંગે. તો જો રસોઈ સે ગીલા કચરા નિકલ રહા હૈ ઉસકો હમ અલગ કરકે જૈવિક ખાદ મેં કન્વર્ટ કર સકતે હૈ. ઓર તીસરા જૈસે કે બાયો ક્લીનર્સ જો હોતે હૈ જિનકો કે હમ પ્રાકૃતિક રસાયણિક ક્લીનર્સ માનતે હૈ, જૈસે કે ઘરો મેં ઝાડુ પોછા લગતા હૈ, ક્લીનિંગ હોતી હૈ, તો ઉસમે બજાર મેં જો કેમિકલ ઓરિએન્ટેડ લોડેડ ક્લીનર્સ મિલતે હૈ ઉનકી જગહ હમ ફલો કે છિલકો સે બહોત અચ્છે બાયો ક્લીનર્સ બના સકતે હૈ. તો યે બાયો એન્ઝાઇમ મેકિંગ એક હો ગયા. ઓર ચોથા જો હૈ કે જબ ભી હમ સબ્જિયાં લેને જાયે યા કુછ ખરીદને જાયે તો હમ કપડે કે થેલા લે જાયે, બહાર કે વેન્ડર સે હમ પ્લાસ્ટિક કી થેલિયાં ના માંગે. ઓર અપની જીવન શૈલી કો પ્લાસ્ટિક મુક્ત કરને કી કોશિશ કરે, ઘર મેં ઉતની હી ઉર્જા બચત કરે, જહાં જિસ કમરે મેં લાઇટ પંખે કી જરૂરત નહીં હૈ વહાં ઉન્હે ખુલા ના છોડે. યે સબ છોટી છોટી બાતેં અગર હમ અપને જીવન મેં અપનાએ તો હમ લોગ હર વ્યક્તિ પર્યાવરણ સંરક્ષણ મેં બહોત અચ્છા યોગદાન દે સકતા હૈ.
0: જી, જૈસે આપને હર એક મુદ્દે કો ઓર હર એક ક્ષેત્ર કો આપને યહાં પર બતાયા કે હમ પર્યાવરણ કે જતન કે લિયે હમ કામ કર સકતે. અભી આપને હોમ કમ્પોસ્ટિંગ કે બારે મેં બતાયા, તો મુજે જાનના હૈ કે હોમ કમ્પોસ્ટિંગ હૈ ક્યા ઓર ઉસકા હમ ઝ્યાદા સે ઝ્યાદા ઉપયોગ ઘર મેં કૈસે કર પાએંગે.
1: હોમ કમ્પોસ્ટિંગ એસી પ્રાકૃતિક પ્રક્રિયા હૈ જો ઘરો મેં નિકલને વાલે જો ગીલા કચરા યાની કી બાયોડિગ્રેડેબલ વેસ્ટ જો હોતા હૈ જો પ્રાકૃતિક રૂપ સે સડ સકતા હૈ, તો ઉસ પ્રક્રિયા કે તહેત હમ અપને ફલો કે છિલકો ઓર સબ્જીઓ કે છિલકો કો બહોત અચ્છે સે સડા કર જૈવિક ખાદ મેં બદલ સકતે હૈ. ઓર વો ખાદ અપને ઘરો કે ગમલો મેં યા અગલ બગલ કે પૌધો મેં દેકર મિટ્ટી કી ઉર્વરતા યાની ન્યુટ્રિયન્ટ વેલ્યુ को बढ़ाने में अपना योगदान दे सकते हैं। तो इस होम कंपोस्टिंग से हमने ना ही कचरा प्रबंधन किया अच्छा, वेस्ट मैनेजमेंट कर लिया, ये इस तरीके से कर सकते हैं। और

આકાશવાણીના યુવાણી કાર્યક્રમમાં ફરી પાછું આપનું સ્વાગત છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વાત કરી આપણા કાર્યક્રમની અંદર પર્યાવરણનું જતન કરવાનું અને એની સારસંભાળ રાખવાની. પર્યાવરણનું નુકસાન કોઈ એક દિવસમાં નથી થતું અને તેનું સંરક્ષણ પણ કોઈ એક દિવસમાં શક્ય નથી. પરંતુ એક નાનો નિર્ણય, એક કાપડની થેલી, એક વાવેલું વૃક્ષ અને એક જાગૃત નાગરિક ઘણો મોટો ફેરફાર લાવી શકે છે. આજની યુવા પેઢી પાસે ટેકનોલોજી છે, વિચાર છે, ઉર્જા છે અને સૌથી અગત્યનું પરિવર્તન લાવવાની શક્તિ છે. જો દરેક યુવાન વર્ષમાં માત્ર એક વૃક્ષ ઉછેરે અને પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની થેલીને અપનાવે ને, તો થોડા જ વર્ષોમાં આપણા શહેરો અને ગામડાઓનો ચહેરો બદલાઈ શકે છે. ભારત વિશ્વની સૌથી યુવા વસ્તી ધરાવતા દેશમાંનો એક છે અને જો દેશના કરોડો યુવાનો પર્યાવરણ માટે માત્ર એક નાનું પગલું ભરે ને, તો તેની અસર સમગ્ર સમાજ ઉપર પડી શકે છે. એક વૃક્ષ આપણી પાસેથી ક્યારેય કશું માંગતું નથી, તે ફક્ત આપે છે. છાંયો આપે છે, ફળ આપે છે, હવા આપે છે અને જીવન આપે છે. અને કદાચ એ જ કુદરતનો સૌથી મોટો પાઠ છે, આપતા રહેવાનો. અને હવે સમય થયો છે આ સાંજને રજા આપવાનો. પર્યાવરણ વિશે આપણે ઘણી બધી વાતો કરી. હું આશા રાખું છું કે આપણે બધા જ યુવા મિત્રો મળીને આપણી આસપાસ ખૂબ બધા વૃક્ષોનું જતન કરીએ, પ્લાસ્ટિક બેગ્સનો ઉપયોગ જેટલો બને એટલો ઓછો કરીએ અને આવી જ રીતે નિરંતર જો આપણે પ્રયાસ કરતા રહીશું તો ચોક્કસ

વસ્તી હું એવું માનું છું કે આવનારા ભવિષ્ય માટે આપણે ખૂબ એટલે ખૂબ સારું એવું પર્યાવરણનું જતન કરી શકશું. તો આપ સાંભળી રહ્યા હતા આકાશવાણીના અમદાવાદ અને વડોદરા કેન્દ્ર ઉપરથી પ્રસારિત થતો યુવાઓનો મનપસંદ કાર્યક્રમ યુવાવાણી. હું શુભમ ભટ્ટ આપની રજા લઈ રહ્યો છું. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને વૃક્ષો વાવજો.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, સાંજના 7 થયા છે. હિન્દી ગીત સાંભળીએ તે પહેલા એક નાનકડો વિરામ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મિત્રો, કાર્યક્રમના અંતમાં અદનાન સામીને સાંભળીએ.

મિત્રો, કાર્યક્રમના અંતમાં આપ અદનાન સામીને સાંભળી રહ્યા હતા. આ સાથે જ આ કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 7:10 મિનિટે પ્રાદેશિક સમાચાર અપાશે.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીટા દવે વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત. 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ NDPS અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. અને ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયરમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ છે. આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સેવાઓની શરૂઆત કરાવી. તેમણે કહ્યું કે ટેકનોલોજીના માધ્યમથી વહીવટી વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને પેપરલેસ બનાવવા IRCMS પોર્ટલ પર નવીન ઇ ફાઇલિંગ સુવિધા શરૂ કરાઈ છે, જેનાથી મહેસૂલી કેસ ઓનલાઈન નોંધાવી શકાશે.
1: મહેસૂલી સેવાઓ ઇન્ટીગ્રેટેડ રેવન્યુ કોર્ટ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ ઈ ફાઇલિંગ સુવિધાનું લોન્ચિંગ થયું છે. રેવા હેઠળ નાગરિકોના પ્રતિભાવ અને માટે કેન્દ્રિત સિસ્ટમનું લોન્ચિંગ થયું છે. ટુકડા ધારામાં સુધારાનું. મહેસૂલી સેવાઓ ઓનલાઈન થઈ છે. 21 મહેસૂલી સેવાઓ.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી પટેલે નવનિયુક્ત 2389 મહેસૂલી તલાટીઓને નિમણૂક પત્રો એનાયત કર્યા હતા. વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠક પર આજે પેટા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરાયો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ અનુસાર 6 જુલાઈએ આ પેટા ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. 13 જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે, જ્યારે 16 જુલાઈ ઉમેદવારીપત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ રહેશે. આ બેઠક પર 30 જુલાઈએ મતદાન યોજાશે, જ્યારે 3 ઓગસ્ટે મતગણતરી હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માંજલપુરના ધારાસભ્ય સ્વર્ગસ્થ યોગેશ પટેલના અવસાનને કારણે આ બેઠક ખાલી પડી હતી. બોટાદ જિલ્લાના સમઢિયાળા 2 ગામે વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું. કાર્યક્રમમાં કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ગામને અમૃત સરોવર રિપેરિંગ યોજના હેઠળ અંદાજે 17,24,799 વિકાસ કાર્યોની મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ જી રામજી યોજના અંગે જણાવ્યું કે ગ્રામીણ પરિવારોને 1 વર્ષમાં જે 100 દિવસની રોજગારી મળતી એના બદલે હવે 125 દિવસની રોજગારી મળશે.
2: આ યોજના હેઠળ વ્યક્તિને રોજગારની માંગ કર્યા પછી જો 15 દિવસમાં કામ ન મળે તો એને ખાસ કરીને એને બેરોજગારી ભથ્થું આપવાનું થશે. સમયસર જો એને ચૂકવણું ન થાય તો એ વખતે એ સમય જેટલા દિવસો હોય એનું કમ્પેન્સેશન એને આપવામાં આવશે. આમ છેવાડાના લોકો સુધી આ યોજના પહોંચે માટેના પ્રયાસોને પછી આગળ વધી રહ્યા છે.
0: રાજ્યપાલ

0: દેવવ્રત અને કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણીયાના વરદહસ્તે ભાવનગર જિલ્લાની પ્રથમ પ્રાકૃતિક કૃષિ ક્લબનો પ્રારંભ કરાયો. વિદ્યાર્થીઓ બાળપણથી જ ખેતીના મહત્વને સમજે તથા પ્રાકૃતિક કૃષિ અંગે જાગૃતતા આવે તે માટે ભાવનગર તાલુકાની શ્રી સરતાનપર પ્રાથમિક શાળા ખાતે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે બાળકો દેશનું ભવિષ્ય છે અને જો તેઓ બાળપણથી જ ઝેરમુક્ત પ્રાકૃતિક ખેતીના મહત્વને સમજશે તો ભવિષ્યનું ભારત વધુ તંદુરસ્ત બનશે. કચ્છના દરિયાકાંઠે માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં વિશેષ એનડીપીએસ અદાલતે 18 પાકિસ્તાની અને એક અફઘાની નાગરિકને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી છે. વર્ષ 2020-21 અને 2022 દરમિયાન અલગ અલગ સંયુક્ત ઓપરેશનોમાં કરોડો રૂપિયાના માદક પદાર્થ સાથે ઝડપાયેલા કુલ 19 પાકિસ્તાની અફઘાની નાગરિકને અદાલતે આજે દોષિત ઠેરવ્યા. દોષિતોને 20 વર્ષની સખત કેદ ઉપરાંત દરેક આરોપીને 2 લાખ રૂપિયાનો દંડ કરાયો છે. બીજી તરફ પુરાવાના અભાવે 2 આરોપીઓને નિર્દોષ જાહેર કરાયા છે. સુરત સાયબર ક્રાઇમ સેલે સાયબર છેતરપિંડીના 61 પીડિતોને 2,02,00,000 રૂપિયા પરત કર્યા છે. પોલીસે વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 13 તુચકો અર્પણ કાર્યક્રમ હેઠળ કરાયેલી આ વસૂલાતમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા 15 લાભાર્થીઓને રિફંડ ચેક અપાયા હતા. પોલીસે અધિકારીઓએ જણાવ્યું કે 11 જુલાઈએ યોજાનારી લોક અદાલતમાં 1,690 અરજદારોની આશરે 7 કરોડ રૂપિયાની રિફંડ અરજીઓ સબમિટ કરવામાં આવી છે. અદાલતના આદેશ પ્રાપ્ત થયા પછી સંબંધિત લાભાર્થીઓના બેંક ખાતામાં 13 રકમ જમા કરાશે. આપત્તિ સમયે ઇજાગ્રસ્ત નાગરિકોના જીવ બચાવવા રાજકોટના 243 જેટલા યુવાનો હવે આપદા મિત્ર તરીકે સેવા આપશે. ગુજરાત રાજ્ય તેમજ રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના માર્ગદર્શન હેઠળ આપત્તિ વ્યવસ્થાપન સેલ રાજકોટ દ્વારા 7 દિવસીય આપત્તિ વ્યવસ્થાપન તાલીમ શિબિરનું આયોજન કરાયું, જેમાં કુલ 243 જેટલા તાલીમાર્થીઓને એસડીઆરએફના માસ્ટર ટ્રેનર્સ, અગ્નિશમન વિભાગ તેમજ રાજકોટ ફોરેસ્ટની વિભાગની ટીમ દ્વારા પૂર, વાવાઝોડું, ભૂકંપ, વાદળ ફાટવા, વીજળી પડવા જેવા ગેસ ગળતર જેવી ઘટનાઓ સામે સ્વરક્ષા તેમજ અન્ય નાગરિકોનું રક્ષણ કરવાની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી પ્રારંભ થયો છે. 4,822 યાત્રાળુઓના પ્રથમ સંઘને આજે જમ્મુના ભગવતીનગર યાત્રી નિવાસ બેઝ કેમ્પથી ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે લીલી ઝંડી આપી. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના 2 માર્ગ માટે યાત્રાળુઓના સંઘને પ્રસ્થાન કરાવ્યું. દેશના વિવિધ ભાગોમાંથી શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રામાં ભાગ લેવા માટે જમ્મુ પહોંચી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં અશાંત ધારા હેઠળ મિલકત તબદીલી પ્રક્રિયાને વધુ સરળ બનાવવા નવતર પહેલ કરવામાં આવી છે, જે અંતર્ગત હવે અરજદારો પોતાની અરજી સંબંધિત હુકમની નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકશે. પાલનપુર પ્રાંત અધિકારી ડોક્ટર DA ભારાઈએ જણાવ્યું કે અરજદારો જિલ્લા કલેક્ટર કચેરીની સત્તાવાર વેબસાઇટ પર જઈ પોતાની અરજીનો હુકમ જોઈ તેમજ ડાઉનલોડ કરી શકશે. આ સુવિધાથી અરજદારોનો સમય બચશે અને કચેરીના ધક્કા પણ ઓછા થશે.
1: એ પ્રક્રિયા ઝડપી, શક્યતઃ 2-3 દિવસમાં આપને પૂર્વ મંજૂરી મળી જાય તે હેતુથી માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આ પ્રક્રિયા આપણી સરકારી વેબસાઇટ collectorate.banaskantha.gujarat.gov.in પર ઓનલાઈન કરેલી છે, જેના આધારે અરજદારો એમની પૂર્વ મંજૂરી ઘેર બેઠા ઓનલાઈન જોઈ શકશે.
0: પોલીસ તપાસમાં સહયોગ માટે રાજ્યમાં શરૂ કરાયેલી મોબાઇલ ફોરેન્સિક વાને છેલ્લા 2 વર્ષમાં 37,000થી વધુ ગુના સ્થળે પહોંચીને સેવા આપી છે. વર્ષ 2024માં 47 પૈકી 28 મોબાઇલ ફોરેન્સિક વાનને કેન્દ્રીય ગૃહમંત્રાલયના દિશાનિર્દેશો અનુસાર અપગ્રેડ કરવામાં આવી હતી. છેલ્લા 2 વર્ષમાં આ વાન દ્વારા હત્યા, પોક્સો, લૂંટ, ચોરી, આગ અને નાર્કોટિક્સ સહિત અન્ય મહત્વપૂર્ણ ગુનાઓ અંતર્ગત ઘટનાસ્થળ પર સહયોગ પૂરો પાડવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ 5 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજે 140 તાલુકામાં વરસાદ નોંધાયો છે. એમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર થઈ છે. જૂનાગઢના માંગરોળ અને કેશોદમાં આજે સૌથી વધુ 9.5 ઇંચ વરસાદ વરસ્યો, તો માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરતના ઓલપાડમાં 3.5 ઇંચ, ભરૂચના આસોટમાં 2 ઇંચથી વધુ વરસાદ પડ્યાના અહેવાલ છે. તો બીજી તરફ આજે સુરતમાં વરસાદના રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપત્તિ પ્રતિભાવ દળની ટીમ તૈનાત રાખવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન નાયબ મામલતદાર સાજિદ મરુજે આ મુજબ જણાવ્યું.
2: કોઈ કોઈ મેજર દુર્ઘટના નહીં બની ઓર પ્રશાસન કી પૂર્ણ તૈયારી હૈ. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા અમે એક SDRF કી ટીમ એલોટ કી ગઈ.

0: जो हमने मांगरोड़ में डिप्लॉय की है, एनडीआरएफ की एक परमानेंट टीम ओलपाड़ में डिप्लॉय है, और डिस्ट्रिक्ट के और तहसील के हर एक इमरजेंसी ऑपरेशन सेंटर 24/7 चालू है।
1: તાપી જિલ્લામાં પણ આજે ચોમાસાનો વિધિવત પ્રારંભ થયો છે તો બીજી તરફ સાબરકાંઠા જિલ્લાના ઈડર અને આસપાસના વિસ્તારોમાં પણ સિઝનનો પહેલો વરસાદ નોંધાતા સ્થાનિકો અને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં ચોમાસાની ઋતુ શરૂ થતાં રામસેતુ અને નયા ભારત વિસ્તાર માર્ગે સમુદ્રના ઊંચા ઉછળતા મોજા જોવા અને માણવા મોટી સંખ્યામાં સ્થાનિકો અને રાજ્ય બહારથી પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં અતિભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત રાજકોટ, અમરેલી, વડોદરા, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હોવાનું હવામાન વિભાગના નિયામક એ કે દાસે જણાવ્યું.
2: भरूच, सूरत, नवसारी, बालसर, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है. वेरी हैवी रेनफॉल का जो वार्निंग दिया गया है, बरोडा, तापी और दांग के लिए दिया गया है. हैवी रेनफॉल वार्निंग दिया गया है आनंद, पंचमहल, छोटा उदयपुर के लिए दिया गया है.
1: ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાઈ રહ્યો છે. નારણપુરા ખાતે વીર સાવરકર સ્પોર્ટ્સ સંકુલમાં ભારત જીતની આશા સાથે મેદાનમાં ઉતર્યું છે. આ મેચ બાદ 5 જુલાઈએ ભારત લેબનોન સામે રમશે. રાજ્યમાં 21 મહેસૂલી સેવાઓ આજથી ઓનલાઈન થઈ. માંજલપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત 30 જુલાઈએ મતદાન થશે. માદક પદાર્થની હેરાફેરીના ગુનામાં કચ્છની વિશેષ એનડીપીએસ અદાલતે 19 પાકિસ્તાની અફઘાની નાગરિકોને 20 વર્ષની સખત કેદની સજા ફરમાવી. પવિત્ર શ્રી અમરનાથજી યાત્રાનો આજથી આરંભ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે મેઘમહેર. જૂનાગઢના માંગરોળમાં 9 ઇંચથી વધુ વરસાદ. ફીબા બાસ્કેટબોલ વિશ્વકપ ક્વોલિફાયર્સમાં આજે અમદાવાદમાં ભારત અને કતાર વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એ ને રામ રામ છે આનંદભાઈ. તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રો ને નીલમબેનના જાજા કરીને રામ રામ
1: રામ રામ રામ રામ રામ.
2: મિત્રો, ભારત ખેતી પ્રધાન દેશ છે, એટલે કે ભારતનો મુખ્ય વ્યવસાય ખેતી છે અને સૌથી વધારે લોકો ખેતી અથવા કૃષિ સાથે સંકળાયેલા છે અને ખેડૂત જગતનો તાત કહેવાય છે. સામાન્ય રીતે કૃષિ સાથે સંકળાયેલા લોકો આસ્તિક અને આસ્થાવાળા હોય છે, કારણ કે ખેડૂત હંમેશા મુખ્ય

કુદરત આધારિત હોય છે, ખેતીનું કામ એ પણ કુદરત આધારિત હોય છે, વાતાવરણ, વરસાદ એના પર આધારિત હોય છે અને તે કુદરત આપે છે. એટલે કે ખેડૂત હકારાત્મક વિચારનો છે, નકારાત્મકતાથી વિચારતો નથી કે કેવો વરસાદ પડશે, કેવું વાતાવરણ હશે, કેવું મારું પાક થશે, એ તો કુદરત પર ભરોસો રાખે છે. એટલે કે વાત કરીએ ને તો ખેડૂત સવારના ઉઠી તેના નિત્યક્રમ પ્રમાણે ઈશ્વરની આરાધના, ભજન કે પ્રાર્થના કરે છે કે એનો દિવસ સફળ થાય, એની કામગીરી નિર્વિઘ્ને પાર થાય અને સાંજ પડે એટલે ઘરે આવી પોતાનો નિત્યક્રમ કરી અને ભગવાનનું પૂજા પાઠ, ભજન કે પ્રાર્થના કરે છે, જેનાથી સારી ઊંઘ આવે, બીજા દિવસની સવાર પણ એટલી જ સારી અને સુકન્યાર સાબિત થાય. બોલો મિત્રો, આનાથી વધુ આસ્થાનું પ્રતીક શું હોઈ શકે? ખેડૂતથી વધુ આસ્થાનું પ્રતીક કોઈ ન હોઈ શકે. અને આપણે પણ આપણી વાત રજૂ કરીએ એના પહેલા કાર્યક્રમની શરૂઆત ભજનથી કરીએ અને આવો સાંભળીએ આ ભજન.

મિત્રો, ભજન આપણે સાંભળ્યું અને હવે કરશું કાર્યક્રમમાં ખેતીવાડીની વાત, જે આપણો મુખ્ય વિષય જ હોય છે. પહેલાની ખેતી

આધારિત હતી, હાલની ખેતી પણ કુદરત આધારિત જ છે, પણ એમાં થોડો ફેરફાર થયો છે. ફેરફાર શેમાં? તો કે ખેડૂતના અભિગમમાં. ખેડૂત હવે વ્યાવસાયિક બનતો જાય છે, નવા નવા પ્રયોગો કરે છે, અને કઈ રીતે ખેતીમાં વધુ ઉત્પાદન મળે, ખર્ચ ઓછો થાય અને આવક વૃદ્ધિ થાય તેના પ્રયાસમાં નિરંતર હોય છે. એના પરિણામ રૂપે પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે

0: તેના પ્રયાસમાં નિરંતર હોય છે. એના પરિણામ રૂપે પાણીની બચત માટે ટપક સિંચાઈ પદ્ધતિ એટલે કે ડ્રીપ એરિગેશન મેથડનો ઉપયોગ કરે છે. અને જ્યારે બાગાયતી ખેતીની વાત આવે ને, ત્યારે બાગાયતી ખેતીમાં મોટા વૃક્ષોની વચ્ચે જે જગ્યા હોય છે તેમાં પણ આંતરપાક લઈને વધુ આવક થાય એવા પ્રયાસો કરતો હોય છે. અને તેના ભાગ સ્વરૂપે આપણને નારાયણભાઈ રાઘવાણીને મળવાનો મોકો મળ્યો. અને શ્રી નારાયણભાઈ રાઘવાણી તુવેરની ખેતી કરે છે અને તેનાથી સારું ઉત્પાદન મેળવે છે અને પૂરક આવક પણ મેળવે છે. તો આવો મળીએ શ્રી નારાયણભાઈને અને કરીએ એમની સાથે તુવેરની ખેતીની વાત. એ રામ રામ નારાયણભાઈ.
1: એ રામ રામ.
0: નારાયણભાઈ, તમારી કઈ સીમમાં જમીન છે?
1: ભારાપરની સીમમાં.
0: બરાબર. ભારાપરની સીમમાં જમીન છે, તો તમારી કેટલી જમીન છે?
1: 11 એકર ને 11 ગુંઠા છે.
0: બરાબર, 11 એકર ને 11 ગુંઠા છે તો સારી કહેવાય. હવે તમારી પિયતની સગવડ શું છે?
1: પિયતની સગવડ ડ્રીપ છે.
0: બરાબર, એટલે બોર કે કૂવો કે કઈ છે ને?
1: છે, બોર છે.
0: બરાબર, કેટલું ઊંડું પાણી છે?
1: એ 500 ફૂટ ઉપર છે.
0: બરાબર, અને પાણી કેવું છે?
1: પાણી એકદમ મીઠું.
0: અને માત્રા કેટલી છે, પ્રમાણમાં કેવું છે નીચે? પાણી સારું છે?
1: પાણી સારું.
0: બરાબર, તો તમારા પાસે સારી એવી જમીન અને પિયતની સગવડ પણ સારી છે. પછી ટાંકો કે એવું કઈ બનાવેલું?
1: ટાંકો નહીં, બધું બનાવ્યું.
0: બરાબર, હવે તમારા વાડીમાં શું ઊભું છે હમણાં?
1: હમણાં તુવેર ઊભી છે.
0: બરાબર. નારાયણભાઈ, તમે કેટલા ટાઈમથી ખેતી કરો છો?
1: હું અત્યારે 25-30 વર્ષથી આ ખેતી કરું.
0: બરાબર, તો 25-30 વર્ષથી ખેતી કરો છો એટલે તમે ખેતીનો તો બહોળો અનુભવ છે. પણ પહેલા તમે ખેતીની શરૂઆત કરી ત્યારે શેની શેની ખેતી કરતા?
1: પહેલા અમે શરૂઆતથી ખેતી અમારી મગફળીની.
0: બરાબર.
1: પછી એરંડા આવ્યા.
0: બરાબર.
1: પછી બાજરો કે જુદી જુદી જુદી વસ્તુ બધા વાવતા.
0: બરાબર, તો તુવેર તમને કઈ રીતે વિચાર આવ્યો તુવેર વાવવાનો?
1: તુવેર વાવવાનો શું, અમે કેસર આંબા વાવેલા હતા.
0: બરાબર,
1: એટલે કેસર આંબાને ઓથે થાય પણ આપણે સગવડ પણ મળે.
0: બરાબર, બરાબર.
1: પણ એના કરતા અમને ફાયદામાં જોવા જાય તો તુવેરનો ફાયદો સારો દેખાણો.
0: બરાબર, એટલે મગફળી ને એરંડા કરતા કરતા તમે તુવેરની ખેતી પર આવી ગયા. બરાબર,
1: એટલે તુવેરની ખેતીમાં એવું હોય કારણ કે બિયારણ એક સસ્તું, એક કિલામાં તો કેટલું બધું વવાઈ જાય.
0: બરાબર,
1: અને મગફળી વાવવા જાય તો 40 કિલોના 2000-2500 કે 3000 રૂપિયા.
0: બરાબર,
1: તો આ તો આપણું સમજી લો કે આ નિંદામણ પણ એમાં એક કિલામાં થઈ જાય.
0: બરાબર, એટલે સસ્તી ને સગવડ બની ખેતી.
1: ખેતી.
0: બરાબર,
1: અને એ શું કે તુવેરની ખેતીમાં એવું હોય કારણ કે એકને ઉકીએ એકને ભૂતળી વાળી પણ નીકળી જાય.
0: બરાબર,
1: એટલે એમાં કાંઈ મોટો ખર્ચો નથી.
0: બરાબર,
1: અને પાછો એનો ચારો એ ભૂતળીની જગ્યાએ ચારો પણ વેચાઈ જાય.
0: બરાબર, એટલે ચારામાં પણ કામ લાગે અને ફાયદા પણ
1: ઘણા છે. એ એમાં કાંઈ રાસાયણિક ખાતર કે એવું કાંઈ દેવાની કાંઈ ખાસ કરીને જરૂર રહેતી નથી.
0: બરાબર,
1: બાકી તો તમે કોઈ કઈને વધારે ઉત્પાદન લેવું હોય અને એ લોકો અખતરા કરે તો ભલે, પણ આમ કાંઈ જરૂર રહેતી નથી. અને એમાંથી ઉત્પાદન થાય નું અત્યારે 2 એકડમાંથી 60-35-40 માણો આપણે એક ફેરા મળી.
0: બરાબર,
1: પાછી તુવેર આપે ઊભી રાખી દીધી.
0: બરાબર,
1: પાછી હવે એ મોટી થશે એટલે હવે કેટલો ઉતારો આવે એ આપણે જોશી.
0: બરાબર, એટલે તમારા પાસે જે બાગાયત છે એને પણ સપોર્ટ રહે, સાથે આવક પણ મળે, અને આવક મળે આર્થિક વૃદ્ધિ થાય એના માટે તો આપણે બધા પ્રયાસ કરતા હોઈએ છીએ. હવે જે તુવેરની તમે ખેતી કરો છો એની વાત કરી તો સૌથી પહેલા બિયારણ ક્યાંથી લાવ્યા હતા?
1: બિયારણ એ ને અમારું એક ને આ સોસાયટી અમે જ્યાં રહી રહ્યા ને.
0: બરાબર,
1: ત્યાં કને એક ને 2-3 છોડવા વાવેલા હતા.
0: બરાબર,
1: એમાંથી બિયારણ અમારું ઘરનું જ બિયારણ.
0: અરે વાહ, તો તમે ઘરમાંથી જ બિયારણ તૈયાર કર્યું, એ તો બહુ સારી બાબત કહેવાય. તો હવે એ વાવેતર કઈ રીતે કર્યું?
1: વાવેતર અમે શું કે ડ્રીપમાંથી ને, ડ્રીપમાંથી અમે 3.5 ફૂટ ઉપર વાવેતર કરો, 20 ફૂટની જગ્યાએ.
0: બરાબર,
1: એમાં ત્રણ લાઈન કરેલી.
0: બરાબર, તો આ જે તમે વાવેતર કર્યું એના પહેલા જમીનની તૈયારી કઈ રીતે કરેલી?
1: એનાથી પહેલા જમીન અમારી શું, અમે નવી જમીન લીધી હતી, પછી એ રિપેર કરીને એમાં સીધી અમે આંબા વાવીને એ તુવેર વાવી દીધી.
0: બરાબર, તો તમે તુવેર વાવી દીધી અને તુવેર વાવ્યા પછી એમાં કેટલા ટાઈમે તમે પિયત કરતા?
1: પિયત અમે અઠવાડિયામાં એક ફેરે પાણી આપતા.
0: બરાબર,
1: તો ડ્રીપથી આપતા.
0: બરાબર, ડ્રીપથી અઠવાડિયામાં એક વખત પાણી પૂરતું થઈ જાય?
1: પૂરતું થઈ જાય.
0: બરાબર,
1: એટલે આ બીજા લોકો બધા બે કલાક મૂકે, અમે આખો દિવસ મૂકી દઈએ.
0: બરાબર, એટલે આખો દિવસ મૂકો અને અઠવાડિયામાં એક વખત મૂકો એટલે પૂરતું.
1: એટલે આંબાને પાણી પૂરતું થઈ જાય ને તુવેને પણ પૂરતું થઈ જાય.
0: બરાબર, એટલે એક કાંકરી બે પક્ષી.
1: હા,
0: બરાબર.

0: આ તો બહુ સારી વાત કરી. હવે તમે એને તુવેરની માવજત શું કરો છો?
1: તુવેરની માવજત કાંઈ અમે વાવી દીધી હતી અને શ્રાવણ મહિનામાં વાવી, પછી જે ભાદરવો આવ્યો ત્યારે મોટી થઈ, ત્યારે જયારે એને ફૂલ આવે ત્યારે એક દવા છાંટી હતી.
0: બરાબર.
1: બાકી કાંઈ અમે બીજું કોઈ ખાતર કોઈ જાતનું નાખ્યું નથી.
0: બરાબર. એટલે એ દવા છાંટવાથી શું લાભ?
1: દવાથી માલિકો શું છે, જયારે એના દાણા ભરાય ને ત્યારે એમાં નાની એવી જીવાક આવે.
0: બરાબર.
1: એટલે એમાં કાણું ન કરે એટલે.
0: બરાબર. એટલે ઉત્પાદન સારું મળે.
1: સારું મળે.
0: બરાબર. હવે જે આ તુવેર વાવી તો લગભગ કેટલા ટાઈમ મેં તમારો ઉતારો ચાલુ થયો?
1: ઉતારો સમજી લો કે સાડા ત્રણ મહિને માલ પાકવા માંડ્યો. 4 મહિને વાઢી હતી.
0: બરાબર. 4 મહિને વાઢી. બરાબર. તો હમણાં જે તુવેર તમારી ઊભી છે એટલે કેટલા એકરમાં છે ને કેટલો ઉતારો આવ્યો?
1: એટલે સમજી લો ને કે આગલે ફેરે 32 મણ નો ઉતારો આવ્યો હતો.
0: બરાબર.
1: 1.5 એકરમાં હતી, 32 મણ થઈ હતી.
0: હા હા.
1: એક
0: લાખ
1: 60 હજાર ની આવક થઈ.
0: બરાબર.
1: અને આપણે સમજી લો કે 35-30 હજાર નો ખર્ચો કર્યો, 60 હજાર ની આવક.
0: બરાબર. એટલે પૂરક આવક થઈ ગઈ. એ તો બહુ સારી વાત કહેવાય. હવે જે ઊભી છે તો વળી પાછી ક્યારે ઉત્પાદન મળશે?
1: પાછી હમણાં જો વરસાદ વરસે, હમણાં ફૂટીને તૈયાર ઊભી છે એટલે એની સીઝન માં તો એનો ફાલ આવશે.
0: બરાબર.
1: અને પહેલાના ગુણે વધારશે પાછી.
0: બરાબર. તો બાગાયત સાથે તુવેરની તમે ખેતી કરો છો, તમને કેવી લાગે છે?
1: અમને સારી લાગે, કારણ કે ના ટ્રેક્ટર થી ખેડવું, ના કઈ એમાં ખર્ચો બીજો કઈ છે.
0: બરાબર.
1: 2 વર્ષ રાખો, 3 વર્ષ રાખો.
0: બરાબર.
1: જેવું તમારો હતા, આપણે આંબા વાવેલા 3 વર્ષ રાખ્યો, 3 વર્ષ રે.
0: બરાબર.
1: ખેડ નો ખર્ચ બચે, બાકી નિંદામણ નો ખર્ચો લાગે જી તા.
0: બરાબર.
1: પણ એમાં ઝાડી હોય એટલે નિંદામણ બહુ ઓછું થાય.
0: બરાબર. એટલે ખેડ નો ખર્ચો બચે ને ઉપરથી આવક પણ થાય તો તમને તુવેર ની ખેતી સારી લાગે. તો નારાયણભાઈ તમને મળી ને ખુબ આનંદ થયો. એ રામ રામ.
1: રામ રામ. રામ.
0: આપણે નારાયણભાઈ રાઘવાણી ને મળ્યા, એમની તુવેર ની ખેતી ની વાત સાંભળી. તુવેર ની ખેતી એટલે તગડી ખેતી, જે પૂરક આવકમાં વધારો કરે છે અને ઓછી મહેનત, ઓછો બિયારણનો ખર્ચ, ખેડનો ઓછો ખર્ચ વગેરેને કારણે જે ખેતી છે તુવેરની તે ફાયદાકારક છે. તો મિત્રો, આપણા ખેડૂતો અલગ અલગ પ્રયોગો કરતા હોય છે અને કરતા રહે જેથી વધુ ફાયદો થાય, વધુ આર્થિક ઉન્નતિ થાય અને દેશના વિકાસમાં ભાગીદાર પણ બની શકાય. મિત્રો, આજે તો આપણે ઘણી બધી વાતો પણ કરી, પણ હવે આપણે કાર્યક્રમના અંત તરફ છીએ. તો સાંભળીશું એક ગીત, તો આવો સાંભળીએ.

0: મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપણે ભજન સાંભળ્યું. ભજનથી કાર્યક્રમની શુભ શરૂઆત કરી. પછી મહત્વની વાત એટલે કે ખેતીવાડીની વાત, આપણા ખેડૂત મિત્રોના ફાયદાની વાત કરી. પછી પસંદગીનું ગીત પણ સાંભળ્યું. અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે, તો લેશો મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ, તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ રામ રામ રામ રામ.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયચા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત જાપાનના સંબંધ અતિ વિશેષ છે અને આર્થિક ભાગીદારીની સફળતાના અનેક ઉદાહરણ ઉપલબ્ધ છે. નવી દિલ્હીમાં ભારત જાપાન સંયુક્ત આર્થિક મંચમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતા સાથે આવતા સમગ્ર વિશ્વને લાભ થાય છે. તેમણે કહ્યું, ભારત અને જાપાને આજે આર્થિક સુરક્ષા, કૃત્રિમ બુદ્ધિમત્તા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં સમજૂતી કરાર કર્યા છે. અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સંમેલન સ્તરનો સંવાદ પણ કર્યો. ત્યારબાદ સંયુક્ત સંવાદદાતા સંમેલનને સંબોધતા શ્રી મોદીએ કહ્યું હતું કે ભારત અને જાપાને દ્વિપક્ષીય ભાગીદારીએ વર્તમાન સમયે પણ સામૂહિક વિશ્વાસ જાળવી રાખ્યો છે. શ્રી મોદીએ સ્વતંત્ર અને ખુલ્લા હિન્દ પ્રશાંત ક્ષેત્ર બંને દેશની પરસ્પર પ્રાથમિકતા હોવાનું પણ જણાવ્યું હતું.
1: आज भारत और जापान दोनों ही विश्व की सबसे बड़ी इकोनॉमीज में से हैं. एक फ्री, प्रॉस्परस और रूल्स बेस्ड इंडो पैसिफिक हमारी साझा प्राथमिकता है. क्षेत्र की सबसे बड़ी डेमोक्रेटिक और मार्केट इकोनॉमीज के रूप में आज हमने कई महत्वपूर्ण पहल की हैं. इनसे हम मिलकर पूरे क्षेत्र में शांति, स्थिरता और प्रगति का मार्ग प्रशस्त करेंगे.
0: આ ઉપરાંત સંરક્ષણ ક્ષેત્રમાં બંને દેશે ભારત અને જાપાન વચ્ચે પહેલી સહવિકાસ પરિયોજના પર એક સમજૂતી પર હસ્તાક્ષર પણ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જાપાનના પ્રધાનમંત્રી સનાએ તાકાઇચીએ નવી દિલ્હીમાં સંવાદ દરમિયાન અનેક ક્ષેત્રમાં પરસ્પર સંબંધ મજબૂત કરવા અંગે ચર્ચા કરી. નવી દિલ્હીમાં વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ કહ્યું હતું કે બંને નેતાએ એ સ્વીકાર કર્યો કે આ વિશ્વાસનો સંબંધ છે અને વાતચીતમાં આ વિશ્વાસ સ્પષ્ટપણે જોવા મળ્યો. આજના સંવાદથી ઉર્જા અને આર્થિક સુરક્ષા સહિતના ક્ષેત્રમાં સારા પરિણામ મળ્યા છે. પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ભારત પોતાની રિફાઇનરી ક્ષમતાનું ઝડપથી વિસ્તરણ કરી રહ્યું છે. નવી દિલ્હીમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પુરીએ કહ્યું હતું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. તેમણે કહ્યું, 10 વર્ષના સમયગાળા બાદ પહેલી ગ્રીનફિલ્ડ રિફાઇનરી સ્થાપિત કરવામાં આવી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ દરમિયાન ભારત દ્વારા સ્થિતિનો સામનો કરવા અંગે શ્રી પુરીએ કહ્યું હતું કે સરકારે લાંબા સમય સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતને નિયંત્રિત કરી અને તેના પર લગાવેલો વેરો

0: ઘટાડ્યો. સરકારે હંમેશા નાગરિકોના હિતને પ્રાથમિકતા આપી હોવાનું પણ શ્રી પુરીએ જણાવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે દિલ્હીના તમામ વિસ્તાર સહિત ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા અને પંજાબના મોટાભાગના વિસ્તાર તથા રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં આગળ વધી રહ્યું છે. દરમિયાન પાટનગરમાં વરસાદથી ગરમી અને ઉકળાટ ભર્યા વાતાવરણથી પણ ઘણી રાહત મળી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 2-3 દિવસમાં ચોમાસું ઉત્તર ભારતના અન્ય કેટલાક વિસ્તારમાં આગળ વધી શકે છે, જ્યારે પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગ માટે ભારે વરસાદની આગાહીને જોતા યલો એલર્ટ અપાયું છે. ગ્રામીણ વિકાસ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું, વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025 દેશમાં રોજગાર સુનિશ્ચિત કરવા, ગ્રામીણ આજીવિકાને મજબૂત બનાવવા અને ગામડાઓના વિકાસમાં ઝડપ લાવવાની દિશામાં મહત્વનું પગલું છે. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુની સાથે તિરુપતિ જિલ્લાના મુક્કાવરીપલ્લી ગામમાં વિકસિત ભારત જીરામજી અધિનિયમ 2025નો શુભારંભ કરાવતા શ્રી ચૌહાણે કહ્યું હતું કે કોઈપણ ગરીબ શ્રમિક બેરોજગાર ન રહે અને તેને રોજગારી મળી રહે તે આ યોજનાનો ઉદ્દેશ છે.
1: મનરેગા મેં કેવલ 100 દિન રોજગાર મિલતા થા, વિકસિત ભારત જી રામજી યોજના મેં પૂરે 125 દિન મજદૂર કો રોજગાર મિલેગા. ઓર રોજગાર દેને કી બાત પ્રધાનમંત્રી એસે નહીં કહે રહે. પહેલે સાલ હી વિકસિત ભારત જી રામજી યોજના મેં કેન્દ્ર ને જો અપના પૈસા દિયા હૈ વો હૈ 95,600 કરોડ રૂપિયા ઓર રાજ્યો કા 40% શેર મિલેગા. તો એક સાલ મે ખર્ચ હોંગે 1,51,282 કરોડ રૂપિયા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે કહ્યું, રોકાણ ભારત અને જાપાનની વ્યૂહાત્મક ભાગીદારીનું એક મુખ્ય સંચાલક બનીને ઉભર્યું છે અને તેનાથી દ્વિપક્ષીય સંબંધ વધુ મજબૂત થવાની આશા છે. એક ખાનગી ટેલિવિઝન ચેનલ દ્વારા યોજાયેલા એશિયાની સદીને આકાર આપવાના વિષય પર ભારત જાપાન વ્યૂહાત્મક સંવાદને સંબોધતા તેમણે આ વાત કહી હતી. શ્રી ગોયલે કહ્યું કે ભારતના કુશળ કાર્યદળ માટેની તક ખુલી રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારનું ધ્યાન તમામ લોકો માટે સમાન વિકાસ સુનિશ્ચિત કરવા પર કેન્દ્રિત છે. શ્રી ગોયલે જાપાનની સાથે ભારતની વધતી ભાગીદારી અને તેના વિવિધ મુક્ત વેપાર સમજૂતી કરાર તથા પશ્ચિમ એશિયા સંઘર્ષની અસરથી સર્જાતી સ્થિતિથી સંબંધિત અન્ય મુદ્દાઓ પર પૂછાયેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યા હતા. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના લાંબા સમયથી ચાલતી આવતા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ફરીથી સમર્થન મળ્યું છે. 140 સભ્યો દ્વારા સ્વીકારાયેલી સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષામાં સભ્યો દેશોને આગ્રહ કરાયો કે તેઓ ભારત દ્વારા 3 દાયકા પહેલાં પ્રસ્તાવિત સંમેલનને અંતિમ સ્વરૂપ આપવા શક્ય તમામ પ્રયાસ કરે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે આતંકવાદ સામે લડવામાં એક સાથે 2 માપદંડ ન અપનાવવા પર ભાર આપતા ગુનેગારો, નાણાકીય સહાયકો અને પ્રાયોજકોને જવાબદાર ઠેરવવા હાકલ કરી.
2: India has been a victim of cross-border terrorism for decades.
3: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है. हमने इसकी भारी कीमत चुकाई है. इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है. आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए. भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है. भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए.
2: We must address the conditions conducive to the spread of terrorism.
0: ફૂટબોલ ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32ની મેચમાં આજે રાત્રે ઇંગલવુડમાં સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો થશે, જ્યારે ટોરન્ટોમાં પોર્ટુગલ અને ક્રોએશિયા તથા આવતીકાલે સવારે વેનકુવરમાં સ્વિટ્ઝરલેન્ડ અને અલ્જીરિયા વચ્ચે મેચ રમાશે. આ પહેલા આજે બેલ્જિયમે સેનેગલને 3-2 હરાવી રાઉન્ડ ઓફ 16માં જગ્યા બનાવી છે, જ્યારે

0: યજમાન અમેરિકાએ બોસ્નિયા અને હર્ઝેગોવિનાને 2-0 હરાવી રાઉન્ડ ઓફ 16 પ્રવેશ કર્યો. વેનેઝુએલાના લોકોએ ઓપરેશન અમિસ્તાદ હેઠળ તૈયાર કરાયેલી ફિલ્ડ હોસ્પિટલમાં ભારતીય આરોગ્ય ટુકડીની પ્રશંસા કરી છે. આ ટુકડી ધરતીકંપના પીડિત લોકોની સારવાર કરી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાપાનની કુશળતા અને રોકાણ તથા ભારતની ગતિ અને વ્યાપકતાને વિશ્વ માટે લાભદાયી ગણાવ્યા. આર્થિક સુરક્ષા, એઆઈ, સંરક્ષણ અને આરોગ્ય જેવા અનેક ક્ષેત્રમાં ભારત અને જાપાન વચ્ચે કરાર. કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આગામી 6-12 મહિનામાં દેશની રિફાઇનિંગ ક્ષમતાને 30 કરોડ મેટ્રિક ટન પ્રતિવર્ષ સુધી વધારાશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના રાજ્યના કેટલાક વિસ્તારમાં આગળ વધ્યું. આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર વ્યાપક સંમેલન માટે ભારતના પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પુનઃ સમર્થન મળ્યું. ફિફા વિશ્વકપના રાઉન્ડ ઓફ 32 મેચમાં આજે સ્પેન અને ઓસ્ટ્રિયા વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે કાર્યક્રમ સુર માધુરી. પ્રથમ સાંભળીએ હેમંતી શુક્લા અને યસુદાસના સ્વરમાં ચશ્મે બદ્દૂર ફિલ્મનું આ ગીત.

યસુદાસના સ્વરમાં સ્વામી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું. અને હવે આ જ કલાકારના સ્વરમાં સાંભળીએ દુલ્હન વહી જો પિયા મન ભાઈ આ ફિલ્મનું.

આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ સુરમાધુરી. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. મિત્રો, 8:30 થઈ છે. હવે ગુજરાતી ગીતો સાંભળીએ. પ્રથમ કલાકાર મનહર ઉદાસ.

0: Center launches Air Suvidha 2.0 portal for Ebola health screening at entry points of international airports across the country. IMD issues red alert for heavy rainfall in parts of western and central India for next 2 to 3 days. And in FIFA World Cup, Spain to take on Austria in round of 32 match in Los Angeles tonight. That is all in the news at 9. Good night.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા
2: નમસ્કાર શ્રોતા મિત્રો, 12 વર્ષ સુશાસનના આ શ્રેણીના આજના અંકમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અત્યાર સુધીના કાર્યક્રમોમાં આપણે છેલ્લા 12 વર્ષમાં અલગ અલગ વિભાગોમાં અલગ અલગ ક્ષેત્રોમાં થયેલી સફળ કામગીરી અંગે ચર્ચા કરી. શ્રોતા મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા એક દાયકાથી વધુના સમયગાળામાં દેશે વિકાસના જે નવા આયામો સર કર્યા છે તેની પાછળનું જે કોઈ મુખ્ય ચાલક બળ હોય તો એ સૌનો સાથ સૌનો વિકાસ એ છે. આ સમયગાળા દરમિયાન સરકારે દેશના સામાજિક અને આર્થિક માળખાને મજબૂત કરવા માટે જે અનેકવિધ પગલાં લીધા છે એ વિશે આજે આપણે આ કાર્યક્રમમાં વિસ્તારથી વાત કરીશું. અને આ જ પ્રયાસોનું વિશ્લેષણ કરવા આજે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે વરિષ્ઠ પત્રકાર કેતન ત્રિવેદીજી, જેઓ છેલ્લા 2 દાયકાથી આ યાત્રાના સાક્ષી રહ્યા છે. તો કેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આકાશવાણીના સ્ટુડિયોમાં.
3: ખૂબ ખૂબ આભાર અપર્ણાબેન.
2: સૌથી પહેલા તો પ્રધાનમંત્રી હંમેશા કહેતા હોય છે કે તેમની શાસન વ્યવસ્થાનો જો કોઈ આધારસ્તંભ છે એ છે જ્ઞાન, એટલે કે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી. તો આપણે એક એક કરીને આ તમામ ક્ષેત્રમાં સરકાર દ્વારા શું કામગીરી થઈ છે, આ યાત્રા કેવી રીતે આગળ વધી છે એની વાત કરીશું. તો સૌથી પહેલા તો આપણે ગરીબ કલ્યાણની વાત કરીએ. કઈ યોજનાઓ તમને એવું લાગે છે કે જે ગરીબ પરિવારોનો જીવન ધોરણ સુધારવામાં અસરકારક રહી છે, કે કયા પગલાં ખાસ તો સરકારના?
3: જો ગરીબ લોકોના કલ્યાણ માટે આ સરકારે અનેકવિધ યોજના કરી છે. અનેક લોકોને આરોગ્યનો લાભ મળી રહે એ માટે આયુષ્માન ભારત યોજનાનો પણ બહુ મોટા પાયે અમલ થયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબ પરિવારોને રહેવાના રહેણાંકની સુવિધા મળે, ઘરનું ઘર મળે એ માટે, એટલે એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો લગભગ 4 કરોડથી વધારે પાકા મકાનોની વ્યવસ્થા સરકારે કરી છે એમની ટેન્યોરમાં. 50 કરોડથી વધારે લોકોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળ્યો છે. જનધન યોજનાથી અનેક પરિવારો બેન્કિંગ સિસ્ટમ સાથે ઇન્ટિગ્રેટ થયા છે. અને સાથે સાથે 57 કરોડથી વધારે મુદ્રા લોન દ્વારા એક સ્વરોજગાર ક્ષેત્રે બહુ મોટો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. એટલે કેન્દ્ર સરકારના એક આંકડાઓ એવું દર્શાવે છે કે લગભગ આ 12 વર્ષમાં 25 કરોડથી વધારે લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે.
2: બરાબર, મતલબ માત્ર રાશન આપવાથી નહીં પરંતુ આર્થિક રીતે આપણે મુખ્ય ધારામાં.
3: હા, એટલે તમે બેન્કિંગ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાઓ, તમે ડિજિટલ સિસ્ટમમાં ઇન્વોલ્વ થાઓ છો, તમને. અને બીજું કે અને સોશિયલ મીડિયાએ લોકોને એક એમ્પાવર બનાવ્યા છે કે સોશિયલ મીડિયા આજે સરકારનો અપ્રોચ છે કે ભાઈ દરેકે દરેક સ્કીમનો લાભ, માનો કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર,
2: બરાબર,
3: ખેડૂતોને કિસાનોને જે સહાય આપવામાં આવે છે તો આનો ઇનડાયરેક્ટ બેનિફિટ એ તો છે જ કે ભાઈ પહેલા જે સરકારમાં જે પેલી કરપ્શનની આખી જે ચેઇન હતી એ તૂટી ગઈ દરેકે દરેક કિસાનના ડાયરેક્ટ એકાઉન્ટમાં. અને બીજું કે હવે તો એવો એપ્રોચ છે કે વડાપ્રધાન પોતે જે તે સમયે એક સ્થળ અને દિવસ નક્કી કરી અને ત્યાંથી એના ચેક રિલીઝ કરે છે, એટલે એ જ દિવસે એ ખેડૂતના ખાતામાં એ સહાયની રકમ આવી જાય છે. એટલે વચેટિયાઓની નાબૂદી થઈ અને સાથે સાથે જે મળવાપાત્ર લાભ છે જે વેલફેર સ્કીમનો એ ડિરેક્ટ બેનિફિશિયરી સુધી પહોંચતો થયો.
2: બરાબર ને, ખરેખર ડીબીટી એક બહુ ક્રાંતિકારી પગલું છે. તો હવે આપણે યુવાનોની વાત કરીએ, કારણ કે આપણો દેશ આજે યુવા દેશ તરીકે ઓળખાય છે સમગ્ર વિશ્વમાં. પણ યુવાનોને જ્યાં સુધી કૌશલ્ય ના મળે ત્યાં સુધી રોજગારી માટે એ ખરેખર પાત્ર નથી હોતા. તો રોજગારી માટે અને ખાસ કરીને કૌશલ્ય વિકાસ ક્ષેત્રમાં શું તમને લાગે છે કે છેલ્લા 12 વર્ષમાં કામ થયું છે અને કેટલું પરિવર્તન એમાં આવ્યું છે? કોઈ નક્કર કોઈ પહેલ હોય કે કોઈ યોજના હોય તમારી દૃષ્ટિએ યુવાનો માટે બહુ મહત્વપૂર્ણ છે?
3: તો યુવાનો માટે લગભગ એમ જેને કહેવાય ને કે સ્ટાર્ટઅપ એ બહુ મોટું પગલું છે ભારત સરકારનું. અત્યાર સુધીમાં આપણી પાસે જે આંકડાઓ છે સરકારના એમાં લગભગ 33.5 લાખ કરોડની સહાય દ્વારા 120થી મોટા સ્ટાર્ટઅપ્સ યુવાનો માટે શરૂ કર્યા છે. યુવાનો આજે આપણે ગ્લોબલાઇઝેશનના સમયમાં વૈશ્વિક પ્રવાહોથી બાકાત ન રહી શકીએ, એટલે વૈશ્વિક પ્રવાહો સાથે ચાલવા માટે તમારું શિક્ષણ છે

0: એજ્યુકેશન છે, સિસ્ટમ છે, એને બદલવી પડે. આ સિસ્ટમમાં બદલાવ આવે તો નવી શૈક્ષણિક નીતિ એ રીતે તૈયાર કરવામાં આવી છે, ન્યૂ એજ્યુકેશન પોલિસી, કે જેનાથી વિશ્વમાં જે રીતના બદલાવો આવી રહ્યા છે, જે પ્રકારના મેન પાવરની આજે નહીં તો 5 વર્ષે કે 10 વર્ષે સમાજને જરૂર હશે એવો મેન પાવર તૈયાર કઈ રીતે કરવો, એને ધ્યાનમાં રાખીને જે આખી નવી એજ્યુકેશન પોલિસી તૈયાર કરવામાં આવી છે. એટલે યુવાનો માટે સ્ટાર્ટઅપ, નવી એજ્યુકેશન પોલિસીથી લઈને એવા અનેક પગલાઓ છે જે બેનિફિશિયરી નીવડી રહ્યા છે યુવાધન માટે.
1: નહીં, બરાબર, સાચી વાત છે. હવે આપણે કિસાનોની વાત કરીએ, આપણા ખેડૂતોની વાત કરીએ, તો ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય સાથે આજે સરકાર ચાલી રહી છે. તો તમે જેમ હમણાં ડીબીટીનો પણ ઉલ્લેખ કર્યો, તો ખેડૂતો માટે આપણે કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો કેવા બદલાવો છેલ્લા 12 વર્ષમાં કૃષિ ક્ષેત્રે આવ્યા છે? કારણ કે હવે આપણે જોયું છે કે કૃષિ ક્ષેત્ર પણ હવે વૈશ્વિક પ્રવાહોથી બાકાત નથી, એને પણ મુખ્ય ધારામાં અને વૈશ્વિક સપ્લાય ચેઇન સાથે જોડવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે.
0: એગ્રીકલ્ચરમાં સૌથી મોટો જે બદલાવ છે એ ટેકનોલોજીનો ઉપયોગ છે, કે આ સરકારે, આપણે લગભગ આ જ પ્લેટફોર્મ પરથી ચર્ચા કરી હતી ગયા બજેટ વખતે, કે ભાઈ સરકાર ખેડૂતો માટે એક એવી એપ્લિકેશન તૈયાર કરવા પર ધ્યાન આપશે જેનાથી ખેડૂતોને એના ખેતરમાં ક્યારે કયો પાક લેવો, વાવવો, વાવેતર કરવાથી લણવા સુધીની તમામ ટેકનિકલ મદદ એને મળશે. એટલે ખેડૂતોને એક તરફ તમે ટેકનિકલી ઇનેબલ્ડ કરો છો કે એવી એપ્લિકેશન દ્વારા, અને એવા બીજા માધ્યમોથી ખેડૂતોને જે નવા જમાનામાં કઈ રીતે ખેતી કરવી એની એક મદદ મળી રહે. એની સાથે સાથે જે વેલફેર યોજના છે કે આપણે જેની ચર્ચા કરી પીએમ કિસાન, એમાં લગભગ 4.3 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં વિવિધ કિસાનોને સહાય માટે ચૂકવા છે. યુરિયામાં લગભગ 90% સબસિડી કિસાનોને આપવામાં આવે છે. પ્રાઇમ મિનિસ્ટર ફસલ વીમા યોજના છે, એના 63% લાભાર્થીઓ છે જે આ વીમા યોજનાનો લાભ લઈ ચૂક્યા છે. અને એના કારણે સરકારી આપણી પાસે જે આંકડાઓ ઉપલબ્ધ છે એ પ્રમાણે જોતા આ છેલ્લા 12 વર્ષમાં 12,000+ લાખ મેટ્રિક ટન નું જે ખાદ્યાન્ન ઉત્પાદન છે એ આપણે ત્યાં વધ્યું છે.
1: બરાબર, અને ખેડૂતો પણ હવે આત્મનિર્ભર બની રહ્યા છે. તો છેલ્લા વર્ષોમાં આપણે જોયું છે કે નારી શક્તિ, મતલબ મહિલાઓની જે ભાગીદારી છે વિકાસમાં, એ પણ બહુ નોંધપાત્ર રીતે વધી છે. તો વર્કફોર્સમાં જે મહિલાઓની ભાગીદારી વધી છે એને તમે કેવી રીતે જુઓ છો, અને કયા પગલા, અગેન હું એ જ પૂછીશ કે કયા પગલા એવા છે કે તમને લાગે છે કે આ ખરેખર ગેમ ચેન્જર થયા છે, ખાસ કરીને આપણે મહિલાઓની વાત કરીએ તો?
0: મહિલાઓ માટે આ સરકારે જે આખું નારી શક્તિ, આપને યાદ હશે કે એક સમયે ગતિ શક્તિ, નારી શક્તિ જેવા ઉપક્રમો ના આધારે વિવિધ સ્કીમો આ સરકારે લોન્ચ કરેલી, તો નારી શક્તિમાં આપણે અગેન જનધનની વાત કરીએ તો 32 કરોડથી વધારે મહિલાઓના જનધન ખાતા ખુલ્યા છે. એનો મતલબ એમ કે દેશનું 1/4 ભાગની જે ખાતેદારી છે બેન્કિંગ સિસ્ટમમાં વસ્તીની સરખામણીએ એ મહિલાઓની છે. બીજી ઉપલબ્ધિ છે એ લખપતિ દીદી યોજના છે, કે જેમાં 3 કરોડથી વધારે લખપતિ દીદીઓને એનો લાભ મળ્યો છે. સ્વયં સહાયતા જે છે ગ્રામીણ મહિલાઓને, એવી 91 લાખથી વધારે મહિલાઓને એની લાભ મળી છે. દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે 4.5 કરોડથી વધારે દીકરીઓને પીએમ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ મળ્યો છે. અને એવી બીજી ઘણી બધી યોજનાઓ છે, પણ મને અહીંયા સૌથી વધારે ઉલ્લેખ આપણે એ વાતનો કરવો જોઈએ કે 15 ઓગસ્ટ 2014માં નરેન્દ્રભાઈએ લાલ કિલ્લા પરથી જે શૌચાલયની વાત કરી, એ શૌચાલય ભલે દરેક માટે છે, પણ એના જો સૌથી મોટો એનાથી કોઈને રાહત મળી હોય તો એ મહિલાઓને છે. જેને કહેવાય ને કે મહિલાઓને સશક્તિકરણની દિશામાં બહુ એક પ્રકારનું સેલ્ફ એસ્ટીમ એમનામાં ક્રિએટ થાય છે, અને એનો એક બહુ મોટો બેનિફિટ મળ્યો છે. છેલ્લા 12 વર્ષમાં એક સમયે જ્યાં આપણા સુરક્ષા દળોમાં 3,000 મહિલાઓ હતી, એ મહિલાઓનો આંકડો આજે 11,000થી વધારે પહોંચ્યો છે. એટલે એક પણ ક્ષેત્ર એવું બાકી નથી કે જ્યાં આજે મહિલાઓની ભાગીદારી ન હોય. આજે સ્થિતિ એવી આવી છે કે હવે સંસદમાં મહિલાઓની 33% ભાગીદારી સુનિશ્ચિત બની ગઈ છે, અને ગામડામાં એવો કોઈ વ્યવસાયની તકો નથી મહિલાઓ માટે. એ તક રોન દીદી અને બીજી યોજનાઓ દ્વારા આ સરકારે નિર્માણ કરી છે.
1: બરાબર. છેલ્લા એક દાયકામાં બીજો એક મુદ્દો છે સુશાસનનો, જેને આપણે

0: થોડીક વાત કરી હમણાં થોડીક વાર પહેલા કે ટેકનોલોજીનો ઉપયોગ આ સરકારે પુષ્કળ પ્રમાણમાં કર્યો છે, એટલે આપણી રોજિંદા જીવનમાં પણ ટેકનોલોજી આજે આપણું એક અભિન્ન અંગ બન્યું છે અને સરકારી કામકાજમાં પણ ટેકનોલોજી છેલ્લા દાયકામાં બહુ મોટા પાયે વધી છે. તો કેવી રીતે આ પરિવર્તન આવ્યું છે અને કોઈ દાખલો આપ આપી શકો કે તમને લાગે છે કે આ ત્રણ કે ચાર એવા ટેકનોલોજીના ઉપયોગ છે જેનાથી ખરેખર એક શાસન વ્યવસ્થામાં બહુ મોટું પરિવર્તન આવ્યું છે?
1: જો હું એવું માનું છું કે તમે જેટલું ગવર્મેન્ટ સિસ્ટમને ટેકનોલોજી ઇનેબલ્ડ કરો ને, એટલું સિસ્ટમમાં જે કરપ્શન જે રૂટ નીચે સુધી પહોંચી ગયું હતું એ રૂટ ધીમે ધીમે એલિમિનેટ થાય છે. આજે સામાન્ય રીતે નાના એવા કોઈ માણસને તાલુકા કે જિલ્લા કક્ષાની કચેરીએ જે કામ કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડતા હતા, આ ટેકનોલોજીએ એને નાબૂદ કર્યા છે. આજે તમે આપણે સામાન્ય પ્રકારની આપણી જે સિવિક સુવિધાઓ છે કે આપણું આધાર કાર્ડથી માંડીને રાશન કાર્ડથી માંડીને ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડીને જે નાના મોટા કામો છે એ આપણે ઘરે બેઠા બેઠા ઓનલાઈન કરી શકીએ છીએ. એટલે ટેકનોલોજી ડ્રીવન ગવર્નન્સનો જે નરેન્દ્રભાઈનો આગ્રહ છે એનો આ એક બિગેસ્ટ ઉદાહરણ છે કે દરેકે દરેક ગવર્નન્સના દરેકે દરેક સ્ટેપમાં એમણે ટેકનોલોજીને ઇન્વોલ્વ કરી છે. સૌથી મોટું ઉદાહરણ કે હાઈવે પર જે ટોલ ટેક્સ હતા એમાં ફાસ્ટેગ અને હવે તો એનાથી આગળની યોજનાઓ અમલમાં મૂકી રહ્યા છે, એટલે તમારી સમય પણ બચે છે અને બીજું કે એના કારણે જે લૂફોલ્સ હતા સિસ્ટમના એ ટેકનોલોજી હંમેશા સિસ્ટમના જે લૂફોલ્સ છે એને દૂર કરે છે. અને આ સરકારે જો સૌથી વધારે, એટલે તમે મને કદાચ એમ કહો કે આ સરકારના ટોપ 5 કામો કયા છે તો હું એમાં એક ડિજિટલ ઇન્ડિયાને મૂકું. એટલા માટે કે આજે હું કે તમે કે માંડીને કોઈ પણ વ્યક્તિ આજે ઘરેથી વોલેટ લીધા વગર નીકળીએ તો આપણને એક પણ દિવસ વોલેટની કમી નહીં વર્તાય.
0: બરાબર.
1: કારણ કે બે સૌથી મોટે, એક તો આ યુપીઆઈ કે તમે ગમે ત્યાં પેમેન્ટ કરવું, આજે ચાની લારી વાળાથી શાકભાજી વેચતા ફેરિયાથી માંડી અને કોઈ પણ મોટા સુપર સ્ટોરમાં તમે જાઓ યુપીઆઈથી પેમેન્ટ તમે કરી શકો છો. એટલે એક મારા ખ્યાલથી હું માનું છું કે યુપીઆઈનો જે ટ્રાન્ઝેક્શન છે એ ટ્રાન્ઝેક્શનમાં છેલ્લા વર્ષોમાં 12,000 ગણો વધારો થયો છે. ધીસ ઇઝ ધ હ્યુજ ફિગર. આ જે હ્યુજ, અને હવે તો વિદેશોમાં પણ આપણો યુપીઆઈ ટ્રાન્ઝેક્શન ઇનેબલ્ડ થયા છે ઘણા બધા દેશમાં. એટલે એના કારણે બીજું ડિજિટલ ઇન્ડિયાનું સૌથી બીજું મોટું પાસું છે તમારું ડિજિલોકર છે. કે આ ડિજિલોકરના કારણે જરૂરી પ્રમાણપત્રો છે, આજે મારે કે તમારે ડ્રાઇવિંગ લાઇસન્સથી માંડી અને આપણી વ્હીકલની આરસી બુકથી લઈને કોઈ પણ ડોક્યુમેન્ટ્સ છે એવા એ ફિઝિકલી કેરી કરવા નથી પડતા. ઇવન એરપોર્ટ પર તમે ટ્રાવેલ કરતા હો તો તમારી પાસે ડિજિલોકર હોય તો તમારે ફિઝિકલ પ્રમાણપત્ર સાથે રાખવાની, આધાર કાર્ડ કે કોઈ પણ પુરાવો સાથે રાખવાની જરૂર નથી.
0: બરાબર. હમણાં આપણે વાત કરી યુપીઆઈની કે યુપીઆઈ આપણું અન્ય દેશો દ્વારા પણ અત્યારે સ્વીકારવામાં આવી રહ્યું છે, તો એને જ લગતો મારો પ્રશ્ન છે કે છેલ્લા 12 વર્ષમાં આપણે આપણી નીતિમાં, વિદેશ નીતિમાં પણ એક મોટા પાયે પરિવર્તન આવ્યું છે. વિશ્વ મંચ પર આજે ભારતનો અવાજ છે એ મજબૂત બન્યો છે અને ભારતની એક ઓળખ બની છે. તો સોફ્ટ પાવર તરીકે યોગ હોય કે આયુર્વેદ હોય, શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું યોગદાન આ બધામાં કેવું છે? શું તમારા મંતવ્યો છે?
1: જો યોગ એક જીવનશૈલી છે એ વાત વિશ્વએ સ્વીકારી છે, એટલે આનાથી વધારે મોટો સોફ્ટ પાવર ભારત માટે બીજો કોઈ હોઈ ના શકે. અને આ સોફ્ટ પાવરના કારણે આપણને આપણી જે ફોરેન પોલિસી છે એમાં ઘણા બધા ફાયદાઓ થયા છે કે ભારત એક મજબૂત પ્લેયર તરીકે આજે વર્લ્ડ સ્ટેજ ઉપર પોતાની પ્રેઝન્સ રજીસ્ટર કરાવી શકે છે.
0: બરાબર. તાજેતરમાં જે G7 પરિષદ થઈ એમાં
1: એ થઈ, અને બીજું આપણો જે પાસપોર્ટ છે, આજે લગભગ 27થી વધારે દેશો એવા છે કે જ્યાં આપણે ઓન અરાઇવલ વિઝા સાથે દાખલ થઈ શકીએ છીએ. અમુક નજીકના દેશો એવા છે કે જ્યાં આપણે વિઝા માટે કોઈ ફોર્મલ પહેલી કરવી પડતી નથી. એટલે આપણા પાસપોર્ટની એ વૈશ્વિક સ્વીકૃતિ છે કે આપણે વધારે ને વધારે દેશો આપણને ઓન અરાઇવલ, ઇન્ડિયન પાસપોર્ટ હોલ્ડરને ઓન અરાઇવલ વિઝા આપતું થયું છે. એટલે તમારે પ્રાયોર વિઝા લેવાની જરૂર નથી. એ આપણા પાસપોર્ટની જે સ્ટ્રેન્થ છે કે ઇન્ડિયન પાસપોર્ટની એ દર્શાવે છે.
0: ખરેખર કેતનભાઈ, 12 વર્ષના વિકાસના આ સમગ્ર ચિત્રને આપે એટલા ઊંડાણથી અને એટલા સરળતાથી અમારી સમક્ષ રજૂ કર્યો અને અમારા શ્રોતાઓને બહુ સરસ માહિતી આપી, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
1: આપનો પણ આભાર અપર્ણાબેન.
0: શ્રોતા મિત્રો, જ્ઞાન છે, ડિજિટલ ઇન્ડિયા છે કે વૈશ્વિક મંચ પર ભારતનો વધતો પ્રભાવ છે, એ જ એકચ્યુઅલી આવનારા વિકસિત ભારતનું ભાથું છે અને સેવા અને સુશાસનની યાત્રા અવિરત ચાલુ રહેશે અને ખરેખર 2017

0: સુડતાલીસ સુધીમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે એના માટે આપણે સૌએ પોતપોતાનું યોગદાન આપવાનું રહેશે. અને આ જ સંકલ્પ સાથે આ કાર્યક્રમ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીએ એક નવા વિષય સાથે. નમસ્કાર.
1: આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, રાત્રિના 9:30 થઈ છે. હવે પ્રસ્તુત છે અમારા વિવિધ ભારતીના મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમ આજ કે ફનકાર.
2: આજ કે ફનકાર કાર્યક્રમ કે લિયે કીજીએ થોડા સા ઇંતજાર.

પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, નિર્લોક પરમાર, વિરલ રાવલ, પ્રજ્ઞા ઝવેરી, શાંતિગીરી ગોસ્વામી અને કૌશિક સિંધવ. વેવિશાળ હપ્તો પહેલો.

સુખલાલે જમાઈ રહેવું હશે તો લાયક બનવું પડશે, આય આવીને ભણવું હશે તો ભણાવશું, ને ધંધો કરવો હશે તો દુકાનો ક્યાં ઓછી છે. બાકી તમે જો એમ સમજી બેઠા હો કે અમારી સુશીલા આંકડે લાગેલ મધ છે તો તમે ખાંડ ખાવ છો શેઠ. તમારા થોરવાડ ગામના ધૂળિયા ખોયડામાં છાણના અને તલારાના ધુમાડા ફૂંકવા હારું દીકરીને કોઈ ભણાવતું નથી શેઠ. જેવો વિચાર હોય એવો લખી જણાવો.

0: એટલે અમે નાથને જાહેર કરી દઈએ.
1: સુખલાલ દીકરા.
2: બાપુ.
1: આ તારા મોટા સસરાનો ચોથો પત્ર આવ્યો છે. ભાઈ, તારું જો સુધરતું હોય તો તું જા.
2: બાપુ, મુંબઈ જવા મારું મન નથી માનતું. એવડા મોટા શહેરમાં હું તો હાવ એકલો જ પડી જાઉં ને, અને આની માંદગી.
3: બીજું તો કઈ નહીં ભાઈ, પણ વખત છે ને ઈ રહ્યા પાછા મોટા આબરૂદાર, એટલે મન ઉઠી જાય તો વેશવાળ ફોક કરે, અને મારી એવું થાય તો અમારું જીવ્યું ઝેર થઈ જાય.
2: ના બા.
3: બેટા, અમારી ફિકર ન કરતો. આ ચંપક શેઠ આકરા સ્વભાવના છે, એમને સાચવી લેજે. સુખા દીકરા, તું તારે જા બેટા.
2: પણ બા, આમાં વેશવાળ ફોક કરવાની વાત ક્યાં આવી?
3: એક તો ભગવાન એમનો દાડો વાયડો છે, અને બીજું કન્યા પાછી ખમા શેરમાં હજારો રૂપિયાને ખર્ચે ભણતર ભણે છે. બેટા સુખા, આ જે જે ત્યાં જઈને આવે છે ને, એ સારા સમાચાર આપી જાય છે કે કન્યા આડેટી બની ગઈ છે, ગજુ કરી ગઈ છે, વાને ઉઘડી ગઈ છે. દીકરા, એ બધા એવાના વિચારવા જોવે મળી, આ તમારો સંસાર બંધાઈ જાય, વચમાં વિઘન ન આવે તો બસ. એ મારે કોઈની ચાકરી જોતી નથી, તું તારે સુખેથી તારા સસરા રાખે ત્યાં રહીને ભણતર ભણ, અને દીકરા મારા આ કન્યા જેમ જ પાવરધો બન.
2: બા, બા મને ત્યાં નહીં ગમે. બા
3: લે, નહીં કેમ ગમે? આ રૂડી વહુ તો ત્યાં હશે.
2: એટલે જ નહીં ગમે બા.
1: સંતોખડીમાંથી સુશીલા બની ચૂકેલી કન્યા મારી લાયકાતનું રોજે રોજ માપ જ લીધા કરશે. મારે તો લગાતાર એને લાયક બનવા માટે જ મહેનત કરવાની ને. હું તો હાવ મૂંઝાઈ જઈશ સાસરામાં.
3: તારા મનમાં તું સુજે ઘોડા ઘડતો હોય ભાઈ, પણ આ સગ પણ તૂટે અમારું જીવ્યું ઝેર થશે.
2: ના બા.
3: ને દીકરા, પાછળથી તારા આ ભાંડરડાને કોઈ નારિયેળ લેવા કે દેવાય નહીં ડોકાય.
2: એવું ના બોલો બા.
3: અને બેઠા, એવી પદમણી આજ 15 વર્ષના વેશવાળ પછી પારકા ઘરમાં જઈને ઇંડોળે હિંચશે, તો એ તારા બાપથી કે મારાથી આ અવસ્થા હવે નહીં સેવાય. મારી આતરડી એવી કકડે છે, માટે તને હું ફરી ફરીને કહું છું કે જા બાપા, મારા દીકરા જા.
2: ના બા, ના.
0: બે બદામના સુખલાલ માટે મોટર મોકલીને અટાણથી શા માટે એ છોકરાને મુટાઈનો કેપ ચડાવો છો? પ્રાણિયા.
4: જી શેઠ સાહેબ.
0: તું સ્ટેશને જા.
4: ભલે.
0: અને થોરવારથી સુખલાલ આવે છે એને પેઢી પર ઉતારી દેજે.
4: ભલે.
0: અને તમારા હવની હારે એનો ઉતારો રાખજો.
4: ભલે શેઠ સાહેબ.
0: પ્રાણિયા.
4: હા જી.
0: બેકૂફ, તને ભાન છે કે નહીં? કલ પ્રકાબી હટાવી ના કહું છું.
4: હટાવી લો.
0: ગાદી પર પગ પોળા કરીને ચા પીવાય
5: તો સુખલાલ.
2: હા.
5: તમે આવી ગયા એમને?
2: હા.
5: કઈ તકલીફ તો નહોતી પડી ને?
2: ના જી.
5: કેમ છે તમારી માને?
2: સારું છે. એ મારા બાપાએ અને મારી બાએ હવને બહુ જ હંભાયરા છે.
5: નાના, જોઈ લીધી ને શીખલ?
6: બહુ દુબળા પડી ગયેલા દેખાય છે. 5 વર્ષ પહેલા તો.
5: 5 વર્ષ પહેલા ની કાણ કા માઇન્ડ? અરે પૈણે છે એના ગીત ગાને? આમાં તને કઈ બોણી લાગે છે? રતી જેટલી આવડત
6: આઈ ઠીક થઈ રહેશે.
5: રાજા બાદશાહ જેવી વાત કરવી રેવા દે, તું રેવા દે હવે. હા
6: બોલો.
5: મારે મારી એકની એક છોકરીનો ભાવ નથી હળગાવી દેવો, સમજો?
6: તો હવે શું કરવું છે?
5: કઈ કરવું તો પડશે ને. જોઈ કામે લગાડી જોઈ. અરે એ તો વેળુમાંથી તેલ કાઢવા જેવી વાત છે, છતાં આપણે પીલી તો જોઈ.
1: મુંબઈ આવ્યાને 3 મહિના થયા, પણ હજુ સુશીલાનું મોઢું જોવા નથી મળ્યું. વચ્ચે 2 વાર સસરાએ ઘેર જમવાનો ઇતરો હતો, ત્યારે મોટરમાં હાથે લીધો અને વળતી વેળાએ

0: સાથે રહીને મોટરમાં જ પેઢીએ ઉતારી દીધો. મને મને તો એ ખબર નથી કે સુશીલા ભણવા જાય છે કે સંગીત શીખવા. એ બજારમાં જાતી હશે ત્યારે મોટરમાં જ જાતી આવતી હશે ને. અરે અરે ભાઈક સાડી તો સેટની મોટર હલાવનારો, એ સુશીલાને રજે રજ ઇતિહાસ જાણતો હશે. પણ મારામાં એને પૂછવાની લગરી કે હિંમત જ ક્યાં છે.
1: હાવ સાંભળો, અટાણે કેરીની ભરપૂર મોસમ છે. મારી એવી ઈચ્છા છે કે કુટુંબની હારોહાર પેઢીના સ્ટાફની એક ઉજાણી આવતીકાલે કરવી.
2: વાહ, મજા આવી જાય.
1: કાલે પેઢીમાં અમાસની રજા છે, મેં બધી ગોઠવણ કરી નાખી છે.
2: ક્યાં ઠેકાણે શેઠ?
1: રેલવેના એક પરામાં પહાડની પાસે મારા એક નજીકના સ્નેહીનો બંગલો ખાલી છે.
2: એમ
1: પ્રાણીયા, તું આજે રાતે સ્ટાફના જુવાનિયા ઓહારે એ બંગલે પહોંચી જાજે.
2: ભલે શેઠ સાહેબ.
1: કેરીના ટોપલા, રાંધવાની ચીજ વસત બંગલે પહોંચાડવાની જવાબદારી તારી.
2: કાંઈ ફકર કરો નહીં શેઠ.
3: હાલો ભાઈ, હાલો, આ કેરી નો રહ કાઢવા માંડીએ.
4: હાલો, આ કેરી દો.
5: એ પ્રાણલાલ ભાઈ.
3: હા બોલો બોલો.
5: એ પ્રાણલાલ ભાઈ, મારી મદદ ની ખપ હોય ને તો જરૂર કેજો.
3: અરે હવે આવ રાખો. આવ ભાઈ સાહેબ, એક દિવસ તમે જ અમારા બધાના ધણી થવાના છો ને.
5: હવે રાખો રાખો પ્રાણલાલ ભાઈ.
3: અમને આમ ઠાલા ભૂંડા કાં લગાડો સુખલાલ શેઠ.
5: હા
3: જરા આની કોઈ રાવો ને.
5: એ આવ્યો લ્યો.
3: મારે તમારી એરે થોડી ખાનગી કરવી છે.
5: અરે બોલો ને ભાઈ.
3: શેઠ, તમારા પેટમાં આજે પાપ છે.
5: હું વાત કરું
3: છું, વાત સાચી કે નહીં? હે,
5: શેનું પાપ? અરે મારા પેટના પાપની મને ખબર ન હોય.
3: બોલો બોલો, કહી દઉં.
5: કહી દો.
3: હા પ્રાણીઓ હંતવી જાણે છો. તમારો ઈરાદો આ જગ્યાએ સુશીલા બેનને મળવાનો છે?
5: અરે પ્રાણલાલ ભાઈ, તમે આવું બોલો છો ને મારી છાતીમાં હબાકા આવે છે. મને નિરાતે બેસીને કામ કરવા દો, મારા નામનું બુમરાણ ન મચાવશો.
3: તો વચન આપો, બોલો.
5: હું
3: કે સુશીલા બેનને બિલકુલ મળવું નહીં, બોલો, વચન આપો છો?
5: અરે ભલા માણસ, મારો જીવ જાય છે.
3: એમ નહીં છોડી શકાય તમને. કોલ આપો કે સુશીલા બેન સામેથી બોલાવે તો પણ બોલું નહીં.
5: અરે પ્રાણલાલ ભાઈ, હવે તો હાઉ કરો ને બાપા, હાઉ કરો.
3: રૂમાલ કે વીટી આપવા નહીં.
5: અરે મહેરબાની કરીને
3: એમ પત્રો હરસ પરસ આપવા નહીં, બોલો, છે કબૂલ?
5: અરે કબૂલ ભાઈ, કબૂલ.
3: સાંભળો, હો સાંભળો, સુખલાલ શેઠ ને આ કામ પરથી કોઈએ ઉઠાડવાના નથી, દોડાદોડી કરાવવાની નથી. શેઠ બીમાર છે ભાઈઓ ને શેઠો. આ કેરી તો સુશીલા બેને જ પાસ કરી છે. સુશીલા બેન ની કેરી ની પરાખ આહા ખરેખર કુદરતી જ છે. સુશીલા બેન જો કાલે મોટરમાં મારી એરે ન હોત તો મારી ઉપર તો તણા પીટ જ થાત.
5: હવે આ તારું સુસુ પુરાણ બંધ કરીશ, શાંતિથી કામ કર અને બીજાને કામ કરવા દે.
3: આપણા સુશીલા બેન છે ને એ ડ્રાઈવર દયાળજી નું બહુ જ ખેંચે છે. અને મને કહે કે દયાળજીમાં તો એવા ગુણ છે, એવી આવડત છે, એને કોઈ બેવકૂફ ન બનાવી જાય.
5: પ્રાણલાલ ભાઈ, હું જરાક નીંદર ખેંચી લઉં, છાતીમાં બહુ દુખાવો થાય છે.
3: કુઓને બાપા, તમને જમાઈને ના પાડવાની કોની વગદૂર છે? હે, આ કેરીનો રાત અમે બધા કાઢી નાખશું. એને બચારાને પીડો રહેવા દેજો. આ મુંબઈ આવીને મોટા શેઠના હાણસામાં બરાબર નો અપડાણો છે. મૂર્ખ નો સરદાર હજી અહીને આશા રાખીને પીડો છે. ઓલો મોટો શેઠ ધક્કો મારીને કાઢી મૂકશે ને, આ તૈયે એને આખું ઉઘરશે. ભાઈઓ, મોટા શેઠે મને શું કીધું છે એ જાણો છો?
1: પ્રાણલાલ.
2: હાજી.
1: અહીં આવતો?
2: એ આવ્યો સાહેબ. બોલો શેઠ સાહેબ.
1: જો હા પણ
2: બોલો.
1: તું છે ને મારો નોકર નથી?
2: હમ.
1: અરે અમુક બાબતમાં હું ઘરના માણસોને ભરોસો કરતો નથી.
2: હા બરોબર.
1: પણ પ્રાણીયા,
2: હા,
1: તારા ઉપર મને ગળા

0: そうじゃ、
1: ああ拝むかろう、セット拝むかろう。
0: そうかれちゃったらバイバーン。
1: ああ、まだバイバーン。
0: おいの、ガムラのボトン。
1: ごめん、シュクラレ。え、セットサイブ。おめえと、えねえ、シェッ、シェッ、カリネ、タヘロ、カラビ、カラビネ、ドソ、カタビナキシ、ボロ。
0: エマチカラバン
1: チ。ああ。
0: アニエマチカトレジェ。
1: パレー。
0: プランナー。
1: アジ。
0: マロショイラドチェ。
1: うん。
0: エネコイネジャンナティ。
1: あ、バロバルチェ。
0: ジョ。アチペリワ。タネカウチョ。
1: あ、ボロ、ボロセット。アビエネ、カディムコウエ。トジャッバウド、ジャリネ、カディムコネ。અરે રોય કો છે હું કામે
0: અરે ભાર્ગતી લખાવી લેવા માટે એને રોય કો છે હા ટાટા પાણીએ ખ જાતી હોય તો ઉનુ કરવાની શી જરૂર હે
1: પણ શેઠ સાહેબ
0: હા
1: ઈ મારો બેટો ભાર્ગતી લખી આપે એવો કાસો પોસો નથી હો તમારી કડપથી સુકો અને સુશીલા બેન એકમેક ને મળી નથી હકતા બાકી તો
0: એમને મળવા દેવાનાય નથી પ્રાણ્યા એમને મળવા દેવાનાય
1: બરોબર બરોબર
0: બાકી સુખલાલ નહીં તો એના બાપે ફારગતી લખી આપી પડશે હા
1: ઈ ઈ કઈ રીતે શેઠ સાહેબ
0: મારી પાસે સુખલાલ ની કોડ ખાફણ નું ડાક્ટરી સર્ટિફિકેટ છે
1: કે
0: સુખલાલ માણસમાં નથી બોલ પછી તો સુખલાલ કે એના બાપે વેવિશાળમાંથી છૂટા થવાની ફારગતી લખી દેવી પડશે કે નહીં હે
1: બસ બેડો પાર શેઠ સાહેબ બેડો પાર સુખલાલ સુખલાલ મોહ પીડો સુખલાલ મોહ
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર આ તો હપ્તો પહેલો નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય અને પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું
3: આકાશવાણી રાજકોટ

0: પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો યશવંતસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, વિરલ રાવળ, જ્યોતિ રાવળ, શાંતિગીરી ગોસ્વામી અને સ્વરાજ પરમાર. વેવિશાળ ભાગ બીજો.
1: શું હતું સુશીલાને? ન્યાર હોળે જઈને કેમ ઉભી હતી? કોણે ન્યા તેડાવી હતી? કોણે એને કડવું વેણ કીધું છે? અરે કહું છું, કોણ એને ડરામણી દેખાડે છે? હું એને ચીરીને મીઠું ન ભરી દઉં? એ છે કોણ હરામજાદો? કઈ સત્તાને હિસાબે એને સુશીલાને બોલાવી હતી? અરે એનો તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યાસ હું મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો? કૂતો મવાળી!

0: રસોઈયો આવી નથી?
1: અરે, સામેના પલંગ પર તો સુખલાલ સુતેલા લાગે છે. કેટલા વર્ષે એકાંતે એમને જોયા. મોટા બાપુને મારી વાતો એમને સુકાયેલા રોચા જેવા ને કદરૂપા કહે છે, પણ અત્યારે બે જ ફૂટના અંતરે ઉભા ઉભા

0: સૂતેલું એમનું નિર્મળ નમણું મોં જોયું તો એ તો સાફ ચહેરાવાળા પુરુષ જણાય છે.
1: કહું છું, રસોઈયો અહીં છે.
2: મને ખબર નથી.
0: અરે, ઊંઘમાં એમનો અવાજ સ્પષ્ટ અને કર્ણપ્રિય છે. સૌ તો મારા કાન ભંભેરતા હતા કે એ એક વાક્ય પણ બોલી શકતા નથી. એ બેવકૂફ, ગાંડા અને ગમાર જેવા છે. તો એ વાતો સાચી છે હોઈ શકે.
2: તમે અત્યારે અહીં?
0: હું તો રસોઈને શોધવાની હતી. ત્યાં તમને તમારે સૂવું હોય તો સૂઈ જજો. મારે તમારું કંઈ કામ નહોતું.
2: કામ હોય તો જ આપણે મળી શકીએ. 3 મહિનાની જંખના પછી તડપી તડપીને આજ તમારું મોં જોવા પામ્યો.
0: તમે ત્યાં પેઢીના ઉતારે અને હું, તમે દુબળા દેખાવ છો.
2: દુબળો તો હું જરાય નથી. મારી બાએ તમને બહુ સંભાળેલ છે.
1: બા? બાને કેમ છે?
2: હું નીકળ્યો ત્યારે તો ચાંદલો કરવાય ઉઠી હકાણું નહોતું. હુતે હુતે દુખના લીધા હતા. તે પછી કઈ ખબર નથી.
1: મારા ઘરના લોકો કહે છે કે મારો મંગેતર સાવ કંગાળ અને રેઢિયાળ ઢોર જેવો છે. જ્યારે આ જુવાનની વાણીમાંથી સિતારના ઝંકાર જેવી કેવી મીઠાસ છરે છે. મોટા બાપુ અને મારી બા તો કહે છે કે મારી સાસુ તો ઘરમાં ગાળો કાઢે છે અને શાપ વરસાવે છે. પણ એ માં પોતાના દીકરાને ચાંદલો કરવા ઉઠવાના પ્રયત્નો કરે અને મીઠડા લે? ના ના, એ માં ભયાનક હોય જ નહીં. મોટા બાપુ, એ માં તો દયા અને સેવાને પાત્ર છે અને તમે એને ભયાનક કહો છો. કહું છું, તમે ઘેર કાગળ જ નથી લખતા?
2: હવે લખીશ.
1: શું લખશો કાગળમાં?
2: તમારા ખુશી ખબર અને તમે એમના ખુશી ખબર પૂછાવ્યા છે વગેરે વગેરે. તમારે તમારે જવું નથી? અરે, આપણને કોઈ જોઈ જશે તો મારી તડાપીટ થશે. એકાંતે મિલનમાં દોષી તો છોકરાની જાત જ લેખાય છે ને.
3: ઓહો, વિજયચંદ્ર ભાઈ, આવો આવો, તમારી જ રાહ જોવાતી હતી.
2: કોઈ વીઆઈપી આવ્યો લાગે છે.
1: તો ભલે, હું જાઉં હવે.
3: કેમ મોડા પડ્યા વિજયચંદ્ર ભાઈ?
4: શેઠ સાહેબ, તમારા જેવી નવરાશ અમને ક્યાંથી. શેતલવાડ સાહેબને મળવા જવાનું હતું. સર મેથ્યુ સાહેબનો લેટર હતો, રૂબરૂ મળી જવાનો.
3: અરે કહું છું, ક્યાં છે સુશીલાના બા અને એના ભાભુ? લ્યો, આ વિજયચંદ્ર આવી ગયા છે. અરે મહારાજ ક્યાં છે? ખરા ટાણે જ બધા રફુ ચક્કર. અરે બેટા સુશીલા.
1: હા મોટા બાપુ.
3: તું રહોડા બાજુ શું કરવા ગઈ હતી? હવે પીરસાવો જટ બેટા, વિજયચંદ્ર આવી ગયા છે. અરે કહું છું, મહારાજ મહારાજ ક્યાં મરી ગયો?
2: શેઠ સાહેબ, લો હું જ મહારાજને બોલાવી લાવું છું.
3: સુખલાલ, સુખલાલ, તમે ને સુશીલા રહોડામાં શું કરતા હતા? અરે તમને પૂછું છું, તમને, તમે સુશીલાના ભાભુ છો કે દુશ્મન? અરે તમારાથી 1.5 હાથની છોકરી નથી હચવાતી.
1: કહું છું, ધીરા બોલો. આ ટોળા વચ્ચે ઘરની આબરૂ ઉઘાડી કરતા શરમ નથી આવતી?
3: અરે ઈ હરામ જાદાએ કઈ સત્તાને હિસાબે સુશીલાને રહોડે બોલાવી હતી? કહું છું, અરે એને તો હજી મારા ઘરમાં પગ મૂકવાનો અધિકાર નથી. ન્યાસુઈ મારી છોકરી ઉપર સત્તા ભોગવતો થઈ ગયો.
1: ધીરા રહો, ભલા થઈને કઈક સમજણ તો પડવા દો.
5: તમે તમે બધા ચૂપ રહો. બાબુને બાબુને આઈ બોલાવો.
1: સુશીલા બેટા, બેટા છાની રે, બોલ બોલ બેટા, તારે શું કેવું છે?
5: બાબુ, બાબુ મોટા બાબુને કયો કે એ કોઈને કાંઈ કે નહીં.
1: હા બેટા,
5: એમાં એમાં એમનો કોઈ ભાગ ગુનો નથી. હું એમની બોલાવી ત્યાં ગઈ નહોતી. હું તો રસોઈયાને
3: એને કાંઈ ન કહું એટલે શું હું હાંકી લઉં? અરે હાડેથી છોકરી હારે આ એકાંત કરતા શરમ ન આવી નાલાયકને. એને હવે અહીંથી કાઢો અને છેલ્લા છૂટકો કરો.
1: તમે શું કરવા માંગો છો? વજે તો કરવો છે તમારે.
3: તમ તમારે જોયા કરો, જોયા કરો. હવે મને બધી વિદ્યા આવડે છે. અરે 15 વર્ષથી મુંબઈ ખેડી છે. મારી પાસે એકો એક તાળાની ચાવી છે. હવે તમ તમારે તાલ જોયા કરો. કહું છું, તાલ જોયા કરો તમે.
1: અરે
3: ઘીના ઠામમાં ઘી ઠરી જશે. મને

0: છોરી ચાટી ગઈ હશે? ગમ ખાઈને બેઠો છું, ગમ ખાઈને, કેમ કે ઘરનું માણસ જ મને મોળો પાડી દે છે. નિકર નિકર, હું આટલી વાર લાગવા દઉં કઈ?
1: સબૂરી રાખો, સબૂરી રાખો, હું તાવડા સો બાવરા થાવમાં.
2: બાબુ, હવે તમે સબૂરી રાખો.
0: પ્રાણિયા.
3: જી સાહેબ.
0: પ્રાણિયા, ઈ રઢિયાળાને જમવામાં મારી સામે બેહવા દઈશમાં, કહું છું, મારી સામે બેહવા દઈશમાં.
4: ભલે શેઠ સાહેબ, તમે જરાય ફકર કરો, માં એને મારી આયરે જ ખૂણામાં બેહાડીશ. અરે ઠોહા મારી મારીને સીધો દોર કરી નાખીશ, અને છાતીનો દુખાવો વધારી ન દઉં તો મારું નામ પ્રાણીઓ નહીં.
0: હાલો વિજયચંદ્ર, જમી લઈએ.
3: ચાલો.
0: માફ કરજો હો, પણ અમારા જેવા શેઠિયાને ઝંઝટનો પાર નથી હોતો. ચાર જમદું થંભાળવા હારા, પણ બાર ગુમાસ્તા સાંભળવા ભારે ભૂંડા હો. આ સારા પ્રસંગે પોત પ્રકાશા વિના રહે જ નહીં ને? આવા માણસો મોકો જઈને છોકરીને ભોળવે છે હો.
5: છોડો હવે શેઠ, એ વાત પછી ડિસ્કસ કરશું.
4: ભલો સુખલાલ શેઠ, આપણો ઠોહો કેવો લઈ ગયો? મેં ના નોતી પાડી તોય પરાક્રમ કર્યું ને, સોગંદ ન પાડ્યા ને, અને ઉતાવળે બાફી માર્યું ને. હવે લબાચા બાંધો રાજ. અચકો મચકો કરેલી
0: વિજયચંદ્ર ભાઈ, બાકી તમારું ડ્રેસિંગ એટલે કેવું પડે હો. અરે સૌથી અલગ તરી આવો છો, હાફ કોટ અને બદામી રેશમી ટોપી, વાળ પણ ચપોચપ, ક્લીન સેવ, એકે એક વાળ સ્વસ્થાને, અરે ધોતિયાનો એકે એક સળ અકબંધ. હું કહું છું, આવી લશ્કરી શિસ્તનું પાલન શીખ્યા કોની પાસેથી? હે
5: મોટા માણસો સાથેની ઉઠબેસ બધું શીખવી દે છે શેઠ, યુરોપિયનો સાથેનો રાત દિવસનો પનારો. શેઠ, નાનપણથી દુઃખ પડે ને, એટલે બધું આપોઆપ આવડી જાય છે.
0: મા બાપ,
5: માતા પિતા તો નાનપણથી ગુજરી ગયા છે. બેન બનેવીને ઘેર રહી મોટો થયો, ટ્યુશનો કરી કરીને અભ્યાસ આગળ ધકેલ્યો, વચ્ચે બે વાર નોકરી કરવી પડી, હેથી ભણતર છોડવું પડેલું, નહીતર 20 વર્ષે તો ગ્રેજ્યુએટ થઈ ગયો હોત. જવા દો એ બધું. શેઠ, મનસુખલાલ બાલાભાઈ તરફથી વિલાયત જનાર છું, તેમના બિઝનેસની એક શાખાના ડેવલપમેન્ટ માટે. ફ્યુચર પ્રોસ્પેક્ટ્સ બહુ સારા છે.
0: હા, કહું છું, વિલાયત કેટલું રહેવું પડે એમ છે?
5: લગભગ 2 વર્ષ.
0: હા, પછી તો દેશમાં સ્થાયી થવાના ને?
5: હાજી, સૌલાળાના સમજુ ફૈબાને તો તમે ઓળખો જ છો ને, એ તમારી વાત અવારનવાર કરતા હોય છે.
0: અરે સાંભળો છો?
1: એ હા.
0: એ કહું છું, આ વિજયચંદ્રને ઓળખો છો તમે? સૌલાળાના એમના સમજુ ફૈબાને તો તમે સારી રીતે ઓળખો છો. અરે તમારા પિયરના તો એ નજીકના સંબંધી, અને આપણે નાતમાં તો હામહામાં કેટલા બધા હગપણ નીકળી પડે છે. આ વિજયચંદ્ર મનસુખલાલ બાલાભાઈ શેઠની પેઢી તરફથી વિલાયત જનાર છે.
1: એમ, કોઈ વાર અમારે ત્યાં રોટલા ખાવા આવો.
5: અત્યારે તમારું અન્ન તો ખાઈએ છીએ, હવે સગ પણ નીકળું છે તો આગળ વધારશું ને.
0: બેટા સુશીલા.
1: હા મોટા બાપુ.
0: ને આગી કેમ ઊભી છે બેટા? વિજયચંદ્ર, આ છે મારા નાના ભાઈની અને અમારી લાડલી દીકરી સુશીલા.
1: નમસ્તે.
0: ભણવામાં તો હોશિયાર છે, હવે ગીત સંગીતમાં આગળ પડતી થાય એવી મારી ઈચ્છા છે.
5: એ બધું થઈ પડશે. મારું સર્કલ એટલું બધું મોટું છે કે કોઈ પણ કલામાં માહિર થવા 1000 દરવાજા છે. ભલે શેઠ, હવે મને રજા આપશો? મારે એક અર્જન્ટ મીટિંગમાં જવાનું છે.
0: હાલો હાલો, હું તમને ગાડી સુધી કંપની આપો. વિજયચંદ્ર ભાઈ, કોકવાર રાતને વખતે નિરાતે આવો, વેપારની વાતો કરશું. આવજો.
5: સાથોસાથ સુશીલાની મ્યુઝિક ટ્રેનિંગની હું ગોઠવણ કરી આપીશ. ચાલો શેઠ, આવજો ત્યારે.
0: આવજો. હા.

સુશીલાના બાબુ, સુશીલાના બાબુ, જો આ વિજય ચંદ્ર નો આવ્યા હોત ને તો આજની મારી ઉજાણી તો કડવી ઝેર થઈ જાત. કઈ જેવો તેવો ગજબ કરી નાખ્યો છે ઈ કમજાત ના.

0: સુખલાલ, આજે પહેલીવાર મેં તારું મિલન સુખ માણ્યું, પણ એ સુખમાં આગનો તણખો ઉડીને પડ્યો. હવે તો એ તણખો આગ બનીને ભભૂકશે. એ આગ મને, બાબુને, તને અને તારા આખા કુટુંબને રોડી ટોડી નાખશે. તારાથી મને દૂર રાખવા મોટા બાબુ અને મારી સગી જનેતાએ કેવા કેવા ત્રાગા રચ્યા હતા, એની તો શી વાત કરવી. સુખલાલ ગામડાનો ગમાર, સુખલાલ બેટોળ અને બદસુરત, સુખલાલ તો બોલતા ન આવડે એવો બોથડ. સુખલાલ બોલ, અત્યારે તું શું કરે છે?
1: સુશીલા, હું તો હજી એ પહાડ પાસેના બંગલામાં ગુમાસ્તાઓની મોકળી મશ્કરીઓનો માર ખાતા ખાતા ઉજાણીના ઠામડા ગણું છું. છરી ચપ્પાને કોથળામાં નાખું છું, વધેલા તેલ ઘી અને મીઠું મસાલા પાછા ભરવા દોડા દોડી કરું છું. પ્રાણલાલ સુતા સુતા કેવા ટોણા મારે છે.
2: આખરે તો આ બધો હવાર જ સુખલાલ શેઠનો જ છે ને. આ ડબલા ડુબલીની માલિકી એમની છે, અમારી નથી. એક પવાલું આગુ પાછું થાય અને નાના શેઠાણી ખબર લઈ નાખશે તો કહી દેશું કે અમે તો હંધુય તમારા જમાઈને ભળાયું હતું.
1: સુશીલા, સુશીલા, સુશીલા, હવે તો થાય છે કે કોઈ ઇસ્પિતાલનો ખાટલો જ મારો આશરો બનશે.
3: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આપ આકાશવાણી રાજકોટ પરથી સાંભળી રહ્યા હતા.
4: આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી જવીચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો વર્ષા પટેલ, વીરલ રાવલ, પૂનમ ચૌહાણ, સ્વરાજ પરમાર. વેવિશાળ હપ્તો ત્રીજો.
1: तुम लोग अपने नौकरों को क्या गधा समझकर इतनी मजदूरी खिंचवाते हो और पीछे दवा खाने में छोड़कर सब मामला खत्म समझ लेते हो. इसके स्पंजिंग के वास्ते कोई कोलन वाटर और पाउडर की डिब्बी भी नहीं दे गया. मैं अपने घर से लाई हूँ, देखो कितनी हाई क्वालिटी है.

0: સુખલાલ, હું તને નવું નામ આપું છું, સ્માર્ટી. સ્માર્ટી એટલે સુઘડ અને ચપળ.
1: સુશીલા, આ નર્સને જોઉં છું અને અને મને તું સાંભળી આવે છે. જોકે મને તારું મોં પૂરેપૂરું યાદ નથી આવતું. મોટા શેઠે જ મને મુંબઈ બોલાવ્યો છે અને આજે પથારીમાં પડ્યો છું. તે કોઈ સાર સંભાળ લેવાય નથી આવતું. સુશીલા, ફરીવાર તારું મોં તો દેખાડ.

0: આટલું બધું શું વિચારે છે સ્માર્ટી? બસ એસા હસતે રહેના
1: સિસ્ટર.
2: મિસ લીના, પેશન્ટને કોઈ મળવા આવ્યું છે?
1: શું સુશીલા તો મને મળવા નહીં આવી હોય ને?
0: તુમ કિસકો માંગતા હે?
3: ઇસકો
0: ઉસકો બાત મત કરાના, હેમોરેજ હો જાયેગા.
3: હા હા સારું.
0: તુમ ઇસકી કોન હે? શેઠાની હે? આંટી હે? કઝિન હે? ઉસે ઇતને દિન દેખને કે લિયે કોઈ નહીં આયા. और ये बेचारा हर किसन हॉस्पिटल का फ्री बोर्ड में अकेला पड़ा है. क्या तुम दूसरा गांव से आई है?
3: हाँ.
0: देखो तुम स्मार्टी को अभी जल्दी मत ले जाना.
3: के?
0: इसका खून गिरा था.
3: शू?
0: अब ये एकदम कमजोर है, इसे यही रखो. मैं उसको ताकतवर बना दूंगी.
3: हाँ. હું એમની તબિયતના સમાચાર પૂછીને જતી રહીશ.
0: મેં જાતે હું.
3: જુઓ તો, મેં બનાવટી ફૂલો કાઢીને ગુલાબના તાજા ફૂલ ગોઠવી દીધા. બોલો, કેવા સરસ લાગે છે?
1: બહુ સરસ લાગે છે.
0: ભળી જબરાક માલુમ પડતી હૈ મિસ યા મિસેસ. हमने बोलने का मना किया तो तुम फूलों की जबान में बातें करने लग गई. हाँ. क्यों क्यों क्यों स्मार्टी क्यों? हाँ ने तमे शू कहू के अत्यारे ये रड़े छे? आटला दिवसों थी ए हाई छे पण कोई दिवस में एनी आंखों मा पानी नथी जोया. तुम लोग बिल्कुल बेसमझ हो. तुम लोग
3: इमने हवे केम छे?
0: देखो आज एक हफ्ता हो गया, पीछे शाहजादी पूछती है कि कैसा है. पहले तुम मुझे बतलाओ, तुमने क्या बात कहकर इसको इतना नर्वस किया है?
3: मैं हमने कशुच कहू नथी. मैं तो इमनी साथे वात ज नथी करी.
0: इज इट ट्रू स्मार्टी? सु ए साचू कहे छे?
1: हाँ सिस्टर, અમે કશી જ વાત નથી કરી.
0: તુમ લોગ અપને નોકરો કો ક્યા ગધા સમજ કર ઇતની મજદૂરી ખિંચવાતે હો? ઓર પીછે દવાખાને મેં છોડ કર સબ મામલા ખતમ કર દેતે હો?
3: અરે અરે કેમ રોઈ પડ્યા?
4: અરે સુશીલાજી, તમે આ હરકિશનદાસ હોસ્પિટલમાં અને એમાં આ ફ્રી વોર્ડમાં કોણ બીમાર છે? અરે આ તો સુખલાલ જ ને. મને એકવાર પ્રાણીયાએ આ ગામડીયા સુખલાલની ઓળખાણ કરાવી હતી. પ્રાણીઓ મને કહેતો હતો કે આ શેઠ સુખલાલને બરાબર જોઈ રાખજો. પછી એણે મને કીધું કે સુખલાલ મારો હરીફ છે. આવા માંદા અને અણઘડની સાથે મને શેની હરીફાય?
0: आज ये क्या तमाशा लगाया है स्मार्टी के बिछाने पर? तुम सब लोग हैं कौन? पेशेंट के कौन होते हो और इतने रोज कहाँ छिप गए थे?
4: माफ करजो, मारे पेशेंट ने साथे कोई लेवा देवा नथी. हूँ तो आ सुशीला जी ने मळवा आव्यो हतो.
0: हाय, हॉस्पिटल मां दर्दी ने बदले निरोगी नी मुलाकातो. वाह वाह महाशय, તમે બે એ સલામત મિલન સ્થળ શોધ્યું છે. હા મેડમ, પણ સ્માર્ટી ને બદલે તમને જ મળવા આવ્યા છે એમ ને?
3: ના ના.
0: હે, તમારે શું થાય છે?
4: પિછાણદાર
0: સ્માર્ટી, લે હું તારા કપાળે હથેળી ફેરવું છું. હા બે, તને મળવા નથી આવ્યા એનું દુઃખ ન લગાડતો. ફારકા માટે સા સારું લોહીનો ઉકાળો. મને વહેમ આવી જ ગયો હતો કે એક અઠવાડિયા સુધી સ્માર્ટી ની સંભાળ લેવા કોઈ ન આવ્યું, અને આજે સ્માર્ટી જગત સ્વાર્થી છે, સૌ સ્વાર્થી છે. તમે અહીંથી બહાર જઈને મુલાકાત ની મજા માણો. સ્માર્ટી સ્માર્ટી, મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે, હવે કાલે મળીશું. ઓકે.
1: Hi, sister.

0: સુશીલાજી, મારી સાથે ઉપરના સ્પેશિયલ વોર્ડમાં આવશો?
1: કેમ?
0: એક દર્દીની તબિયતની પૂછપરછ કરીને પછી તમને કારમાં ઘેર મૂકી જઈશ.
1: ના, મારે ઘેર નથી જવું.
0: જ્યાં જવું હોય ત્યાં મૂકી જઈશ.
1: તમે જાઓ, મારે આ નજીકમાં જ જવાનું છે. મારી ચિંતા છોડો, હું તો નીકળી જઈશ. હું પુખ્ત અને સમજદાર છું. મારી સંભાળ જાતે જ લઈ શકું છું.
0: ભલે, તો મોટા શેઠને મળવા રાતે આવીશ. તમે ખવડાવેલા ભજીયાનો સ્વાદ હજી જીભને ટેરવે અકબન છે.
1: એ ભજીયા મેં નહોતા બનાવ્યા, એ તો ભાભુએ બનાવ્યા હતા.
0: ખરેખર?
1: હાજી.
0: તમે નહોતા બનાવ્યા? મોટા શેઠે તો કહ્યું હતું કે તમે જ બનાવ્યા હતા.
1: મેં એવું સાંભળ્યું નહોતું. અને હા, તમે સાચી વાત જાણવા માંગો છો?
0: ઓફકોર્સ.
1: તો સાંભળો, રાતના 10 વાગે હું તો શું, ભાભુએ ભજીયા કરવા ન બેસ.

0: એવું હતું કે તમે જ બનાવ્યા હતા?
1: મેં એવું સાંભળ્યું નહોતું. અને હા, તમે સાચી વાત જાણવા માંગો છો?
0: ઓફકોર્સ.
1: તો સાંભળો, રાતના 10 વાગ્યે હું તો શું, બાબુએ ભજીયા કરવા ન બેસે. એ ભજીયા તો અમે નીચે આવેલી કંદોઈની દુકાનેથી મંગાવ્યા હતા. તમને લીલી ચટણીમાં બાશ નહોતી આવતી? વિજયચંદ્ર તમને હરીફ લેખે છે, છતાં તમારું લોહી ઉકળી ઉઠતું નથી?
2: ના, જરાય નહીં.
1: અને કારણ?
2: કારણ કે તમે મારી હારે છો. તમે એ બાજુ ઢળેલા હોત તોય હું વિરોધ ના કરત.
1: કેમ?
2: કારણ કે અંતે તો ભગવાને નિર્માણ કર્યું હોય એ જ થવાનું છે ને.
1: ભગવાન પર આટલો બધો ભરોસો છે?
2: જો ભગવાનની મરજી ન હોત તો હું અહીં સા સારું આવત? અહીં આવ્યો તો તમને જાણી શકો. તમે માત્ર બહારથી જ સુંદર છો એમ નથી, અંદરથી એ સદગુણી છો અને સદગુણના પૂજક છો. એ ઓછા આશ્વાસનની વાત છે.
1: પણ મોટા બાપુ, મારી મા અને વિજયચંદ્રને જોઈને તમને હિંસાત્મક વિચારો નથી આવતા?
2: આપણને સૌને તો ભગવાન મહાવીરે અહિંસાના પાઠ ભણાવ્યા છે. એવી પવિત્ર ચીજના આચરણ જે કરે એને કોઈ પ્રત્યે હિંસા આચરવાનો વિચાર જ કેમ આવે? તમે જોજો, આપણે જે માર્ગે જઈએ છીએ એ માર્ગના ભૂમિયા બાબુ ક્યારેક જરૂર થશે.
1: ભવિષ્યમાં તો શું થવાનું એ તો કોણ જાણે, પણ હાલ શું થવાનું છે એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાય છે.
2: એટલે
1: એમ કે વિજયચંદ્ર મને અહીં જોઈ ગયો એ વાત મોટા બાબુને હમણાં જ પહોંચી જશે. એ વારંવાર પેઢી પર જાય છે એની તો મને પાકી જાણ છે. મોટા બાપુ વિજયચંદ્રને હેતથી આવકારે છે, પણ એમના પેટમાંના રહસ્યને હું જાણી શકી નથી. એ આવાગમન વિદ્યારસ કે વ્યાપાર ઉદ્યોગની સાહસિક યોજનાને આભારી છે, કે પછી મારો હાથ વિજયચંદ્રને સોંપી દેવાની ચાલ છે, એ વાત હું હજુ સુધી નક્કી કરી શકી નથી.
2: જે હશે થોડા દાડામાં બહાર આવશે જ ને. એ લોકો ગમે એવી માયાજાળ રચે પણ હું મુંબઈ છોડવાનો નથી, તમને છોડવાનો નથી. અને તમને મારી માના મરણ પહેલા થોરવાડના ખાટલા સુધી જરૂર જરૂર પહોંચાડવાનો છું.
1: આ બધી તો મારા ને તમારા મનની ભાવનાઓ છે. ભાવનાઓને હકીકતના મેદાન સુધી લઈ જવા માટે આપણે કેવા કેવા અગનપથ પરથી પસાર થવું પડશે એ હું અને તમે તો ક્યાં જાણીએ છીએ. મોટા બાપુનો કોપ તમે નથી જાણતા.
2: પણ બાબુ તો આપણી ઢાલ છે ને, ખાસ કરીને તમારી.
1: બાબુ તો એને શાંત કરવા મથે, પણ સામેનો હુમલો જેવો બડુકો હોય કે એને શું પાડ બાંધીને રોકી શકાય? મોટા બાપુ મારી ભલાઈ માટે અમીરવર પ્રતિષ્ઠાવાળો ધણી રૂપાળોને સુઘડ સાયબો શોધે છે, પણ એક સ્ત્રીનો સંતોષ શામાં હોય તેને જાણતા નથી. મારા માટે કુરુક્ષેત્ર ખેલાય છે, પણ મને તો કોઈ પૂછતું એ નથી કે મારા મનના ઓરતા સા શા છે.
2: અહીં આવતા તમને તકલીફ પડે એવું હોય, એવું વાતાવરણ ઊભું થવાનો ભો હોય તો ના આવું.
1: ના ના,
2: મને ભગવાનના ભરોસે છોડી દો. તમને કંઈક થશે તો મને તો અસુખ જ મળશે ને.
1: બીજાઓને તો ધોરીમાર્ગ પર ચાલવાનું નસીબ મળ્યું છે, પણ મારે નસીબે તો ઠેક ઠેકાણે ફંટાતી કેડી જ છે.
2: સુશીલા,
1: જો હું જાઉં છું, કદાચ હવે ન પણ આવી શકું, તો મારી ચિંતા ન કરતા તમારી તબિયત બરાબર સાચવજો.
2: સુશીલા,
1: ઇસ્પિતાલથી નીકળીને ઘર બાજુ અત્યારે જાઉંતો છું, પણ એવો ભય લાગે છે કે મોટા બાપુને હમણાં જ ખબર પહોંચી જશે. વિજયચંદ્રે તો અત્યાર સુધીમાં મોટા બાપુને જાણ કરી જ દીધી હશે. કાંટો પાડીને મોટા બાપુ પૂછે તો હું શું જવાબ આપી શકીશ? પણ મારા ભલા ભદ્રિક બાપુને મારા ઇસ્પિતાલ જવાના આચરણની જાણ થશે તો તેઓ મારા માટે કેવો મત બાંધશે?
3: આપ સાંભળી રહ્યા હતા

શ્રી જયચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. આકાશવાણી રાજકોટ.

0: પ્રસ્તુત છે શ્રી ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ. નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય. પ્રસ્તુતિ આર એસ દુદરેજિયા. ભાગ લેનાર કલાકારો કેશવસિંહ પરમાર, પૂનમ ચૌહાણ, જ્યોતિ રાવળ અને કૌશિક સિંધવ. વેવિશાળ હપ્તો ચોથો.
1: સાંભળો વેભાઈ, આપણે આપણી મેળાએ સમજી જાય તો લ્યો આ 2000 રોકડા. ચાય ન્યા દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. બાકી જો જીકર જ કરવી હોય, અમને દબાવવા જ હોય અને અમારી ભલાઈનો જો કસ કાઢવો હોય તો પછી હું નાતનું શરણું લઈશ. નાતા વિવિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં હો શેઠ, મારી પાસે તો દાખલાના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.

0: બાબુ, કંસાર કા રાંધો? કોણ પરોણો આવ્યો છે? અરે, મને કેમ જવાબ નથી દેતા? પણ મારાથી ખાનગી રાખવાનું કોઈ કારણ? બાબુ, હું તો તમારી જ સાચી દીકરી છું ને, તોય મને કા જવાબ નથી દેતા?
1: બારણા પાસે જાડા જીર્ણ તાજા તેલ પાયેલા હોવાથી ધૂળ ચડેલા તોતિંગ ઓખાઈ જોડા જોઈ આવ, તને આપોઆપ જાણ થશે કે કોણ આવ્યું છે.
0: અરે, પણ એ તો મેં જોયા.
1: તોય સમજણ ના પડી?
0: ઘર ઘાટીને પૂછ્યું તો એણે એટલું જ કીધું કે કોઈ ગામડિયો મહેમાન છે.
1: અને તોય સમજણ ના પડી?
0: ના.
1: જા, જરાક એમને જો, એટલે આપોઆપ જાણી જઈશ કે પરોણો કોણ છે અને ક્યાંનો છે.
2: હે રામ!
3: કેમ, કઈ તકલીફ તો નહોતી પડી ને શેઠ? હા, ઘરવાળાની તબિયત કેમ છે?
2: ગરડાના પુઈને ને તમ જેવા સગાની આશીષે સારું ચાલે છે. જો કે તબિયત તો હવે લથડી ગઈ, પણ મન ભારી સમતામાં રહ્યું છે. ઓ ભાઈ, કોઈ વાતનું વળગણ નહીં, કોઈ વલોપાત નહીં, ને ન મળે વિચાર વાયુ. છોકરાઓ સાથે હસીને જ વાત કરે બસ. પીડા ન સહેવાય તહી મને જૈન ધર્મનું માંગલ્ય સ્તોત્ર ચત્તારી મંગલમ સંભળાવવાનું કહે.
0: અરે, આ તો થોરવાડના મારા સસરા, મારા સુખદેવના જનક.
1: રાંધવે ચિંધવે બહુ દુખી થતા હશું કા?
2: ના બાપા, દીકરી 12 વર્ષની થઈ ગઈ છે અને નાનેરો દીકરો 7 વર્ષનો. એ બે મળીને રાંધી નાખે છે. 5 પરોણાઓને છોકરા સાચવી લે છે બસ.
3: દીપચંદ શેઠ, ખાવાનું તો ફાયું ને?
2: અરે, જ્યાં ગેલીબુન હોય ત્યાં કાંઈ કહેવાપણું હોય.
3: તમારે સુખલાલને જોવા ઇસ્પિતાલ જવું છે ને?
2: હા, ભલે રાત વરત હોય પણ જીવ તો ત્યાં ચોઈટો છે.
3: 5 મિનિટ બેહો શેઠ.
2: હા.

0: હમણાં મોટર મૂકવા આવે છે. દીપચંદ શેઠ,
1: હા,
0: મેં તો તમને પેટ છૂટી વાત કરી દીધી, તમે શું થાયરો છે?
1: શેઠિયા, હમણે થોડુંક જાળવી જાઓ.
0: પણ થોડુંક એટલે કેટલું?
1: એ તો હું કેમ કહી શકું શેઠ. જો કાંઈ અજુગતું થયું તો એ માંદીનું હૈયું જ વાત સાંભળીને ફાટી જશે. એ તો ઠીક, પણ એના જીવની અવગત્ય થાય. શેઠ, હું બે હાથ જોડીને વિનવું છું કે થોડુંક ચાડવી જાઓ બાપા. હવે એ જાજો નહીં જીવે શેઠ.
0: એનું કઈ ધાયરું રે છે ભાઈ? ને ને, હવે અમારો કઈ વાક ગુનો છે? દીકરીને ભણતર ભણાવ્યા પછી, સંસ્કાર દીધા પછી હવે ઝેર થોડું દેવાશે?
1: પણ શેઠ, મારી હાલત તો સરપે છછુંદર ગઈડા જેવી થઈ ગઈ છે.
0: સાંભળો બે ભાઈ, આપણે આપણી મેળે સમજી જઈ તો લ્યો આ 2000 રોકડા. હા, ચાયના દીકરાને પરણાવી લઈ માંદી સ્ત્રીની સદગતિ કરો. હા, બાકી જો જીકર જ કરવી હોય, અમારી ભલાઈનો કસ કાઢવો હોય, તો પછી હું નાથનું શરણું લઈશ. ને નાથ આ વિશાળ ફોક નહીં કરે એવું વિચારીને ખાંડ ખાશોમાં ઓ શેઠ, મારી પાસે તો ડાક્ટરના સર્ટિફિકેટો છે કે છોકરો પરણવાને લાયક નથી.
1: ભલે શેઠ, ભલે, મને રજા આપો.
0: કાલે પરમ દિવસે જય ઠીક પડે તય વિચાર કરીને જવાબ દેજો. હો શેઠ, મને મેલું પેટ પરવડતું નથી, એમ રાખતા આવડતું નથી, અને આયા તમને તાર કરીને તેડાવા પડ્યા થી એટલા જ હારું. હવે જાવું હોય તો જાવ ઇસ્પિતાલે, નીચે મોટર તૈયાર ઉભી છે.
1: ના શેઠ, મોટર નો શું ખપ છે બાપા, પૂછતો પૂછતો ભોગી જઈશ બસ.
0: ભલે, જેવી તમારી મરજી.
2: અરે રે સુશીલા, તારા મોટા બાપુ બચ્ચાડા જીવ મહેમાનને નીચે લગણ મૂકવા જવાનું ચૂકી ગયા.
3: બાબુ, મોટા બાપુ તો હવે સુઈ ગયા છે. ગામડાનો જીવ આ મોટા શહેરમાં ક્યાંય અટવાય તો નહીં જાય ને?
2: હા,
3: હું દયાળજીભાઈને ગાડી લઈને ઇસ્પિતાલે તપાસ કરવા મોકલું.
2: ભલે દીકરી.
3: દયાળજીભાઈ, તમે મોટર લઈને ઇસ્પિતાલે તપાસ કરી આવો કે મહેમાન ત્યાં સુખરૂપ પહોંચી ગયા કે નહીં.
2: હા ભાઈ, જરા જોઈ આવો કે હેમ ખેમ પહોંચ્યા તો છે ને. અને જુઓ, સાંભળો, હા, ભેડા ભેડા આપણા જમાઈની તબિયતના પણ ખબર કાઢતા આવજો.
3: આપણા જમાઈ?
2: દીકરી, બીજું કઈ મોકલવાનું છે?
3: બાબુ, ત્યાં ઇસ્પિતાલમાં સુવાવાળાઓને તો એકલું ગાદલું જ આપતા હશે ને, ચાદર કઈ આપે?
2: ના રે બેટા, ચાદર તે કોણ આપે, ને ગાદલા એ સેંકડો માણસના સુયેલા હોય.
3: ત્યારે ચાદર અને બાલોશિયું મોકલું બાબુ, ત્યાં એ બચાડા જીવને તકલીફ પડે ને.
2: મોકલ મોકલ મારી દીકરી, પણ જાની માની હો.
3: હા
2: જોજે, તારી બા જાણી ન જાય, નીકર એને બચ્ચાડા જીવને આ બધું નહીં ગમે, અને કોચવાશે તો એનાથી ઊંચે સાદે બોલાઈ જશે, તો ક્યાંક તારા મોટા બાપુ જાગી જશે, ને એ બચ્ચાડા જીવ સમતા નહીં રાખી શકે, કોચવાઈ જાહે.
3: બાબુ, તમારી બજરની ડાબલી મોકલો.
2: મોકલ મોકલ મારી દીકરી, ભલું હાંભર્યું, મને હાંભરે છે વેવાય, બચ્ચાડા જીવ દાંતે બજર દેતા તા, આ હાથ વરો મોયર હમે એના બાપને કારજે ગયા તા તે દી મેં જોયું તું. પણ હે દીકરી, તને આ બધું કેમ કરીને યાદ આવ્યું? જો મારી ચાંદીની ડાબલી મોકલજે, પતરાની નહીં હો કે માડી. બચ્ચાડા જીવ આપણા માટે શું ધારે?
3: દયાળજીભાઈ, એમની

0: રાખી છે તે પણ પૂછતા આવજો. મહેમાન ને બીજું કઈ જોઈએ તો એ પણ જાણતા આવજો.
1: અરે રે, મેં તો એ બચ્ચાડા જીવના ક્યારેય ખબર અંતર પૂછાયવા જ નહીં. હા, પ્રાણીઓ તો રોજ શાક મૂકવા આવે છે. હે બચ્ચાડો જીવ, પણ મને કહેતા વિસરી ગયો છે. તારા મોટા બાપુએ બચ્ચાડા જીવ રોજ થાયકા પાયકા આવે એટલે ખબર તો આપવા જ ભૂલી ગયા છે. નિકર ઇસ્પિતાલે જોવા તો જઈ આવત. માળી માણસ જેવું માણસ ને પારકું નહીં, પણ આપણું પોતાનું માણસ. સૂજે એવું તોય આપણું અંગનું માણસ છે, એમાં કાંઈ અટાણથી ના પડાય છે.
0: બાબુ, થોરવાડથી એમની ખર ખબર લેવા આવી ગયા એ સારું થયું ને.
1: હા, નિકર અહીં પારકા પરદેશમાં એની સાર સંભાળ લેનાર કોણ? હા, દવાખાનાના નોકર ચાકર, હા નર્સ ડાક્ટર, તે કેટલાકની સાર સંભાળમાં પહોંચી હકે. આપણે જવું જોઈએ માળી. હા, એકલા એકલા બચ્ચાડા જીવ.
0: બાબુ, મેં તો સાંભળ્યું છે કે એમના ખબર અંતર પૂછવા હજી લગી કોઈ ગયું જ નથી.
1: માળી, મારે તો ગયા વગર છૂટકો જ નથી. હા, તારી વાત જરીક નોખી છે, તારાથી ન જવાય.
0: હે,
1: કુંવારી વેળા કહેવાય ને, કરી મૂકેલ છે ને બેન. અને વળી હજી તો બધું ડગમગી રહ્યું છે, ખરું ને? આ જુવાન દીકરીને તો ચહેરાએ જતાય વાર નહીં. બચ્ચાડા જીવ, લોકોએ પૂરું ભાડું ન ભાડું, હાંભળું ન હાંભળું, ત્યાં તો હાંકી મૂકે.
0: બાબુ, બાબુ, હા બાબુ, હું બાબુ.
1: બોલ દીકરી, શી વાત છે?
0: બાબુ, બાબુ, તમારે પગે માથું મૂકીને એક અપરાધ માની જાવ તો.
1: દીકરી, તોય હું તો તને મારું છું.
0: ભલે ભલે મારજો બાબુ, મારજો, વઢજો, મને ચાર દિવસ ભૂખી રાખજો. જે સજા કરશો એનું પાલન કરીશ. તમે એકલા એકલા મને જે કરવું હોય તે કરજો બાબુ. પણ
1: કેમ ચૂપ થઈ ગઈ? શું કહેતી કહેતી રહી ગઈ? મારામાં ભરોસો રાખ, હું તને દગો નહીં દઉં. સુશીલા, ભલે મારું ચાય તે થાય, જ્યાં સુધી કોઈ ફોડામાં પગ ન પડી ગયો હોય ત્યાં સુધી ગભરાવું નહીં બેન. લાચાર તો આપણે અસ્ત્રીની જાત ત્યારે જ બની જ્યારે આપણા પગ કુંડાળામાંથી પાછા નીકળી હકે એમ ન હોય.
0: એવું એવું કઈ જ નથી બાબુ.
1: ત્યારે શું છે? એવડી બધી શી વાત છે?
0: તમને અણગમતી વાત નાની હોય તો એ મારા મનથી તો મોટી ખરી ને.
1: હવે જાજુ મોણ ઘાલમાં ને ડાયલી.
0: બાબુ, હું આજે ઇસ્પિતાલે ગઈ હતી.
1: ઓય મારા બાપ, એમાં શું તું અબડાઈ ગઈ? કોને મળવા ગયેલી? સુખલાલે તને દીઠી હતી? હેરાન તો નહોતી કરી ને? કોઈના દેખતા કશું અઘટિત વેણ તો નહોતું કાઢ્યું ને?
0: બાબુ, હું એમને જ જોવા ગઈ હતી. બાબુ, એમની આવી દશા?
1: દીકરી,
0: મારા મોટા બાપુને કાંઈ જ દયા ન આવી.
1: દીકરી,
0: ત્યાં ત્યાં કોઈ કૂતરું પડ્યું હોય એવું.
1: દીકરી, તારા મોટા બાપુ તારી અવળી આજ ફિકરમાં પડ્યા છે, એ જાણસ ને બેન?
0: જાણું છું, પણ હું કોને કહું? આજે તમને કહું છું.
1: તારે શું કહેવાનું હોય? તારા વડીલો ક્યાં નથી સમજતા. હું મોય જૂના વિચારની છું એટલે આ મારા મનની વાદરી જૂના વેવિશાળમાં વળગી રહી છે. બાકીના તો હોવ તારે જ માટે ખુવારના ખાટલા થાય છે ને.
0: પણ હું ક્યાં કોઈને ખુવાર થવા કહું છું?
1: તું તો બેટા, અમે તને નરકમાં મોકલીએ ને તોય ના ન પાડ, પણ તારા મોટા બાપુ તને એમ કઈ થોડા નાખી દે.
0: બાબુ, તમે મારા મનની વાત બરાબર કા નથી સમજતા?
1: દીકરી,
0: સૌને કયો કે મારી ફેરવણી કરવાનું મૂકી દે.
2: આપ સાંભળી રહ્યા હતા શ્રી જયચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર

પ્રસ્તુત છે ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ આર એસ દુધરેજિયા. ભાગ લેનાર કલાકારો જ્યોતિ રાવળ, પૂનમ ચૌહાણ અને જલ્પા બુચ. વેવિશાળ હપ્તો 5.

સુશીલા, હં, માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને સુવું શું ભૂંડું મારી ભાઈ?

0: બાબુ બાબુ, તમે કોઈ કેમ સમજતા નથી? બીજા તો ઠીક, પણ બાબુ, તમે તમે તો તમારી દીકરીને કા નથી સમજતા? બાબુ, મને આ વર અને આ ઘર 100 એ 100% ગમે છે.
1: દીકરી,
0: તમે મને બીજે પરણાવશો તો હું દુખી દુખી થઈ જઈશ. મને એનો બિલકુલ અસંતોષ નથી. બોલો, હવે તમે બધા શેદને મારા મનની વાત સમજ્યા વગર મારી ઉપર સુધરેલાની આફત આદરી છે. બાબુ, મારી મોટી માં, મને ઘણીવાર એવું થાય છે કે બધાને કહી દઉં કે જેની હારે મારું વેવિશાળ થયું છે એ જ મારો છે, એમ તળને ફળ કરી નાખું.
1: દીકરી, તું તારે નિરાતે સુઈ જા, જાજો વિચાર શીત કર્યા કરે છે. અમારા સૌના હાટુ જીવ કાં બાળી રહી છે? અમારે તો 7 દીકરા ગણીએ તોય તું છો. દેખી પેખીને તને કેમ કુવે નાખીએ?
0: બાબુ,
1: સમતા રાખ, સમતા રાખ બાઈ, નિરાતની નિંદર કર. દીકરી,
0: હા,
1: તે માળા ફેરવી?
0: બાબુ, ભૂલી ગઈ.
1: ભૂલી ગઈ, ભૂલી ગઈ એનું કઈ નહીં બાઈ. દેખી પેખીને ન ફેરવીએ તો જ દુઃખ. હવે ફેરવી લે. સુશીલા,
0: હા,
1: માળાના પારા અમથા પડ્યા મૂકીએ ને બેન, તોય ઊંઘ આવી જાય. ભગવાનનું નામ લઈએ તો વળી કંઈ કષ્ટ વધે નહીં અને ઊંઘ ચોખ્ખી આવે. માઠા સપનામાં શેકાવું એ કરતા માળા ફેરવીને શું શું ભૂંડું મારી બાઈ.
0: બાબુ, આ ઘરમાં જો મને મા બાપનો પ્રેમ એકી સાથે મળ્યો હોય તો બસ તમારી પાસેથી જ.
1: બેટા,
0: હું 2 વર્ષની થઈ ત્યારથી તમારી પાસે અને પાસે જ રહું છું. હવે તો છેલ્લા 5 વર્ષથી મારી રૂમમાં જ રહો છો. બાબુ, એક વાત પૂછું.
1: માળા ફેરવી તોય તને ઊંઘ નથી આવતી? પૂછ જે પૂછવું હોય.
0: બાબુ, તમે મોટા બાપુનો રૂમ છોડીને મારી સાથે કેમ સુવો છો?
1: સુશીલા, તે દાડે મેં તને જે વાત કરેલી તે સાચી નહોતી.
0: એટલે વડીલોને બાળકો સામે જૂઠું બોલવાનો પીડો પરવાનો મળી જાય છે એમને?
1: દીકરી, કેટલી ઉંમરે સંતાનોને શી વાત કરવી એનો વડીલોએ ખ્યાલ રાખવો જોઈએ.
0: સમજી ગઈ બાબુ, સમજી ગઈ. બાબુ, હવે તો સાચી વાત કરો.
1: તું પરસાળમાં સૂતી હતી ત્યારે અમારા શયનખંડના બારણા અમે ખુલ્લા રાખીને જ સૂતા, પણ એક રાતે બારણા બંધ રહી ગયા.

0: મને અને તારા મોટા બાપુની ઊંઘ આવી ગઈ. સવારે ઉઠીને હાંફળી ફાફડી થઈને મેં બારણા ખોલ્યા ત્યારે તું પરસાડમાં ઊભી ઊભી દાંતણ કરતી હતી.
1: પણ એ વાતને યાદ કરીને આટલા બધા આકડવિકળ કાં થાવ બાબુ?
0: મને થયું કે બંધ બારણે સૂતેલા બે વડીલ, ધણી ધણિયાણી અને બચ્ચે ઉભેલી 12 વર્ષની દીકરી. સુશીલા, એ આખો દાડો હું વલોવાતી રહી. 12 વર્ષની દીકરીને રાતભર એકલતામાં મૂકવી એ કેવી વરવી વાત છે! કાચી વયની દીકરી સામેના બે શયનખંડના બારણા બંધ જોઈ ની શીશી કલ્પના કરતી હશે. રાતે મેં તારા મોટા બાપુને વાત કરી તો એ હસી પડ્યા, પણ પછી એમને થયું કે મને શેર માટીનું સંતાને આપી શક્યા નથી એવું વિચારીને એ ઉદાસ બની ગયા. બસ એ રાતે મારી પથારી ત્યાં ઉપાડીને તારા શયનખંડમાં લઈ આવી.
1: બાપુ,
0: આમી જુવાન દીકરી પાસે માય સૂજ જોઈએ ને?
1: પણ મારી મમ્મીએ તમને કાંઈ પૂછ્યું નહોતું?
0: પૂછ્યું તું ને, પણ મેં એને રોકડો જવાબ પરખાવી દીધો. આ તારા જેઠને બહુ હવા જોવે ને મારાથી ઉઘાડી બારીનો પવન સેવાતો નથી. હા, મારા સાંધા દુખે છે અને એથી જ વચલાખંડમાં સુવાનું રાખ્યું છે.
1: બાબુ, રાતે મોટર ડ્રાઈવરને ઇસ્પિતાલે મોકલ્યો તો તો એ કઈ સંદેશો લાવ્યો તો?
0: તે ચાદર, બાલોશીઓ અને વજરની ડબ્બી મોકલી હતી ને?
1: હા,
0: તો સુખલાલના બાપુ બહુ ખુશ થયા.
1: એમ?
0: મારી દીકરી, મારી દીકરી, એમ બોલતા બોલતા આંખોમાં પાણી તકતકવા લાગ્યા.
1: એમની તબિયત કેમ છે?
0: સુખલાલ તો સુઈ ગયા હતા. ત્યાંની નર્સે કે ફાધર ફાધર, બાપા બાપા બોલતા બોલતા મહેમાન હાટું બિછાનું બિછાવી દીધું. થોરવાડના પરોણા બચાડા જીવને કઈ બોલતા આવડે નહીં એટલે હાથ જોડીને સાંભળતા રે, પણ કઈ સમજે નહીં.
1: બાબુ, રાતે નર્સો બદલાતી નહીં હોય?
0: એ તો બદલાય જ ને. અરે દીકરી,
1: હા,
0: મુદલ ભૂલકણી જ છું. થોરવાડના મહેમાનને તને એક ચિઠ્ઠી મોકલી છે.
1: એમ?
0: લે વાંચ ભાઈ.
1: અરે બાબુ, આ ચિઠ્ઠી તો થોરવાડની મારી નાનકડી નણંદ સુરજની છે.
0: અટાણથી ગેલી થામાં એ ચિઠ્ઠીમાંથી મને થોડુંક વાંચી સંભળાવ. લે.
1: હા હા. ભાભી, અમે તો તમને જોયા જ નથી, કેવા હશો? રોજ મને તમારું સપનું આવે છે, પણ સવારે પાછું મોઢું યાદ રહેતું નથી. ભાભી, તમે ચણિયા ઉપર ચોરસો પહેરો છો કે સાડી? હું તો ચોરસો પહેરું છું. એક નવો ચોરસો બાપા લઈ આવેલા, એની ઉપર એક રૂપાળી બાયડીની છાપ હતી. હું એને સુશીલા ભાભી કહું છું ને મારી પેટીમાં રાખું છું. ભાભી, તમારી જૂની ચોપડીઓ વાંચવા મોકલજો.
0: બચ્ચાડા જીવે, કાગળ તો બહુ જ સારો લખ્યો છે, પણ એ બચાડા જીવને ઊંડી વાતની થોડી ખબર હોય. અજાણું ને આંધળું બે બરાબર. અરે રે ભાઈ, લેણ દેણની વાત મોટી છે. અંજળ લેખા હશે ત્યાં જવાશે.
1: બાબુ,
0: હું તો મુય જૂના વિચારની જ રહી ગઈ. સુશીલા,
1: હા,
0: જરાક જાળવજે, તારી બા ને તારા મોટા બાપુને આ ચિઠ્ઠી જાણ ન થાય.
1: હા હા. મારી નાનકડી અને લાડલી નણંદનો પત્ર વાંચી વાંચીને તો હું ગાંડી ઘેલી થઈ ગઈ. ભાભી શબ્દમાં કેવો ને કેટલો ભાવ ઠાંસી ઠાંસીને ભર્યો છે. મારે તો કોઈ ભાભી નથી, પણ હું કોઈની ભાભી છું એ વાત કેવું અપાર સુખ આપે છે. મારા રોમે રોમ જાણે ભાવની ભરતી ઉઠી. મારા કાનમાં નાની નણંદ ટહુંકતી રહી, લ્યો ભાભી, હું તમારો વાહો કરી દઉં. લ્યો ભાભી, આવડા લાંબા વાળ તમારાથી શે ચોડાશે? લ્યો, હું ચીકા ખાઈને આંબળા ચોડી દઉં. અરે, હું એ કેવી પાગલ છું. એ નાની ગ્રામ્ય કન્યાની ભાભી થવા માટે મારે સુખલાલની પત્નીએ બનવું પડશે એ તો મને કેમ સૂચ્યું જ નહીં.

0: સુશીલા,
1: હા
0: તે નાઈ લીધું કે નહીં? ઝટ બાથરૂમ માંથી બહાર આવ, મારે તારું થોડું કામ છે.
1: આવું છું બા.
0: એ ઝટ કરજે, આ રસોડું તારી રાહ જોઈ રહ્યું છે. ઈ માથું જોડવાનું આકાર રાખજે.
1: મારી મમ્મીના શબ્દો મને સંભળાતા તો હતા, પણ સમજાતા નહોતા. હું તો વિચારોમાં ખોવાયેલી હતી. અરે રે, નણંદનો પત્ર વાંચતા મને ઇસ્પિતાલની પથારીએ પડેલા સુખલાલ કેમ યાદ જ ન આવ્યા? હે પ્રભુ, વર્ષોથી માંદગીને બિછાને પડેલી એક સ્ત્રી પોતાના નિર્મલ સામયિકોનું પુણ્ય માગીને મને જોવા તલસે છે. શું મારા મળવાથી મારી સાસુની સદગતિ થાય ખરી?
0: સુશીલા,
1: હા,
0: હજી કેટલી વાર છે?
1: આવી બા. જૂની ચોપડીઓની બીતા બીતા માગણી કરતી મારી વાલી નણંદ મને સ્વપ્નમાં જોઈને કેવા કેવા મોટા મહેલ મનમાં ચણે છે. હે પ્રભુ, મારા જેવી સાદા મનની કન્યાના અંતરમાં આંબો ઉગાડવા માટે લાગણીનું આટલું ખાતર કેટલું બધું રસાળ છે.
0: સુશીલા,
1: હા,
0: તે વાંચો આ થોરાડ વાળી છોકરીનો કાગળ. ગામડાના પોથા. અટાણથી ભાભી ભાભી કહેવાનું શરૂ કરી દીધું. ભાભી કેવી એમ રેઢી પડી છે
1: બા. એ પત્ર મારી ઉપરનો મારા નામે આવેલો છે, એ તારે વાંચવાની શી જરૂર હતી?
0: મારે તો લાખ વાતે મારી છોકરીને જાડા માણસોની વેજા વચ્ચે નથી દેવી. ના, નથી જ દેવી. છોકરીને ફોલી જ ખાય કે બીજું કઈ થાય, એને કોઈક સૌતંત્ર છોકરો જો. બે માણાનું રસોડું પતાવીને એને નિરાતે ઈ મોન ધાયરું જીવી તો શકે?
2: દેરાણીજી, એવા સૌતંત્ર છોકરા ક્યાં થોડા મળે છે આજકાલ? તમે શોધી લાવો તો.
0: ભાભીજી, જરા ધીમા કમો. અરે, એક નહીં, 11 મૂર્તિઓ તમારી સામે ખડા કરી દઈશ. ઓલી જેતપુર વાળી વનિતા, ઓલી પીપળ લગ વાળાની કુમુદ, હાલરિયા વાળા રામકોરબાઈ ની છોકરી ઓલી જયા, એ બધી છોકરીઓ જો ને, રૂપાળા અમન ચમન કરે છો. 10 બૈજામાં તો ભાઈડાને જમાડી જુઠાડી દે, નોકરી વળાવી દે, પછી છે કોઈનો એ તું કારો ખમવા પડું હે? છે કોઈ કરતા કોઈ એટલું કેનાર કે બાઈ તું અહીંથી ઉઠીને અહીં બેસ? એવું સૌતંત્ર મેલીને જાડે રણમાં ને અણસમજણમાં હપ્પણ થઈ પીયું. મુંબઈમાં ઠરીને ઠામ થયા તૈયે આ ખુગડી કે અરે રે, આ તો ભૂલ થઈ છે. વો
2: તો એ ભૂલને સુધારી લો ને, હજુ એ ક્યાં મોડું થયું છે. સુશીલા યુક્તિ કડી છે, વરાવી દો ને, કોઈ બચ્ચાડા જીવ સૌતંત્ર હારે.
0: ભાવીજી, તમારી હારે તો વાત કરવી એ ગુનો છે. તમે સુશીલાને મારી છોકરી વેવાજ ક્યાં દીધી છે? હું તો બધી બાજુએથી દુખિયારી છું. છોકરી તો મારી રહી નથી અને ધણી તો પહેલાથી હાથ બારો નીકળી ગયો છે.
3: પણ તમારા જેઠજી તો સૌતંત્ર સ્વભાવના છે ને, હિમની પાસે જઈ ને જેટલા બડાપા કાઢવા હોય એટલા કાઢો ને.
0: હાય હાય, જુઓ તો ખરા ભાભીજી, હા છોકરી મને જમથી જીવવા નહીં દે. અરે જરાક જુઓ તો, હા છોકરીના પૈડમાંથી તો જાણે કીડું જ ફૂટી પડી છે. અરે જુઓ તો, આ રૂપ જ કાઢવા માંડી છે. હે ભાભીજી, હાલ તે શું કરશું? હવે તો જૂનું વેવી શાળ તોડ્યા વગર હે કે વાતે છૂટકો છે? છે છૂટકો, છૂટકો છે.
4: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ઝવેરચંદ મેઘાણીની સામાજિક નવલકથા વેવિશાળનું ધ્વનિ નાટ્ય રૂપાંતર. નાટ્ય રૂપાંતર હસમુખ રાવળ, નિર્માણ સહયોગ પ્રેરક વૈદ્ય, પ્રસ્તુતિ RS દુધરેજિયા. આ પ્રસારણ આકાશવાણી રાજકોટ પરથી કરવામાં આવ્યું.